નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન્ડ બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી, સર્જનહાર ની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર ની સાથે 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 95 12 99 66 88.

9688 ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 9512-9966-88 9512-9966-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, એક એવો સંબંધ કે જે આપણને જન્મથી નથી મળ્યો અને જન્મ સુધી નિભાવવાનું કોઈ બંધન પણ નથી. કહે છે ને કે ખાલી હાથે આવ્યા અને ખાલી હાથે જઈશું, કશું જ સાથે લઈને નથી આવ્યા અને કશું જ આપણી સાથે આવવાનું નથી. પરંતુ આ બધી જ બાબતોમાં સંબંધો એક અલગ વાત હોય છે. માતા પિતા ભાઈ બહેન કે પછી પતિ પત્ની અને અન્ય કોઈ પણ સંબંધ એ માણસના જન્મ સાથે જોડાઈ જતો હોય છે. પણ એક એવો સંબંધ છે કે માણસ પોતે અર્જિત કરે છે, પોતે એને કમાય છે અને જિંદગીભર કોઈ પણ નફા ખોટના નુકસાન વગર નિભાવી રાખે છે, અને એ છે દોસ્તીનો સંબંધ. સાંભળતા રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો 90.4 FM પર.

શહેરનો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले कि कोई नो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय कि आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए कि ए आपणी पासे हमेशा आपणो आधार स्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપણી ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો.

0: मस्त रहो 90.4 FM रेडियो पालनपुर पर।
1: ज्ञानामृतम ना आ प्रसारण में अपने छठा अंक ना 32 श्लोक सुधी गीता ने समझवानो प्रयत्न कर्यो छे। सीधे सीधी प्रैक्टिकल वातो बहु मोटी आध्यात्मिक नहीं, ये तो होय ज, स्वाभाविक रीते ज होय, पण आ मार्गनुं अनुसरण करवा माटे सीधी क्रियान्वयननी जे बाबतो छे ए आपणे आ छठा अध्यायना 32मा श्लोक पहेला जोई। केवी रीते सिद्ध करी शकाशे योगने, मननी एकाग्रताने सिद्ध करवा माटे शुं करवुं, रस्ता बताव्या। सरस मजाना पवित्र स्थानमां एक सरस मजानुं पवित्र आसन स्थापीने एना उपर स्वस्थ चित्ते विराजमान थईने पोतानी बधी इंद्रियोने एमना विषयों तरफथी अंदर खेंची लईने मनने स्थिर करीने आँखोने अने दृष्टिने नासिकाना अग्रभाग उपर स्थिर करीने अने पछी ईश्वरनुं चिंतन आरंभवुं। આવું લગભગ આપણને કહ્યું છે થોડા થોડા ફેરફાર સાથે। અને એક વખત યોગ સિદ્ધ થઈ ગયો, એક વખત મન ઉપર સંયમ આવી ગયો, એક વખત બધી ઇન્દ્રિયોનું અંતઃકરણ સહિત નિયમન થઈ ગયું, તો પછી એ વ્યક્તિ યોગી છે એમ કહેવામાં કંઈ વાંધો નથી। પણ આ કે સહેલું છે? આ સરળ નથી। દરેક માણસ એમ કહે કે હું આમ કરી લઈશ, તો દરેક માણસની એ શક્તિ છે જ નહીં, દરેક માણસનું એ સામર્થ્ય છે નહીં। રસ્તો તો ગીતાકારે બતાવ્યો છે, ગીતાકારે પોતે જ અર્જુન જેવાને આ જ્ઞાન આપવા માટે માધ્યમ તરીકે પસંદ કર્યો છે, એના માટેની લાયકાત તો જોઈએ ને। અને મન તો આપણે જાણીએ છીએ કે એમ કંઈ જલ્દી સ્થિર ના થઈ જાય, ચંચળ છે। એમણે પોતે જ કહ્યું હતું યથા દીપઃ, દીવાની જ્યોત જેવું સહેજ હવામાં હાલી જાય। એટલે આટલું સાંભળ્યા પછી બધી વાતો તો સહેલી છે, બધામાં સમાનતા જુઓ, બધામાં સમત્વ જુઓ, પણ ભાઈ પહેલાં તો પોતાનું મન આવે કે નહીં? તો અર્જુન હવે આટલે આવીને મૂંઝાયેલો પ્રશ્ન પૂછે છે, યોયમ યોગસ્ત્વયા પ્રોક્તઃ સામ્યેન મધુસૂદન। 33મો શ્લોક છે છઠ્ઠા અધ્યાયનો। આ કૃષ્ણ નથી બોલતા, અર્જુન બોલે છે। અર્જુન પૂછે છે, યોયમ યોગસ્ત્વયા પ્રોક્તઃ સામ્યેન મધુસૂદન એતસ્યાહં ન પશ્યામિ ચંચલત્વાત્ સ્થિતિમ સ્થિરામ યોયમ યોગસ્ત્વયા પ્રોક્તઃ। આ જે યોગ તમે મને કહ્યો, ત્વયા પ્રોક્તઃ યહ અયમ યોગઃ, આ જે યોગ તમે મને કહ્યો, તમે મને સમજાવો છો, એ યોગ જે સામ્યેન એટલે સમભાવથી યોગ, એની વાત જે તમે મને કહી એ હું સમજી શકું છું, પણ મને એમ લાગે છે કે એની સ્થિરતા કેટલી, એની નિત્ય સ્થિતિ કેટલી, એની સ્થિર સ્થિતિ કેટલી, કાયમ માટે રહેશે, ન રહેવાનું એની પાસે કારણ છે। ચંચલત્વાત, મન જે છે એ ચંચળ છે, બધા જ જાણે છે કે મન છે એ ચંચળ છે। મન કોઈ એક બાબત ઉપર પોતાની રીતે સ્થિર થઈ શકતું નથી। આપણે વિચાર કરીએ, જો કોઈ વિચાર કરતા હો તો એમના માટે એક વ્યાયામ કહીએ કે આપણે અહીંયા બેઠા છીએ, એક વિચાર કરવાથી મનની શરૂઆત કરી, કોઈની સાથે વાતચીત કરતા નથી, કંઈ વાંચતા લખતા સાંભળતા નથી, એકલા એકલા વિચાર કર્યા કરે છે, એટલે સીધું મન એની સાથે જોડાયેલું છે। હવે મનમાં એક વિચાર

કરવાની શરૂઆત કરી પછી ક્યારે એ વિચાર ઉપરથી આપણા બીજા આપણે બીજા વિચાર ઉપર કૂદકો મારીએ છીએ એની આપણને ખબર પડતી નથી. એની લોજિકલ સિક્વન્સ કદાચ હોય પણ ખરી, કદાચ ન પણ હોય. હું ઘણી વખત કહું છું વિદ્યાર્થીઓને, અહીંથી કોલેજમાંથી નીકળો, ત્યાંથી તે ઘેર પહોંચો, ત્યાં સુધી તમે શું વિચાર કર્યો એ જરા કાગળમાં ટપકાવવાનો પ્રયત્ન કરજો. ક્યારે આપણું મન એક વિચાર ઉપરથી બીજા વિચાર ઉપર સરકી જાય છે એની આપણને પોતાને ખબર પડતી નથી. આપણને પોતાને ખબર ના પડે, કારણ કે આપણે તો આપણા મન દ્વારા આપણને ઓળખવાનો પ્રયત્ન કરતા હોઈએ. એટલે મન છે એ બહુ ચંચળ છે. મનને સ્થિર કરવાની વાતો તમે કરો છો, યોગની સ્થિતિમાં મનને એકાગ્ર કરવાની વાતો કરો છો, તો આ મન એકાગ્ર થઈને કાયમ માટે એકાગ્ર રહેશે એવું હું કેમ કરીને માની શકું? કારણ કે અર્જુન એમ કહે છે કે હું ગમે એવો મોટો યોદ્ધો છું, પણ તોય મારું મન સદાકાળ માટે યોગસ્થ રહે, સદાકાળ માટે એકાગ્ર રહે, સદાકાળ માટે સંયમિત રહે, આવું શક્ય છે ખરું? સૌથી વધારે મનને એકાગ્ર કરવાની ક્ષમતાવાળો અર્જુન છે એ આપણે જાણીએ છીએ. માછલીની આંખ એનું ઉદાહરણ આપણને ખબર છે. અથવા દ્રૌપદી સ્વયંવર વખતે જે રીતે મત્સ્યવેધ કરવાનો હતો ત્યાં સંપૂર્ણ એકાગ્રતા આવશ્યક હતી. આટલા બધા મહાન યોદ્ધાઓની અંદર, મહારથીઓની અંદર અર્જુન એકમાત્ર એવો હતો કે જે આ એકાગ્ર સ્થિતિને પ્રાપ્ત કરી શકે. અને તો પણ એ કહે છે કે ભાઈ મન તો ચંચળ છે. ચંચલત્વાત્, ચંચળ હોવાને કારણે એતસ્ય સ્થિરામ સ્થિતિમ ન પશ્યામિ. આ સ્થિર સ્થિતિ થાય એટલે મન હંમેશ માટે એકાગ્ર થઈને ચંચળ થયા વિના એક જ વસ્તુની અંદર સ્થિર થાય, આવું મને શક્ય લાગતું નથી. એને તમે યોગ કહો છો. તો આ યોગની કાયમી સ્થિતિ એ મને તો સમજાતી નથી, મને દેખાતી નથી. એમ કહે છે ન પશ્યામિ સ્થિરામ સ્થિતિમ, સ્થિર સ્થિતિ હું જોતો નથી. મને એમ લાગે છે કે તમે કહો છો બરોબર છે, સારું છે, માની લઈએ, પણ આ કાયમ રહેશે? આ કાયમ રહેશે એ વાત મારા મગજમાં બેસતી નથી, શક્ય નથી, એવું અર્જુન કહે છે. આગળ એ કહે છે આની આ વાત સરસ રીતે કહે છે, ચંચલમ હિમન કૃષ્ણ પ્રમાથી બલવદૃઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરિવ સુદુષ્કરમ. બહુ દુષ્કર કામ છે આ, દુષ્કરમ જેને કરવું કઠિન છે, દુષ્કર. અને આ તો પાછું સુદુષ્કર, અત્યંત કઠિન, બહુ અઘરું છે, આ શક્ય નથી. કેમ શક્ય નથી? એને એક સરસ મજાનું અહીંયા ઉદાહરણ આપ્યું, ઉપમા આપી. વાયોરિવ, કોઈ એમ કે ચાલો પવનને બાંધી દઈએ, એટલે ભાઈ તમે પવનને નહીં બાંધી શકો, બારણા બંધ થઈ ગયા તો એની અંદર વાયુ છે સ્થિર, પણ પવન નથી. જ્યાં પવન કહેશો ત્યાં અસ્થિરતા છે જ છે. પવનને સ્થિર કરવો, પવનને બાંધવો એ શક્ય છે ખરું? પવનને બાંધવો જેમ શક્ય નથી તેમ મનને બાંધવું શક્ય નથી એવું મને લાગે છે. દરેક માણસને મન છે અને દરેક માણસ પ્રયત્ન કરે છે કે આપણું મન જરા સ્થિર થાય, આપણું મન એકાગ્ર થાય, આપણું મન કોઈને કોઈ વાતમાં ભટકે નહીં, એવું દરેક માણસ ઈચ્છતો હોય, પણ બનતું નથી એમ. ચંચલમ હિ મન કૃષ્ણ, એ કહે છે કે હે કૃષ્ણ, આ જે મન છે ને એ ચંચળ છે, તમે જાણો છો અને હું જાણું છું. ચંચલમ હિ મન કૃષ્ણ, અને એટલે પ્રમાથી, મથી નાખનારું છે. મથી નાખે આપણને, મથી નાખે એટલે મંથન કરી નાખે. પેલો રવૈયો હોય ને, માખણ કાઢવાનું હોય તો દહીં અને પાણીમાં રવૈયો ફેરવવા માંડો તો એ અંદર રહેલા જે દહીં વગેરે પદાર્થો છે એને મથી નાખે, હલાવી નાખે. પ્રમાથી પુષ્કળ, પ્રમથન એવો જેનો સ્વભાવ છે એવું છે, એ આખા વ્યક્તિત્વને હચમચાવી નાખે. પ્રમાથી, અને આટલું ઓછું હોય તેમ બલવત દ્રઢમ, બળવાન છે, દ્રઢ છે,
अत्यंत

દ્રઢ છે. દ્રઢ એટલે આ રીતે ચંચળતામાં દ્રઢ. એને બાંધવું શક્ય નથી, અને તમે બાંધવા જાઓ તો નહીં બંધાય, અને તમે રોકવા જાઓ તો નહીં રોકાય. કારણ કે એને રોકવા માટેનો મોટો રજ્જુ તમે ક્યાંથી લાવશો, સાંકળ ક્યાંથી લાવશો, કે વાયુને બાંધી દેવાય કે સમયને બાંધી દેવાય, એવી સાંકળ ક્યાંથી લાવશો? ભગવાનને કહે છે કે હે કૃષ્ણ, આ તમે બધી વાતો કરી બરોબર છે યોગની, પણ મને આ કેવી રીતે સિદ્ધ થશે એમ કહો. કારણ કે મનને સ્થિર કરવાની વાતો કરો છો, અને મન તો ચંચળ છે, પ્રમાથી છે, દ્રઢ છે, બળવાન છે. મનથી બળવાન બીજું કશું નથી. વેદમાં મનને લઈને તો આખું એક સૂક્ત છે, જાગ્રતો દૂરમુદયતિ દૈવં તદુસુપ્તસ્ય તથૈવૈતિ દૂરંગમન જ્યોતિષામ જ્યોતિરેકમ તન્મે મનઃ. ક્યારે ક્યાંથી ક્યાં જાય છે ખબર જ નથી પડતી. તો મનને નાથવાની વાત જે આવે છે, મનને નાથવા માટે, એને સ્થિર કરવા માટે કરવું શું? આ તો બહુ મુશ્કેલ છે, મને નથી લાગતું કે આ શક્ય હોય. અર્જુનને આવું કહેવાનો હક છે. હજી તો કૃષ્ણ કરીને સંબોધન કરે છે. એ કહે છે કે ચંચલમ હિ મનઃ કૃષ્ણ. ભાઈ કૃષ્ણ, મન છે એ બહુ ચંચળ છે. તમે જે વાતો કહી એ બધી મને સમજ પડી, કે ઇન્દ્રિયોનું સંયમન કરો, મનને એકાગ્ર કરો. બરોબર છે, બોલવું સહેલું છે, કરીને કોઈ બતાવે તો ખબર પડે છે એવા યોગીઓ કે જેમણે કર્યું છે. પણ સામાન્ય માણસની વાત કરીએ તો કહે છે કે ભાઈ મન ચંચળ છે, અને આ ચંચળતાની બાબતમાં દ્રઢ છે, મથી નાખનારું છે. આપણે તો મનને મથી નાખવું એમ કહીએ છીએ મન છે, પણ મન પોતે જ પ્રમાથી છે અને જેવું તેવું નથી, દ્રઢ છે, બળવાન છે. તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરિવસુ દુષ્કરમ. એનો નિગ્રહ કરવો એ પવનને બાંધવા બરોબર છે, સુદુષ્કર છે, અશક્ય છે. આપણે વિચાર કરીએ કે આપણે આપણા મનને સ્થિર કરી શકીએ છીએ? જે લોકો પ્રયત્ન કરે છે, જે લોકો સંધ્યા પૂજા ઉપાસના વગેરેના કર્મો કરે છે, ધ્યાનમાં બેસે છે, એ લોકો પોતાના મનને એક જ વિષય ઉપર આજ સુધી ક્યારેય સ્થિર કરી શક્યા છે ખરા? શરૂઆતમાં થાય, અને પછી માલા તો કર્મે ફિરે, જીભ ફિરે મુખમાંહી, મનવા તો ચહુદિશ ફિરે, એ તો સુમિરન નાહી. મન તો ચારે બાજુ ફરતું ને ફરતું રહે. પેલી એક વાર્તા આવે છે ને, કે પેલા ચમાર ગુરુ, એમની પાસે એક શેઠિયો ગયો, અને શેઠિયાને એમણે પાણી આપ્યું હાથમાં. એ પાણી એમણે પીવું જરા ઠીક ના લાગ્યું, એટલે ધીરે રહીને પોતાના કોટની બાહીની અંદર ચાળમાં ઉતારી દીધું. એક દિવસે પૂજામાં બેઠા છે, સરસ રીતે સંપન્ન પૂજા કરી રહ્યા છે, ધનવાન છે, એમની પાસે ભગવાનને સમર્પિત કરવા માટે મૂલ્યવાન ઘણી વસ્તુઓ છે. અને એ વખતે કોઈક આવીને પૂછે છે એમની જે સ્નુષા પુત્રવધુ ઘરમાં કામ કરતી હતી એમને, કે શેઠ ક્યાં છે? તો કે શેઠ તો અમુક જગ્યાએ ચમારવાસમાં છે. શેઠે આ સાંભળ્યું. થોડી વાર પછી પેલો જતો રહ્યો, પછી આવીને પૂછે, કેમ એમ કહ્યું તમે બહુ? તો કે તમે ત્યાં જ હતા, તમારું શરીર અહીંયા બેઠું હતું, પણ મન ત્યાં વિચરણ કરતું હતું, અને મેં કહ્યું એ પણ તમે સાંભળ્યું. તો તમે ત્યાં ક્યાં હતા? તમે ત્યાં જો હોત, તમારું મન જો ત્યાં ઈશ્વરમાં પૂજામાં સ્થિર હોત, તો તમે મને ના સાંભળી હોત ને? તમે તો મને સાંભળી. તમે તો પેલો એ વખતે વિચાર કરતા હતા કે ફલાણાની પાસેથી આટલા રૂપિયા આપણે લેણા છે, તો આજે જઈને ગમે તેમ કરે. આ વિચારો તમારા મગજમાં ચાલતા હતા. તો મન, તમે અહીંયા બેઠા હતા અને મન ત્યાં પહોંચી ગયું હતું. ધ્યાનમાં બેઠા ને આસનમાં બેઠા ને સરસ રીતે વાતાવરણ ઊભું કર્યું, તેથી મન સ્થિર થયું ખરું? મન એમ સ્થિર થતું નથી. એટલે કૃષ્ણને અર્જુન કહે છે કે તમે કહો છો પણ આ અઘરું છે, મને તો શક્ય લાગતું નથી કે મનનો નિગ્રહ થઈ શકે. તસ્યાહમ નિગ્રહમ મન્યે, હું એમ માનું છું, મન્યે એટલે માનું છું.

હું માનું છું કે મનનો નિગ્રહ કરવો સુદુષ્કર છે, બહુ જ કઠિન છે, અશક્ય છે એમ એણે કહ્યું નથી, અસંભવ છે એમ કહ્યું નથી. કારણ કે કૃષ્ણએ કહ્યું છે, સંભવ હોય તો જ કહ્યું હોય ને, અસંભવ હોય તો ના જ કહ્યું હોય. અસંભવ નથી, પણ મને લાગે છે કે આ બહુ અઘરું છે આવું મને લાગે છે. તો 35મા અધ્યાયથી આનો જવાબ આપવાની કૃષ્ણ શરૂઆત કરે છે ગીતામાં. ગીતાની મેં અનેક વખત કહ્યું એમ લાક્ષણિકતા છે, પ્રશ્નોત્તરમાં ચાલે છે. આ સંશય એમ, તારી વાત સાચી છે. પહેલી જ વાત કે તું કહે છે એ વાત ખોટી નથી, સાચી વાત છે. અસંશયમ મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ, તે કહ્યું એ વાત એકદમ સાચી. 6ઠા અધ્યાયનો 35મો શ્લોક છે. અસંશયમ, ચોક્કસ એમાં કોઈ શંકા નથી કે મનઃ દુર્નિગ્રહમ ચલમ, મનનો નિગ્રહ કરવો મુશ્કેલ છે. દુર્નિગ્રહ, એનો નિગ્રહ કરવો, એને સંયમિત કરવું, એને એકાગ્ર કરવું એ મુશ્કેલ છે. દુર્નિગ્રહમ, એનો નિગ્રહ મુશ્કેલ છે. કારણ કે ચલમ, કારણ કે ચંચળ છે. પારો બાંધવો છે તો પારો કેવી રીતે બંધાશે? પારા નામની ધાતુ જે છે, પારદ, એ તો કેવો હોય છે, એને અડવા જાઓ એટલે આમ વેરાઈ જાય, પકડી ના શકાય. પારાને પકડી બતાવો તો પારાને પકડી લેવો મુશ્કેલ છે. કોઈ વસ્તુ વડે પકડી શકશો? હાથ વડે પકડી શકશો? આંગળીઓ વડે પકડી શકશો? તો પારાને બાંધવાના પ્રયોગો થાય છે, થાય છે. પારાને પણ બાંધે છે લોકો, પારાના શિવલિંગો બનાવે છે, છે એની પ્રક્રિયા છે. બાકી એમને એમ કહીએ તો પારાને પકડવો મુશ્કેલ છે. તમે પારાને પકડી બતાવો તો મનને પકડી બતાવો. મનો દુર્નિગ્રહમ ચલમ, એ અત્યંત ચંચળ છે, એ વાત અસંશયમ, શંકા વિના સ્વીકારવી પડે, એ વાત સાચી છે. એટલે અર્જુને જે કહ્યું કે પ્રભુ કૃષ્ણ, તમે કહ્યું કે યોગ સિદ્ધ કરવો અને મનને આ પ્રમાણે એકાગ્ર કરવું, પણ મન તો બહુ ચંચળ છે, એટલે સ્થિર યોગની પ્રાપ્તિ એ બહુ મુશ્કેલ જણાય છે મને. કાયમી ના હોય, ક્ષણિક વાર માટે કોઈને ધ્યાન લાગી ગયું, બરાબર છે. કાયમી યોગ સિદ્ધ કરે માણસ, બધું જ કરતો જાય. તમે એમ કહો છો કે સંસારમાં સરસો રહે, આરામથી સંસારની અંદર રહેતો હોય, બધે ફરતો હોય, હરતો હોય, અને છતાં એનું મન એક ચોક્કસ જગ્યા ઉપર સ્થિર હોય. આવી બધી વાતો કરી તો એ વાતો તો વાતો તરીકે સરસ છે, પણ આમ થવું મુશ્કેલ છે. આ વાતનો સ્વીકાર કૃષ્ણ પણ કરે છે કે અસંશયમ, સાચી વાત છે, નહીં થાય, મુશ્કેલ પડશે. કેવી રીતે થશે? છતાં પણ કરવાનું છે તો કેવી રીતે થશે? અભ્યાસ યોગે ન થતો, એના માટે અભ્યાસ કરવો પડશે. આપણે પહેલા પણ જોયું છે, અભ્યાસ એટલે એકનું એક કામ વારંવાર કરવામાં આવે તો એને અભ્યાસ કહેવામાં આવે. કોઈ વ્યક્તિ પહેલી વાર રોટલી બનાવવાનો લોટ બાંધવા બેસે અને લોટમાં પાણી નાખે એટલે લોટ હાથમાં જ ના આવે. એક વખત, બે વખત એમ પ્રયત્ન કરતા કરતા કરતા કરતા આખરે એક સ્થિતિ આવે કે સરસ રીતે એને લોટ બાંધતા આવડી જાય, ને પછી એને કેળવતા આવડી જાય, બાંધવાનો ને પછી કેળવવાનો. એના માટે અભ્યાસ કરવો પડે, પ્રેક્ટિસ કરવી પડે. આપણે અભ્યાસ એટલે ભણવું એમ કરીએ છીએ, અધ્યયન કરવું. 8મા સુધીનો અભ્યાસ કર્યો અને 12મા સુધીનો અભ્યાસ કર્યો અને કોલેજ સુધીનો અભ્યાસ કર્યો અને મેડિકલ સુધીનો અભ્યાસ કર્યો. આ અભ્યાસ જે છે એ અભ્યાસ નથી. અભ્યાસ એટલે પ્રેક્ટિસ, વારંવાર એકનું એક કામ ફરી ફરીને કરવામાં આવે અને એની અંદર કુશળતા પ્રાપ્ત કરવામાં આવે, બહુના પુણ્ય દ્વારા પુનઃ પુનઃ આચરીને, એને અભ્યાસ કહેવાય. એક દિવસે ના આવે, કશું એક દિવસે આવડી જતું નથી. પહેલાં તમે વસ્તુને વિષયને સમજ્યા સિવાય ગોખી મારો અને એનું એ લખી નાખો. સમજ્યા કેટલું તો કે એ ખબર નથી. સમજવાની વાત તો દૂર રહી, ગોખી માર્યું છે,

સમજણમાં ઉતર્યું નથી. આ કહે છે કે સમજણમાં ન ઉતરવું એને અભ્યાસ જ ના કહેવાય. તો અભ્યાસ કરવો પડે. એક દિવસમાં યોગ સિદ્ધ થઈ ગયો તો પછી ભક્તોએ રોજે રોજ પછી ભજન કરવાને કીર્તન કરવાને એની કઈ જરૂર જ નથી. સ્મરણ, કીર્તન, ભજન આમ કરીને મનને ઈશ્વરની અંદર સ્થિર કરવા માટેની પ્રેક્ટિસ નો અભ્યાસ વારંવાર એમ કરવાથી ધીરે ધીરે ધીરે ધીરે જે અત્યંત ચંચળ મન હતું એ ધીમે ધીમે ચંચળતાને ઓછી કરશે. અને આ ઓછી થતાં થતાં થતાં થતાં એક સમય એવો આવશે કે પછી એને તમે સ્થિર કરી શકશો. જેમ આપણે કહ્યું કે પારાને બાંધી શકાય એના ઉપર રાસાયણિક પ્રક્રિયાઓ કરવામાં આવે તો. આ પ્રક્રિયાઓ કરવાની છે મનને સ્થિર કરવા માટે. મનને પારા જેવું ચંચળ હતું એમાંથી શિવલિંગ બનાવવું હશે તો એના ઉપર આપણે પ્રક્રિયા કરવી પડશે. અને આ પ્રક્રિયા એટલે અભ્યાસ. શેનો મામ ઈચ્છાપ્તુમ, મારી ઈચ્છા કરવી, ઈશ્વરને પ્રાપ્ત કરવાની ઈચ્છા. અભ્યાસે ન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગ્રહ્યતે. આ મન ચંચળ ખરું પણ એ અભ્યાસથી અને વૈરાગ્યથી. વૈરાગ્ય એટલે વિષયોની રતિ, વિષયો તરફનો પ્રેમ, એમાંથી વિરતિ તરફ ખેંચવું. હઠ યોગીઓની જેમ નહીં, મનને સમજાવીને. હઠ યોગી હતા એક, એમને જલેબી બહુ ભાવે. તેમને જેટલી વખત મનને બરોબર આમ કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરે, જેટલી વખત કંદોઈની દુકાન આગળથી નીકળે ને જલેબી તળાતી હોય તો મનને એમ થાય કે જલેબી ખાઈ લઈએ થોડી, એટલે પોતે મનને ટપાઈ કે બંધ કર, નથી ખાવાની, આપણે નીકળી જાય. પણ પછી ખબર પડી કે આ તો મન તો ત્યાં જઈએ એટલે એ ઈચ્છા કરે જ છે. એટલે બેઠા એક વખતે બધી પુષ્કળ જલેબી લાવીને નાખવા મળે લેખા. શરૂઆતમાં મજા આવી, પછી ભરાઈ ગયું પેટ એટલે હવે નહીં, બસ બસ બસ નહીં ખા. હઠયોગ એટલી બધી અંદર ખાતા જ કરે, મન ના પાડે ને પોતે ખાતા જ કરે, મન ના પાડે ને પોતે ખાતા જ કરે, એમ કરતા કરતા વોમિટ થવા મળે, એના તરફ તિરસ્કાર થઈ ગયો. જલેબી જુએ તો વોમિટ થાય એટલો બધો તિરસ્કાર લાગ્યો. તો આને હઠયોગ છે. આ હઠ કરીને મનને તો એ રીતે નહીં, વૈરાગ્યથી, વિષય તરફની નિરતિ, વિષય તરફનો પ્રેમ ભાવ, વિષય તરફના ગમાણ ગમા, એને એનું શમન કરીને. શમન અગત્યનું છે, દમન અગત્યનું નથી. કઈ પણ દમન કર્યું હશે તો એ દમનની સામે તો એનું રિએક્શન પણ આવશે, એનો પ્રતિભાવ પણ આવશે. એમ નહીં, એનું શમન કરીને, એને શમાવી દઈને, શાંત કરીને, એને વૈરાગ્ય કહેવાય, વિરતિપૂર્વક. તો અભ્યાસે ન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગ્રહ્યતે. આ બને, મનનો નિગ્રહ કરવાનું શક્ય બને એક રાતમાં નહીં. ઈચ્છા કરી કે તરત મનને વૈરાગ્ય આવી ગયો એવું નહીં બને. ઈચ્છા કરો ને તરત મન વશમાં આવી ગયું નહીં બને. લૌકિક વ્યવહાર નથી, પૈસા આપ્યા નોકર ખરીદ્યો, મનને નોકર બનાવી દીધો, શક્ય નથી. એ પણ કરીએ તો નોકર ખરીદાતો નથી હકીકતમાં, તો માનસિક રીતે તો નથી જ ખરીદાતો, એનું શરીર ખરીદીએ કદાચ. તો અભ્યાસ કરવો પડશે, પ્રેક્ટિસ કરવી પડશે, સતત એની પાછળ લાગવું પડશે. સ્મરણમ ભજનમ ચાપી અને એ સિવાય જે કંઈ કરવું પડે મનને સંયમિત કરવા માટે, ઈચ્છાઓનું શમન કરવા માટે, તો એ શમ એ અગત્યની વસ્તુ છે. અસંયાત્મના યોગો દુષ્પ્રાપ ઇતિ મે મતિ. તારી વાત્ય સાથે આટલા અંશે સંમત થવાનું છે કે અસંયતાત્મા, જેનું મન વશમાં નથી, જે સંયત નથી, જે સંયમમાં પ્રાપ્ત, સંયમને વર્યો નથી, જે

0: સંયમ પ્રાપ્ત થયો નથી એને યોગ દુષ્પ્રાપ્ય છે, એને યોગ પ્રાપ્ત થાય નહીં. વશ્યાત્મના તુ સંતુ યતતા શક્યો વાપ્તુ ઉપાયતઃ. ઉપાયો કરીને, સાધનો કરીને, જુદા જુદા હોઈ શકે, દરેક સાધકનું પોતાનું સાધન અનેક હોઈ શકે, એમાંથી તો બધા સંપ્રદાયો શરૂ થયા છે જુદા જુદા ધાર્મિક, એ પ્રાપ્ત થઈ શકે વશ્યાત્મના. એને જો પોતાનું અંતઃકરણ, પોતાનું મન, પોતાની ઇન્દ્રિયો વશમાં આવી ગઈ હોય તો વશ્યાત્મના તો યતતા, એ પ્રયત્ન કર્યા કરે તો એ પ્રયત્ન કરતા કરતા શક્ય અવાપ્તુમ, એને પ્રાપ્ત કરવો આ યોગને એ શક્ય છે. એટલે આગળ જે વાત કરી કે મને અશક્ય દેખાય છે, અશક્ય નથી, શક્ય છે. અભ્યાસ કરવો પડશે, યતતા યત્ન કર્યા કરવા પડશે, પ્રયત્ન કરવા પડશે. અસંયતાત્મના યોગો દુષ્પ્રાપ ઇતિ મે મતિ, વશ્યાત્મના તુ યતતા શક્યો વાપ્તુમુપાયતઃ. ઉપાય જેટલા કરવા હોય જુદા જુદા એ કરીએ તો યોગ પ્રાપ્ત થાય છે ઉપાયતઃ, ઉપાયોથી. પણ પહેલું જે પગલું છે તો આ જ છે કે સંયત થવું પડે. જે જેણે પોતાના અંતઃકરણને શમમાં આણ્યું નથી એના માટે યોગ દુષ્પ્રાપ, એના માટે યોગ દુષ્પ્રાપ્ય છે. પણ જે પ્રયત્ન કરે છે તેના માટે જુદા જુદા ઉપાયો વડે યોગ સંભવ છે. શક્ય અવાપ્તુમ, પ્રાપ્ત કરવો શક્ય છે, એમ 36મા શ્લોકમાં આપણને છઠ્ઠા અંકના કૃષ્ણએ કહ્યું છે. યોગ માટે તમારે અભ્યાસ કરવો પડશે, મનને સંયમિત કરવું પડશે, મનને સંયમિત કરવા માટે પણ ઉપાય કરવા પડશે. આપણે હવે અધ્યાયના 36મા શ્લોક સુધી જોયું છે. 37મો શ્લોક ફરી પાછો અર્જુનના પ્રશ્નથી શરૂ થાય છે, એટલે આપણે હવે પછી 37મા શ્લોકથી શરૂ કરશું. આજે આપણે અહીંયા વિરામ લઈએ.
1: રેડિયો બાલનપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર આમ આપણે માનતા રહીશું ગીતા અમૃત, સિમ્પલ અને સરળ ભાષામાં ગીતાનું રસપાન. આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો એ અચૂકપણે અમારા ફેસબુક પેજ 90.4 FM રેડિયો બાલનપુર પર પ્રતિભાવ આપવાનું ચૂકતા નહીં. આવી જ રીતે મળતા રહીશું. તમે સાંભળતા રહો 90.4 FM રેડિયો બાલનપુર.
2: મોદી હર પરિવાર કો ઘર મે બિજલી બનાકર વહી બિજલી બેચકર કમાઈ કા એક ઓર સાધન દેના ચાહતા.
3: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે. ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે. તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

લાંબો ડગલો મૂછો વાંકડી સિરે પાઘડી રાતી અરે લાંબો ડગલો મૂછો વાંકડી સિરે પાઘડી રાતી અરે બોલ બોલ તો થોડી થોડી છેલ થતી લો ગુજરાતી અરે તન છોટું પણ મન મોટું અરે તન છોટું પણ મન મોટું છે ખમીર વંતી જાતી અરે ભલે લાગતો ગોળો

દીકરી વિશેની વાત કરવી એટલે નદીને પાનેતર પહેરાવા જેવી વાત. દરિયાનું પાણી વર્ષો પછી વાદળ થકી વરસાદ થઈને પર્વતને મળવા આવે છે અને ઝરણા થકી વહે છે, ત્યારે કુદરતને માણવી જેટલી રસપ્રદ બની જાય છે ને, એટલું જ રસપ્રદ જીવન બની જાય છે જ્યારે એક દીકરી, એક બહેન, સ્ત્રી, માતા, સાસુ, વહુ, દાદીમાં અથવા નાનીમાના સ્વરૂપમાં જ્યારે અનુભવવા મળે છે. તો દીકરીથી દાદીમાં સુધીની સાફલ્ય ગાથા, જેમાં તમે મળશો એવી ગૌરવવંતી દીકરીઓને કે જેમણે સમાજમાં પોતાની આગવી પ્રતિભા ઊભી કરી છે.

0: કાર્યક્રમના પ્રાયોજક છે મહિલા કલાનિધિ ટ્રસ્ટ બનાસકાંઠા.
1: હેલો પાલનપુર, રેડિયો પાલનપુર 90.4 FM અને હું રશ્મિ હાડા આજે દીકરીથી દાદીમાની સફલ્ય ગાથામાં મળીએ જુડો ચેમ્પિયન ધ્વનિ પટેલને. હેલો ધ્વનિ.
2: હાય મેમ,
1: કેમ છે? ધ્વનિ, તું તો જુડો માસ્ટર છે, શું વાત છે. ધ્વનિ, અત્યારે અભ્યાસમાં શું ચાલી રહ્યું છે?
2: અત્યારે અભ્યાસમાં 12th આર્ટ્સ.
1: અને કઈ સ્કૂલમાં છે?
2: ધાનધા વિદ્યાનિકેતન હાઈ સ્કૂલ.
1: અચ્છા, બરાબર. ધ્વનિ, આ જુડોમાં ઇન્ટરેસ્ટ ક્યારથી થયો તને?
2: એટલે હું 6th સ્ટાન્ડર્ડમાં હતી ત્યારે સ્વસ્તિક હાઈ સ્કૂલમાં સંગીતાબેન ઠાકોર કરીને એક મેમ આવેલા, તો ફર્સ્ટ મેં કરાટેમાં હતી, તો મેમે મને કીધું કે જુડોમાં આવું છે, તો પછી પહેલાં મેં ના પાડી, પછી થોડો ઇન્ટરેસ્ટ જાગ્યો, પછી ત્યારથી મેં 6th સ્ટાન્ડર્ડથી જુડો સ્ટાર્ટ કર્યું.
1: અને અત્યારે જુડોમાં બહુ જ મોટું એચિવ કરી દીધું છે.
2: હા,
1: સરસ. અત્યારે ધ્વનિના પપ્પા મારી સાથે છે, તો હેલો રાજેશભાઈ, આપને હું પૂછીશ કે ધ્વનિના કયા કયા એચિવ છે અને કયા કયા મેડલ્સ ને ગોલ્ડ મેડલ્સ મળ્યા છે?
3: મારી દીકરી ધ્વનિએ લગભગ ધોરણ 7માંથી ગોલ્ડ મેડલ લાવવાનું ચાલુ કરી દીધું હતું જુડો ક્ષેત્રમાં. તેણીએ રાજ્ય લેવલે 17 મેડલ મેળવ્યા છે, એમાંથી 15 ગોલ્ડ મેડલ છે, 1 સિલ્વર છે અને 1 બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. એટલું જ નહીં પણ રાષ્ટ્રકક્ષાએ એને 12 વખત પાર્ટિસિપેટ કર્યું છે જુડોમાં, એટલે કે રાજ્યનું પ્રતિનિધિત્વ દેશમાં કર્યું છે. અને એમાં પણ 1 વખત ગોલ્ડ મેડલ, 1 વખત સિલ્વર મેડલ અને 3 વખત બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. સાથે સાથે એક વાત કહેતો ખૂબ જ આનંદ થાય છે કે એ જ્યારે ધોરણ 8માં ભણતી હતી ત્યારે આંધ્રમાં ફેડરેશનનો 1 બ્રોન્ઝ મેડલ મેળવેલો નેશનલ કક્ષાએ, એ આપણા ગુજરાતમાં લગભગ 20 વર્ષ બાદ મળ્યો હતો. એ રેકોર્ડ એને તોડી નાખ્યો હતો, 20 વર્ષનો રેકોર્ડ. એ અમારા માટે ખૂબ આનંદની વાત છે.
1: તો ધ્વનિએ તો બહુ જ તમને ગૌરવ અપાવ્યો છે. તો એક દીકરી તમારી ધ્વનિ છે, એના બાબતે અત્યારની જે દીકરીઓ છે એમના પિતા અને એમના મમ્મીને તમે શું મેસેજ આપશો, એમના પેરેન્ટ્સને, કે દીકરીને જે પણ ફિલ્ડમાં રસ હોય એ ફિલ્ડમાં તમારે મોકલવી જોઈએ?
3: આમ હું પણ એક શિક્ષક છું અને ગણિત વિજ્ઞાન વિષય સાથે જોડાયેલો છું.

0: એટલે મારી દીકરી કદાચ આજના માહોલમાં મેડિકલમાં મોકલી હોત તો જઈ શકત, પણ મેં જોયું કે એનો ઇન્ટરેસ્ટ જે હતો એ 100% એનો ઇન્ટરેસ્ટ હતો, જુડો મને મારે કંઈક આગળ વધવું છે, એટલે પછી મેં એને એ બાબતમાં રોકી નહીં. હું દાણધા હાઈસ્કૂલમાં શિક્ષક છું તો હવે મેં મારી દીકરીને પણ ત્યાં આર્ટ્સ જ રખાવી દીધું અને એને ફૂલ જેટલી મહેનત જુડોમાં કરવાની હતી એમાં એને સપોર્ટ કર્યો. અને હું જોઉં છું સવારે વહેલા ઉઠીને કશું જ કહેવું નથી પડતું, સવારે પ્રેક્ટિસ, સાંજે પ્રેક્ટિસ, જીમ કરવાનું. અરે એને નેટ્સ ના મળે, મેટ્સ ના મળે તો માટીમાં પણ એ પ્રેક્ટિસ કરી લે છે, એનો દિવસ ચૂકતી નથી. એટલે એનો મને ગર્વ છે અને એ આ જ રીતે એનું કામ કરતી રહે છે.
1: ધ્વની, આ જુડો ગેમ્સને જ્યારે તમારે રાજ્ય કક્ષાએ કે આગળ રમવાનું જવાનું થતું હોય છે ત્યારે એક સામ સામેની કોઈ કોમ્પિટિશનો હોય ત્યારે એક સેમિનાર કઈ રીતે આમ જાગે છે કે ના આજે મારે જીતવું જ છે, અને એ કઈ રીતે તને?
2: એટલે પહેલાં તો પ્રેક્ટિસ તો કરેલી જ હોય અમે લોકોએ, પછી ગેમ સ્ટાર્ટ થાય ત્યારે પહેલાં તો ના ઓળખતા બધાને, પછી હમણાંથી ઓળખે કે આ પ્લેયર જ છે સામે, આ જ છે. પછી બહુ બધા પ્લેયર્સ હોય, બહુ બધાની ફાઇટ્સ જોઈએ, પછી અમારી ફાઇટ્સ હવે હારે જીતે, પછી એવું થાય કે ના આપણે બી આગળ તો જવાનું છે તો આપણે બી જીતવાનું છે, તો બસ એ રીતે જ કે
1: જુસ્સો આવી જાય છે ગેમ્સ રમતા હોઈએ ત્યારે કે જીતવું જ છે.
2: હા,

0: અચ્છા, ધ્વનિતાને જુડોની સિવાય બીજા શેમાં શોખ છે? અધર એક્ટિવિટીઝમાં ભણવાનું તો ખરો જ, પણ આમ
1: અધર એક્ટિવિટીઝમાં તો સ્પોર્ટ્સમાં જ ઇન્ટરેસ્ટ
0: છે
1: ને, જીમિંગ બહુ ગમે. જીમ, બીજું તો ફરવું ગમે, બીજું કંઈ.
0: સરસ. અત્યારે જુડો, ધ્વનિની મમ્મી પણ મારી સાથે છે, તો તમને પણ ધ્વનિ બાબતે બહુ જ ગૌરવ થતું હશે. તો ધ્વનિ બાળપણથી જ આ સ્પોર્ટ્સ ગેમમાં જોડાયેલી છે, તો શું કહેવા માગો છો?
2: પાંચમા ધોરણથી મેં એને કરાટેના ક્લાસમાં મોકલી દઉં. પહેલાં કરાટેમાં એને ઇન્ટરેસ્ટ હતો, પછી ધીમે ધીમે એને મેં કોચે કીધું કે મને તને જુડો વધારે ફાવશે, તો જુડોમાં ઇન્ટરેસ્ટ પડે. ત્યાંથી બસ જુડોમાં રાત દિવસ એક કરીને બસ મહેનત જ કરી છે.
0: અને તમારું બેકિંગ સપોર્ટ એને સખત મળી રહ્યો છે, તો ક્યાંય જવા આવવામાં પણ?
2: જવા આવવામાં પહેલાં શરૂ શરૂમાં તો બહુ નાની થઈ ગઈ છે, અને લગભગ હું સાથે જ હતી. એટલે વચ્ચે ચેન્નાઈ જવાનું હતું, એક વીક હું ત્યારે બી સાથે ગઈ. ક્યાંક જરૂર પડે તો સાથે જવાનું, નહીં તો પછી બીજી રીતે સપોર્ટ કરતી હોય.
0: રાજેશભાઈ, આપની દીકરી જુડો ચેમ્પિયન તો બની અને આપનું નામ રોશન કર્યું, તો સમાજને એક એવો મેસેજ આપો કે જેનાથી દીકરીની અંદર રહેલી શક્તિઓને પેરેન્ટ્સ ઓળખે અને આગળ પણ એમને જે પણ જરૂરિયાત હોય પૂરી કરે, અને દીકરી તરીકે જે પણ એમને જરૂરી હોય બધું જ યોગદાન પિતાશ્રી માતાશ્રી આપી શકે, તો આપ સમાજને શું કહેશો?
3: મારે સમાજને એ જ કહેવાનું થાય છે કે દીકરીઓને ભણાવવાની સાથે સાથે એની કોઈ એક્ટિવિટીઝમાં એને રસ હોય, લાઈક મારી બેબીને જુડોમાં રસ છે, તો એને એ કરવા દેવું જોઈએ. ઘણા માતા પિતા બેબી છે એમ કરીને બહાર મોકલતા નથી હોતા. તમે એની સેફટી રાખો એ વસ્તુ ચોક્કસ છે, પણ એને બહાર ખીલવા દો. ઘણી બધી છોકરીઓમાં એટલું બધું ટેલેન્ટ જોરદાર હોય છે કે ગામનું નહીં દેશનું આખું નામ રોશન કરી શકે એટલી એમનામાં ક્ષમતા હોય છે, પણ આપણે એમને રોકી રાખતા હોઈએ છીએ જે યોગ્ય નથી. એટલે બેટીઓને બહેનોને તમે ભણાવા દો, આગળ વધવા દો સ્પોર્ટ્સમાં, બીજી કોઈ પણ અભિરુચિમાં એમને રસ હોય તો એમને તમે આગળ વધવા દો, એમને સપોર્ટ કરો, એમને રોકી ના રાખો. રોકશો તો એમનો વિકાસ રૂંધાઈ જશે. અને અત્યારે તો બધું બેન હોય કે ભાઈ હોય સમોડું થઈ ગયું છે, તો એ પણ આપણે ધ્યાન રાખવું જોઈએ.
0: ધ્વનિ, તું તારા મમ્મી પપ્પા માટે શું કહીશ કે એમને તને જે પણ સપોર્ટ કર્યો છે અને આગળ પણ કરતા રહેશે, તો આજે રેડિયોની સામે તારે એમને મેસેજ આપવાનો છે?
1: એટલે સિક્સ સ્ટાન્ડર્ડથી મેં ચાલુ કરેલું, ત્યારે બહુ નાની હતી, તો પહેલાં તો એક નાના સુંડિયા ગામમાં જવાનું થયું, તો બંનેને ડર લાગ્યો કે નાની છે તો મોકલીશ કઈ રીતે. પછી મેડલ પડ્યો, પછી આગળ વધવાનું થયું, પછી એકદમ દિલ્હી આટલા બધા આઉટ ઓફ સ્ટેટ જ થયું, ડિસ્ટ્રિક્ટ તો નહીં, સ્ટેટમાં, બહારના સ્ટેટમાં જવાનું થયું. તો પહેલાં તો મારી જોડે કોચ હતા 2 વર્ષ સુધી, પછી કોચ બી જતા, તો બધે મારે જાતે જવાનું, આ જવાનું, તો ડર તો બંને લાગતો કે કઈ રીતે મોકલીશ ને આ. તો પછી ટીમ હતી જોડે, તો મૂકતા મને. પછી બીજા બધા સ્ટેટમાં બી જવાનું થયું, તો બી એમને ડર નહોતો કે છોકરી હશે કે ખબર છે કે મારું છે, તો કે જશે બહાર કરી દેશે એની રીતે. તો પછી બંનેનો સપોર્ટ તો ફૂલ છે મને, કારણ કે અમારો જે સમાજ છે એમાં થોડું એવું હોય કે છોકરી છે મેં બહાર જઉં ને તો બી બધા બહુ વાતો કરે, પણ એ બધાને ઇગ્નોર કરીને મારા મમ્મી પપ્પાએ મને આટલા સુધી જવા દીધી.
0: તો આ હતા ધ્વનિ પટેલ, જેમણે ખૂબ જ એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવ્યા છે અને જુડોમાં બહુ જ મોટું નામ મેળવ્યું છે. તો ધ્વનિ, થેન્ક યુ સો મચ.

0: પ્રથમ અધ્યાયના શ્લોકો કંઠસ્થ કર્યા અને એના માટે એનું નામ નોંધાયું ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં. એવી તેજસ્વી દીકરી દીતિ વિપુલભાઈ ત્રિવેદી સાથે. તો ફરી મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો.
1: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
2: वीकेंड क्लासिक रेडियो शो पर मैं हूं रुचि आपके साथ. वेलकम टू दिस एपिसोड. आज हम बात करने वाले हैं 80s, 70s, 60s के जमाने की जुबली गर्ल के बारे में. इन्हें डैजलिंग क्वीन ऑफ बॉलीवुड भी कहा जाता था. इनफैक्ट बॉलीवुड की यह पहली टॉम बॉय मानी जाती थी. नाम है इनका आशा पारेख जी. तो आज एक बार फिर से दिल से याद करेंगे चुलबुली सी इन अदाकारा को. इनके कई सारे गाने भी लेकर के आई हूँ मैं आपके लिए. उसी देर के बाद आपको बताऊंगी कि कैसे रिजेक्शन बना इनकी ज़िंदगी का सबसे बड़ा स्टेपिंग स्टोन और ना एक्सेप्ट किए जाने के कारण इन्हें अपनी ज़िंदगी की सबसे बड़ी हिट फिल्म मिल गई. सुनते रहिए वीकेंड क्लासिक रेडियो शो. फिलहाल सबसे पहला गाना आन मिलो सजना फिल्म से लता मंगेशकर जी और किशोर दा के.

નમસ્કાર, હું છું આરજે પ્રિયંકા અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. આપણે વાત કરતા હતા માનવીની ભવાઈ. છેલ્લે આપણે જે અટક્યા હતા ત્યાં કાળુ એ પોતાની ઘડી ગાયને દોડાવે છે. ગાય તોણે તો નથી થતી, પરંતુ જોડે જોડે કાળુના સપનાને પણ લઈને ડૂબે છે. આગળ શું થાય છે ચાલો આજના એપિસોડમાં જાણીએ. લોકો ગામ તરફ પાછા ફર્યા. સૌ પાછળ નવા કપડાઓમાં યૌવન ચમકાવતી સ્ત્રીઓ એ ચાર પાંચ પાંચ હાથની ગીત ગાતી આવતી હતી. સૌથી આગળ છોકરા હતા. ફૂલવાળી જોડીઓ એકબીજા સાથે સરખાવતા અને ધૂળ ઉડાડતા, ફટાકડા ફોડતા અને વઢતા, તો પછી પાછળ આવતા યુવાન યુવતીઓને તો પડઘાયા પાડતા હતા. પણ કાળુ ન તો પેલા યુવાનો સાથે હતો કે ન છોકરાઓ સાથે, એકલો એકલો જ ચાલી રહ્યો હતો. કોણ જાણે કેમ ગઈ રાત પછી એણે પેલા હુડા કપડામાં ભરાયેલી લાંબની જેમ ખૂંચતા હતા. પોતે અને રાજુ રેડાપાડામાં આમ જ ચારતા હતા. અને આ ધાણી દાળિયાની વાત તો રજે રજ સાચી હતી. કાળુની નજર સામે નદી કાંઠા પરના પેલા વડ, વડની નીચે બેસરણ, ઘાણીના ઘાણીના શેકવા અને વહેંચવા, વડની વડવાઈને હિંચવા અને ગાણા ગાવા, એ આખું એ બચપણ ખડું થઈ ગયું. ભાન આવતા એ પોતાની જાત ઉપર જરાક છેડાઈ પડે. મને આજ બે દંથી આવું શું થઈ ગયું છે? હસવાના પ્રયત્ન સાથે બબડ્યું, ઊંઘતામાં સમણા તો હોય કદાચ, પણ જાગતા નાય? ઘેર જવાની, ખાટલામાં પડવાની, ઊંઘી જવાની ઈચ્છા હોવા છતાંય કાળો શંકરદાને ત્યાં રાવણે ગયો. જવું પડ્યું, કારણ કાં તો ગામની પંચ પેલો ન્યાય તોડવા બેસે. કાળુ રામો તો ઉલટાનો ઈચ્છતા જ હતા, પણ કાળુની પાછળ આ હુડા પડ્યા હતા એનું શું? પણ ત્યાં તો જેમ કોઈ ડરપોક માણસ ડરી ડરીને થાકી જતા મરણીઓ થાય, તેમ કાળુએ જંપ લાવી પોતે જુડો ગાવા લાગ્યો. કાળુને મજા પડતી હતી. માણેલા જીવન જીવવાનો એ જાણે લાવો લૂંટતો હતો. પણ ત્યાં તો શંકરદાએ એને ઉઠાડ્યો. તું આમ હુડા ગાય એ તો નહીં ચાલે કાળુ, ઉઠ, તાવડીએ બધું તૈયાર કરેલું છે, સુખડી શેક. કાળુને ઉઠવું પડ્યું. ઘરમાં જઈને ભગાની વહુને જ પકડે. લાવ હેડ રતન વહુ, પેલે બે ચાર લાકડા લઈ આવ, ઘી લાવ, ગોળ લાવ, ને લોટ દળ્યો છે કે પછી આખી રાત એમ જ બેસી?

જ્યારે બહાર રીસામણું લઈ બેઠેલો રણછોડ મૂકી ને એમના ભાઈઓને રાવણામાં મનાવી લાવવાની પંચાયત ચાલી રહી હતી. પરમડોસો તો કાલ સાંજના ખાટલામાં પડ્યા હતા. બાકી એ તો વેચાતના કાકાએ કહ્યું તેમ ડોસો હોત તો હમણાં એક ફેરો બોલાવતામાં જ આવી જાય. પણ આ તો ભાઈ નવા સમાના માનવી પૂછડું પકડ્યું પકડ્યું એમાં રણછોડ તો ગયડો ગધેડો થવા આવ્યો તોય અક્કલનો ના આવી. તો મોકલો કાળિયાને બોલાવા. એક ડોસાએ રસ્તો કાઢ્યો. બે ચાર જાણે હુંકારો ભણ્યો. વેચાતને બોલાવ્યા વગર ના રહેવાયું. કાંઈ કાળુના ઘેર અવસર નથી તે મનામણા. બીજા ચાર પાંચ જણાએ એમાં ટાપસી પૂરી. આડ ઉપર બેઠેલા રામાને લાગ લાગ્યો અને એણે પણ થોડું કહી જ કાઢ્યું. આગળ શું થાય છે જાણીશું આ નાનકડા.

પહાડ ઉપરની ઉતરીને ઉંબરપૈ જઈ બેસો. બોલાવો પેલા ભેમા ડામોરને. અરે એ પણ ભેમાનું અહીં શું કામ? રણછોડ બોલી ઉઠ્યો. છોરા સમજાવો છોરા, બોલો શું કામ છે? રામો ચીડાઈ ઉઠ્યો. રામાનું કોઈ પણ કામ? અરે બોલવાનું એ ટીખણ મસ્કરી લેખાતું ને તેથી જ તો ઘણા તટસ્થ માણસોએ ખુદ કાસમ ઘાંચીને બોલવું પડ્યું. તું આમાં સમજે નહીં, ભેમાનું શું કામ છે વળી તારે? એ ભેમો જ ભેદ છે તારે કાસમ કાકા. રામો ઊભો થઈ ગયો. જો રણછોડ મુખી, ભેમાને બોલાવવો હોય તો લેખ કરી આલું, નકર કદી નહીં બોલાવે. ભાઈ મરવા દો ને, મારે ન્યાય કરાવવો જ નથી. તમે તમારે કામ કરો ને જે કરતા હતા એ જ કરો. રણછોડ મુખી શું સાચે ન્યાય કરવા નથી માગતા કે પછી કોઈ ભેદ ઉકેલવા નથી માગતા? જાહેર શું આ નાનકડા વિરામ બાદ તમે ક્યાંય જતા નથી. જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

રણિયા મહુડા નીચે ગોળ કુંડાળે બેઠેલા મોવડીઓમાં રણછોડ મુખીએ નજર ફેરવી. બે ઘરના માણસો ન આવવાનું કારણ તો સૌ જાણતા હતા. એ લોકોને થોડા દિવસ ઉપર તકરાર થઈ હતી. એક જણને થઈ હતી રામા સાથે, તો બીજાને થઈ હતી આંધળા જગાડોસા સાથે. કારણ એક જ હતું, ખેતરમાં ગાયોએ ભેળ કરી હતી. મુખીએ જળ મોકલીને એ લોકોમાં ગામમાંથી બોલાવ્યા. એ દરમિયાન અહીં કાળું તથા રણછોડ વચ્ચે મનામણા ચાલ્યા. અલબત્ત કાળુએ રણછોડ ભાઈ સાથે મળવામાં કાંઈ વાંધો ન હતો, પણ નાનિયાને તો મળવું જ ન હતું. આમ કહી અડધા મનામણા કબૂલ કર્યા. એ જોયું તો શંકરદા, કાસમ વગેરે લોકો નાનાને મળવા માટે જીદ લઈ મુખીના ગાડામાં જ બેસી ગયા હતા. કાળુ સમજી ગયો કે લોકો પણ ભોળવાઈ ગયા છે.

મારાથી મન મેલી મળાશે નહીં, એટલે તમે જ કહો મન વગર કા મળવું? જોકે લોકોએ તો કહ્યું, મનને કરમ મારા ભાઈ, તું તારે મળને એટલે આવી ગયું. આમ પટાવટ કરી પણ કાળું ન માન્યું. જાણે ખભા ભેળવતા હૈયું ક્યારે નથી પડવાનું એ વાત એને નક્કી કરી હતી. કઈ કારણ? કાસમે પૂછ્યું. કાળું શું જવાબ આપે? અલબત્ત મનમાં તો હતો જ, કારણ કે એમણે એ નાનિયાર સાથે મનામણા કરાવી તમે મને બાંધી લો છો, કે પછી તમારે રાજુડીને એના જ લુગડા પહેરાવી દેવા છે. પણ આ પછી ઉઠતો સવાલ, રાજુના લુગડા પહેરાવી દે તો એમાં તારે શું? એનો જવાબ કાળુથી આપી ન શકાયો. જો વાત સાચી જ હતી, ગણું તો એ ઘણું અને ન ગણું તો કંઈ નહીં. એમ કહે તો લોક એને ગાંડો કહી કાઢે, અને એણે પાછી લાખ રૂપિયાની બીજી વાત કહી. તમે કહો તો હું ઉઠીને ચાલતો થાઉં અહીંથી. કાળુ આ વાતને માનવા તૈયાર નથી કે રાજુ હવે એની નથી. પણ આ બંને પ્રેમીઓ વચ્ચે શું થાય છે જાણીશું આ નાનકડા વિરામ બાદ. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો.

0: जानते हो बेल्जियम या ग्रीस की कुल आबादी भी इतनी नहीं है जिससे ज्यादा महिलाएं हमारे देश में लखपति दीदी बनी हैं। 3 करोड़ से अधिक महिलाएं लखपति दीदी बनकर बनी हैं परिवार और देश का आर्थिक आधार।
1: लखपति दीदी बनाने का ये अभियान आने वाली पीढ़ियों को सशक्त करने का एक महाअभियान है।
0: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
2: ने टुंको बड़े लो जो ही पिला लोको एक केडो छोड़ो पिला 4 लोको बब्बे शब्दों में मनावी थी था ने गाम लोको उपा था किडियो ने हार जाने बेवड़ाई रही बेटवा साथे राम राम नो आवाज करता भ्रमरो जाने गुंजारो करे पर काळू ना जीवन ने अत्यंत चटपटी हती त्या सुधी की कासम घांची ने सलाम कहवाने बदले राम राम कही बैठो माता ने हनुमान जी ने ने गाम खेड़ानी जे पूरी थता ई छटक्यो ગામને પંથે પડેલા લોકોએ પેલો હુંફળો ઉપાડ્યો પણ એ કડી પૂરી થતાં થતાંમાં તો કાળુએ 2 ખેતરમાં નીકળી ગયો એક જ સૂન હતી એ ગામ લોકો આવતા પહેલાં રાજુને મળવાની એના મગજમાં અનેક તર્ક ઉઠતા હતા રાજુને ઘરમાં કાલતાની વાત જે કંઈ થાય એ હું એ જ લઈ બેઠો છું એની પાસે કોઈ પણ પ્રકારનો પુરાવો ન હતો કે ન હતી કોઈ વાત તેમ છતાંય કાળુનું અંતર પોકારી રહ્યું હતું રેક કરી આલું જો ખોટું પડે તો રણછોડના ઘરના ઓન ડોસીને ફોરવીને કોદરને તેડવા મોકલ્યો ને આજ રાતમાં રાજુને ન ફેરવી નાખે તો જોજો કોદરને તો કોણ પૂછશે જ નહીં એની એટલી ગતાગમ હોત તો શું જોઈતું હતું શું કાળોની આ મનઘડત વાત સાચી પડશે કે માત્ર મનઘડત વાત નથી એક ષડયંત્ર છે અને સાચું છે જાણીશું આ નાના

કહેવાય? નહીં, પતિ રસ્તો કે નથી ખાવા પીવાનું, નથી કોઈ જન કોની સામે જોઈને દન કાઢે. એકાદ છોકરું મરકટ જેવું પોતાને પાટે ચડી ગયું તો વાત જ કરી ને. તું ને રાજુ સમાન લીલા પણ સાથે તો નથી ને, અને ક્યાંથી હોય ને? નાનિયાની વહુ તો સાસરે આવે 5 વર્ષ થયા, બૈરું કરે તો નાનિયાની વાત ન્યાયની કહેવાય? કાળું માથું ધુણાવી ઉઠે. ના ના ભાઈ, આપણે તો 5 તો શું 10 વર્ષે વેલા ના થાય, અને બૈરાની તો વાત જ નહીં. નાનિયાને કરવા હોય તો ભલે કરે, આ સાથે બોલી ઉઠ્યો. પણ રાજુ તો નહીં જ ને, રાજુ જેવું હોય તો નાતમાં બીજા કાંઈ દેકડે નથી ગળે, ઘણાય પડ્યા છે અહીં મારી છાતી પર, તેમાંય નાનિયાને તો નહીં જ. મારું નાક વાઢી આલું પણ આખો અવતાર એળે આલ્યો છે એને, અને એમાંય પાછું રાજુનું એની સાથે થાય તો મારે જીવવું ભારે પડી જાય. રાજુ જાણે અત્યારે જ ન જવા બેઠી હોય એમ કાળું અકળાઈ ઉઠ્યું. ગામમાં પેસતા નક્કી કરી નાખ્યું, રામાબામાને મોકલે કાંઈ ન વળે, હું જતા જ મળું. હવે છાનું એસું? હવે તો નાનિયાને હું છડે ચોક ભળીમાં પાડી ચૂક્યો છું, પણ અત્યારે તો હું અણસમજો હતો. પણ હવે તો નાનિયાને જો રાજુ લઈ જાય તો નાક જતાય હોઠ રહ્યા જેવું થાય, જ્યારે મારે તો આખો અવતાર છાતી ઉપર સળગી જાય. કાળું જીવ પર આવી બેઠો, જો રાજુ સમજાવે ન માને તો છેવટે એને કાપી નાખીશ, એમાંય ભૂલ નહીં. પેલી એને મારી જાતને, પેલી એને અને પછી મારી જાતને, નાનિયાને જીવવા તો નહીં જ દઉં. રાજુના ઘર તરફ વળેલો કાળું અડધેથી પાછો ફર્યો. વાત કરવાનો કાંઈ તાલ જ નહીં આવે, નહીં સીધો ઘેર આવે. નૂતન વર્ષના દીવા પ્રગટાવતી પત્નીને કહ્યું, એક કામ કરને, જાને રાજુને જરા બોલાવી લાવને. ભલી, કારણ તો સમજી ગઈ. અરે સવારમાં ભોમાનું, સવારમાં ભેમાનું નામ આવ્યું ત્યાર પછી આખું ગામ જાણી ગયું હતું. આગલા દિવસની કાળું નાનાની લડાઈનો ભેદ પણ સૌ કળી ગયા હતા. નાનાને રાજુને લાવવાની છે અને કાળું આડો પડે છે.

તું જાને હું કારણ કહું છું, ને જો ડોસી ન જાણે એમ કહેજે, કાંઈ ઊભી ઊભી આવી જા, કોદરની વહુને એ ગંધ સરખી ના આવે. ભલીના ગયા પછી ઓકો ભરવા કાળોનું કાળું જેવું થડકારા મારી ગયો. આવશે કે નહીં આવે, ધારે કે ના આવે, તોય નાનિયાના લુગડા તો નહીં જ પહેરવા દો. છેવટે વેચાતી મદદ માંગીશ, ઊંટ પર નાખીને ઉઠાવી જઈશ. ઉઠાવી જઈશ? પછી? કાળુના અંતરમાં કોઈકે પૂછ્યું. પછી શું? મૂકી આવીશ એની સાસરીમાં, ને રાજુ ના પાડશે ઊંટ ઉપરથી ઉતરી જશે તો? બાળાની બાજુવાળી ઉટલી પર બેસી હુકો પીતા જોરથી એક શ્વાસ લીધો. એવા ક્યાં ધનપાક છે કે ના પાડે તો થાય પણ ખરું, પણ ઊંટને? અને કાળુની આંખો એ ઘનઘોર અંધારી રાતમાં પેલા લીમડાના પાંદડા આર પાર જોઈ રહી. પોતે આગળ ને રાજુ પાછળ ઊંટ ચાલે જાય છે. જાડીઓ ને વીંચતો ને ડુંગરા ઉલ્લંઘતો, નદી નાળા વટાવતો ને વાટમાં આવતા ગામોને ડાબી જમી છોડી દેતો. સામે આવતી ભલીને જોતા કાળુ ભાનમાં આવે, તું એ શું મન રમાડી લે છે? જો બબડ્યો હશે, અહીં જવાની ના પાડી હશે. પછી ઊંટને શું ઉતરવાની ન પાડે, ને મલકમાં ઉતરી પડવાની તો વાત જ ક્યાં રહી? અને પૂછ્યું, શું કહ્યું? ભલીનું મોં ચડેલું હતું. આવે છે એમ કહી સીધી ઘરમાં ચાલી ગઈ. પણ ઊભી તો રે, મને પૂરી વાત તો કર, એ ક્યાં ભેગી થઈ ઘરમાં? ક્યાં તે કઈ વગડામાં? તે એમાં આટલી ચીડાય છે શું કામ? કાળુને એ ચીડ ચડી, પણ તરત જ ખ્યાલ આવ્યો કે કોઈને કંઈ કહ્યું, એમાં કોઈને શું કહેવાનું? કાળુની નજર પડીની અધવચ્ચે ઓળા ઉપર રહી. અંધારામાં એ લચકદાર ચાલને ઓળખી કાઢી. ઠીક જા, કહી ભલીને જવા દીધું. કાળુને રાજુ બહુ લાંબા સમય પછી મળી રહ્યા છે. શું વાત કરશે આ બંને જણા, અને રાજુ શું માનશે? જાણીશું આ નાનકડા વિરામ બાદ. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

0: આવો, કાળુએ માનમાં તુકારો દીધો.
1: બેઉ, ખપે એમ રાજુને આવકારો આપ્યો. હોવે, કહી રાજુ ઘરમાં બેસવા ગયો. કાળુએ રોકી, અહીં જ બેસ ને, મારે વાત કરવી છે. તે તમે ખાઈ લીધું હોત તો હું ક્યાં સુધી દીવો બાળીશ. ભલીના અવાજમાં કંઈક રીસ હતી, અને કેમ ન હોય, ભલીને ડર હતો શિખામણ દેતા દેતા ક્યાંક પોતાનું જ ન કરી બેસશે. જો કે આ માટે વાડ બંધન તો પૂરતું હતું. કાકી સાસુને તો ઘરમાં નહીં ગયેલા ને, પણ ભલીને તો રાજુ સાથે કાળુ વાત કરે એ ગમતું જ ન હતું. પછી ભલેને પિયરના જ લાભની વાત હોય. હું આવું છું, એટલામાં તું ખાઈ લે, કાળુએ ભલીની હાજરી ખૂંચે એમ હતું. ઘરમાં બેઠેલી રાજુ પાછી ફરી ઓટલીમાં આવે એમ કુંભીને ટેકો દેતા બેઠી. નિડર નિડર નિશ્ચળ અને નિખાલસ આસપાસ નજર ફેરવી દૂર પડતી સળી હતી. દાંત ખોતરતા પૂછ્યું, લોકો
0: હેડો ઘેર કહો તો કહેવાય,
1: ઘેર તો કોઈને કહેવાય નથી રહી. કાળુ ક્ષણે ગુંચવાળો ન ગુંચવાળો અને સીધો સવાલ પૂછી રહ્યો, આ બધી વાતો થઈ રહી છે સાચી? કઈ બધી? રાજુની હસતી આંખો કહી રહી હતી કે એ જાણવા છતાં એ બનાવટ કરે છે. કેમ કઈ બધી? નાનિયાના ઘરમાં બેસવાની? આખા ગામમાં એક જ વાત છે. કાળુને રાજુનું હાસ્ય ન ગમ્યું.
0: ગામને હું કંઈ કહેવા ગઈ?
1: તું તો નથી ગઈ તો પણ. રાજુએ ના આ જવાબ પર કાળુએ હસવા પ્રયત્ન કર્યો. વાત સાચી? સાચી જ તો છે. અને કાળુના ભૈયાને આ શબ્દોએ થંભાવી દીધો. હસી રહેલી રાજુ એને દાકણ સરખી લાગી. કહી દેવાનું મન થયું ઉઠાઈથી, પણ એટલામાં તો ખાતરી કરી, શું સાચી વાત છે? રાજુ હસી, અને એટલામાં હાસ્યમાં ફિકાશ હતી. લોક વાતો કરે છે તો કરવા દો, એ વાતો ખરી છે? કાળુએ સવાલ કર્યો.
0: રાજુએ ટૂંકમાં જવાબ આપ્યો,
1: ના. તો તું કેમ મૂંગે મોઢે બેઠી?

તારે ઠેકાણે બીજું હોત તો આખું ગામ ગાંડું કરત. કોઈની જુઠ્ઠી વાત ઉડાડવી કઈ રમત વાત છે? આગળ શું થાય છે? આ બંનેનો વાર્તાલાપ કેટલો ચાલે છે જાણીશું આ નાનકડા વિરામ બાદ. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર.

કે અવાજે પરખાય તેવો જ હતો. તમારે આ બધું પૂછીને કારણ શું? કારણ, બેચેન હોય તેમ કાળું ઓટલી પર જરાક પાછો ખસે. સ્વગત બબડતો હોય એમ કહ્યું, જે હોય તે પૂછે, પણ અમથા શું કામ તે? મારે લગાવ છે એટલે. કાળુએ રાજુને પૂછ્યું હોત, જે કહે તે પૂછો ને, તો સાચે જ ભડકી ઉઠત, ઝંખવા તો પડી જાત, મનમાં ને મનમાં એ આગળ પડી જાત. હાસ તો કાકી સાસુ થાવ એટલે લગવાડ તો ખરી. રાજુના અવાજમાં ભારોભાર દુઃખ હતું, કડવાશ હતી, ચોખ્ખો વ્યંગ હતો. કાળુ શું જવાબ આપે? અંતર કહી રહ્યું હતું, ભૂલી જા રાજુ, ઘણા દંડ ભેગા રમ્યા, મનમાં રમતમાંથી મારાએ પાણી ભર્યા ને રાંધણાએ રાંધ્યા, માથાએ ખવડાવ્યા ને એક જોરથી શ્વાસ લીધો, જાણે પાછું આવતું આ રુદનને જ પાછું ધકેલ્યું. પણ વિચારતંત્રમાં તો ચાલુ જ હતું, બધું એ સમજતા હતા. પણ એમ ગણજે કે તારા મારા એટલા જ લેખ, પેલું જૂઠું હતું એ સાચું ગણ, ને આ સાચાને તું જૂઠું ગણ, જાણે અવતાર જ બીજો છે અને ભૂલી જા, ગઈ ગુજરી ને મરવા દે ભૂંડી. કાળુનો નિશ્વાસ નંખાઈ ગયો, બોલાઈ જવાયું, એ બગાડી આપનારનું નખો જ જજો, જીવતે જીવ કીડા પડજો. લીંબુની પાર સરકી એની આંખોમાંથી આંસુ ડબ ડબ થઈ ગયો. કોણે શબ્દે છે ને કોના અનુસંધાનમાં બોલે છે એનો સવાલ સુદ્ધા પણ રાજુને ન હતો, અને એણે જાણે નિશ્વાસ માટે સાપ દીધો પેલાને અવતારના બગાડી આવનારને. ને એનું જ ઘર તું માંડવા ઊભી છે રાજુ? કાળુએ આંખના ખૂણા લૂછતા પૂછ્યું. ધમ પછાડા કરી રહેલી ભલી તરફ કોઈનું ધ્યાન જ ન ગયું. રાજુ હજુ એ બોલવા ફેરવી રહી હતી, આંખમાંથી ડબોડબ આંસુ પડી રહ્યા હતા, એનો ખ્યાલ જ ન હતો. બોલ ને, તારા મોઢામાં હું સવાલ સાંભળવા મને નિરાંત થાય. રાજુ એ ચૂપ જઈને કાળુને બોલ્યો, હું જાણું છું તારે નથી તો આદમીનું સુખ ને ધાનનું એ સુખ નથી, ને આટલામાં આદમી ઊભો થાય ને મેલી જવામાં એટલી બધી મેણી પણ નથી. પેઠા પટેલ જેવાની દીકરી જ ગઈ છે, પણ અહીં મારી છાતી ઉપર તારો ભાવ બગાડી હાલના નાનિયાને તો. પણ તમને કોણે કહ્યું કે હું નાનિયાને જઉં છું? રાજુની આંખમાં રીસ હતી. શું આ વાત સાચી છે કે પછી રાજુ એ જે છે એને પાર પાડશે? રાજુ એક એવી સ્ત્રી છે કે જે એક જ ભાવ કરે એમ છે, અને હવે એના આગળ કંઈ વિચારે એવી નથી. સ્વાભિમાન અને પોતાના સામર્થ્યને એ સમર્પણ બનાવી અને આગળ વધી ચૂકી છે. આગળ શું થશે જાણીશું આવતા એપિસોડમાં. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર 90.4 FM સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. હું પ્રિયરાજ સૌ બાળ મિત્રોનું સ્વાગત કરું છું બાળ સભામાં.
2: કોઈ એક નગરમાં એક સુથાર રહેતો હતો. તેને સુથારી કામ આવડતું જ નહોતું. એથી તેણે વિચાર્યું બાજુના કોઈ ગામમાં જઈને નવેસરથી ધંધો ચાલુ કરવો. આથી તે અને તેનું કુટુંબ ચાલી નીકળ્યા. રસ્તામાં એક ઊંટડી પોતાના બચ્ચાને જન્મ આપવાની પીડાથી તરફડતી હતી. સુથારની પત્નીએ કહ્યું, થોભો, આપણે આ ઊંટડીની મદદ કરવી જોઈએ. અને તે રોકાય છે અને ઊંટડીની મદદ કરે છે. ઊંટડી એક બચ્ચાને જન્મ આપે છે. નાના બચ્ચાને અને ઊંટને લઈને સુથાર અને તેનું કુટુંબ આગળ વધે છે. સુથાર ઊંટોનું ભરણ પોષણ કરવા લાગ્યો. એ રોજ ઊંટોને લઈને નજીકના ઉપવનમાં ચરાવવા માટે લઈ જતો. આ ઊંટોમાં પેલું ઊંટનું બચ્ચું પણ હતું. તે બચ્ચું ઘણું તોછડું અને અભિમાની હતું. એ દરેક વખતે બધા ઊંટોથી પાછળ રહી જતું. સુથારે એના ગળે ઘંટડી બાંધી હતી, જેથી એ છૂટું પડી ગયું હોય ત્યારે એનો અવાજ સાંભળીને એને શોધી શકાય. વડીલ ઊંટોએ એ બચ્ચાને સલાહ આપતા કહ્યું, અલ્યા, આ નિર્જન વગડામાં તારે અમારી સાથે જ રહેવું. તું છૂટું પડી જઈશ તો આ ઘંટના અવાજને કારણે ગમે તે હિંસક પ્રાણીની નજરમાં આવી જઈશ. એ વખતે અમે તને બચાવી નહીં શકીએ. ઊંટનું બચ્ચું નાદાન અને છકીલું હતું. તેણે વડીલ ઊંટોની વાતને ધ્યાનમાં ના લીધી. એણે કદી જંગલના વાઘ, વરુ કે સિંહને જોયા ન હતા. તેથી તે તોછડાઈથી બોલ્યું, મને શું થવાનું છે? તમે નાહકની મારી ચિંતા કરો છો. એક સાંજે ઊંટોનું ટોળું ચારો ચરીને પાછું ફરી રહ્યું હતું. ત્યારે આ ઊંટનું બચ્ચું હંમેશની જેમ એકલું ચરતું પાછળ રહી ગયું. તેની ઘંટડીનો અવાજ સાંભળી એક સિંહ ત્યાં આવી પહોંચ્યો. સિંહે જોયું કે ઊંટનું બચ્ચું ચરી રહ્યું છે, તેથી તે એક ઝાંખરાની વાડ પાછળ સંતાઈ રહે છે. પેલું બચ્ચું ચરતું ચરતું આ ઝાંખરાની વાડની નજીક આવે છે. ત્યાં આવતા જ સિંહ તેના પર તરાપ મારીને તેને મારી નાખે છે. અનુભવી વડીલોના હિતવચન ન માનનાર અણસમજુ ઊંટે છેવટે પોતાના પ્રાણ ખોયા.
1: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર, આપણી સભામાં, બાળ સભામાં.
2: પક્ષીઓનો રાજા ગરુડ હતો. ગરુડ મોટે ભાગે ભગવાન વિષ્ણુ પાસે રહેતો, એટલે પક્ષીઓ નવા રાજાની શોધમાં પડ્યા. એકવાર હંસ, પોપટ, બગલા, કોયલ, ચાતક, કુવડ, મોર, પારેવા, કુકડા વગેરે પક્ષીઓએ સભા ભરી. સભામાં પક્ષીઓ ચર્ચા કરવા લાગ્યા કે પક્ષી

ગરુડની હવે આપણે આશા છોડી દેવી જોઈએ, તે હવે અહીં રહે એમ લાગતું નથી, તેમને હવે આપણી કશી ચિંતા પણ નથી, જેને આપણી ચિંતા ન હોય, જે આપણું રક્ષણ ન કરી શકે, તેવાને આપણે રાજા માનવાથી શો લાભ? કહ્યું છે કે ઉપદેશ ન આપનાર આચાર્ય, કડવા વચન બોલનારી પત્ની, ગામમાં રહેનાર ગોવાળ અને રક્ષા ન કરનાર રાજાને સમુદ્રમાં તૂટી ગયેલા વહાણની પેટે તજી દેવા જોઈએ। તે પછી બધા પક્ષીઓએ વિચાર કરીને એક પ્રભાવશાળી ચહેરાવાળા ગોવળને રાજા બનાવવાનો નિર્ણય કર્યો। તેના રાજ્યાભિષેકની ગોઠવણ કરવા માંડી, મંડપ બંધાવ્યો, યજ્ઞવેદીની રચના કરી, રંગોળી પુરાવી, 108 ઔષધિઓ મંગાવી, નદીઓના સંગમના પવિત્ર જળથી સુવર્ણ કલશ ભરાવ્યા, સિંહાસન ગોઠવ્યું, મંગલવાદ્યો વાગવા લાગ્યા એટલે ગોવળ આવીને સિંહાસન પર બેઠો, બધા ગીતો ગાવા લાગ્યા, બધા પટાણી આવવાની વાટ જોતા હતા। એવામાં એક કાગડો ઉડતો ઉડતો ત્યાં આવ્યો અને પક્ષીઓનું ટોળું જોઈ નીચે ઉતર્યો। તેણે પૂછ્યું, આ બધું શું છે? શા માટે અહીં ભેગા થયા છો? શાનો ઉત્સવ છે આ? પક્ષીઓ બોલ્યા, ભાઈ, આપણા રાજા ગરુડ અહીં રહેતા નથી, એટલે નવા રાજા તરીકે આ ગુવળની વરણી કરી છે। આજે રાજ્યાભિષેક કરવાનો છે, હવે તું કહે, તને કેમ લાગે છે? સારું થયું કે તું પણ સમયસર આવી પહોંચ્યો। બધાની વાત સાંભળી કાગડો હસીને કહેવા લાગ્યો, મોર, હંસ, કોકિલ, સારસ જેવા સુંદર અને મુખ્ય પક્ષીઓ હોવા છતાં તમે દિવસે જોઈ ન શકે એવા આંધળાને રાજા બનાવો છો। વળી તેનું રૂપ તો જુઓ, મોટા ડોળા, વાંકું નાક, પાંડું પૂંછડું, કેવું ભયંકર છે! સ્વભાવ પણ કેવો નિર્દય છે! ગરુડ જેવો ગુણવાન રાજા હોવા છતાં તમે ગુવળને રાજા બનાવો છો, એમાં મારી સંમતિ નથી। ભલે ગરુડ સ્વર્ગલોકમાં રહે, પણ આપણે તેના નામે શત્રુઓને ડરાવી શકીએ તેમ છીએ। પ્રતાપી જનોનું તો નામ પણ ઘણું। એટલામાં ગુવળની પત્ની આવીને સજોડે બેઠી, પરંતુ રાજ્યાભિષેકનું કામ એકદમ અટકેલું જોઈ ગુવળ બોલ્યો, અભિષેકમાં વિલંબ કેમ થાય છે? શું કોઈએ એમાં વિઘ્ન નાખ્યું છે કે શું? પાસે બેઠેલી ગુવળની પત્નીએ કહ્યું, તમારા રાજ્યાભિષેકમાં એક કાગડાએ વાંધો પાડ્યો છે। ત્યાં તો ગુવળે લાલ આંખ કરીને કાગડાને કહ્યું, અરે દુષ્ટ, તે મારા રાજ્યાભિષેકમાં વિઘ્ન નાખ્યું? હું તને જોઈ લઈશ, આજથી તું મારો જન્મ જન્માંતરનો શત્રુ છે, એમ કહી ગુવળ પોતાની પત્ની સાથે સિંહાસન પરથી ઉતરી ગયો ને પોતાની પત્ની સાથે પહાડ ઉપરની ગુફામાં ગયો। ગુવળ પહાડ ઉપરની ગુફામાં રહેતો હતો અને પાસેના વનના એક મોટા વડના ઝાડ ઉપર કાગડાઓ રહેતા હતા। ગુવળે કાગડાઓનું નિકંદન કાઢી નાખવાનો નિર્ધાર કર્યો। રાત પડે એટલે ગુવળ વડના ઝાડ ઉપર આવે અને આજુબાજુની ડાળીઓ ઉપર હૂમતા કાગડાઓને ઝડપી લે। પ્રત્યેક રાત્રે એક બે કાગડાઓને મારી ખાય ત્યારે જંપે। આમ બહારની ડાળીઓ ઉપર રહેનારા કાગડાઓનો ધીમે ધીમે નાશ થઈ ગયો। વડના અંદર કિલ્લા જેવા ભાગમાં રહેનારા કાગડાઓએ ગુવળ સાથે લડાઈ કરી, પરંતુ બળવાન ગુવળ આગળ તેમનું કંઈ ચાલ્યું નહીં। આથી કાગડાઓના રાજાએ સભા ભરી અને પોતાના મંત્રીમંડળ સાથે આવી પડેલી વિપત્તિ માટે ચર્ચા કરી। એક મંત્રીએ કહ્યું, શત્રુઓ સાથે છુટકારો મેળવવાના 6 ઉપાયો નીતિશાસ્ત્રમાં કહેલા છે, સંધિ, વિગ્રહ, યાન, આસન, સંસ્ત્રય અને દ્વૈધી ભાવ। આ બધામાં હું સંધિ પસંદ કરું છું, બળવાન શત્રુ સાથે સંધિ કરી લેવી સારી। બીજાએ કહ્યું, હું સંધિ નહીં, લડી લેવા માંગુ છું, આપણે શક્તિમાં નાના છીએ, પરંતુ સિંહ હાથી કરતાં કદમાં નાનો હોવા છતાં વિજયી બને છે। ત્રીજાએ કહ્યું, હું યાન પલાયનમાં માનું છું, નાહક યુદ્ધમાં સંહાર કરી એકબીજાનો નાશ કરવો હિતાવહ નથી, વળી યુદ્ધમાં કોનો વિજય થશે એ અચોક્કસ હોય છે, માટે અહીંથી પલાયન કરી બીજે રહેવા જવું સારું। ચોથાએ કહ્યું, હું આસનમાં માનું છું, એક જગ્યાએ મગરની પેઠે દ્રઢતાથી બેસી રહેવું ને જે આવે તેને ઝડપી લેવું। આ આસનના ઉપાયથી મગર હાથી જેવા મોટા પ્રાણીને પણ ખેંચી જાય છે।

પાંચમાએ કહ્યું, હું સંસ્ત્રયમાં માનું છું. આપણી સંખ્યા અને બળ જોતા બીજાની નાના મોટાનો વિચાર કર્યા વિના જેની મળે તેની સહાય લેવી, યુદ્ધ કરવું. કાગ રાજાએ છેલ્લે વયોવૃદ્ધ મંત્રીને પૂછ્યું, આપ કેમ બોલતા નથી? આપ અનુભવીને જે ઉપાય યોગ્ય લાગે તે કહો. વયોવૃદ્ધ છઠ્ઠો મંત્રી બોલ્યો,

એટલે ઉપરથી મૈત્રીનો દંભ કરવો અને સમય આવે શત્રુનો નાશ કરવો એ ઉપાય યોગ્ય લાગે છે. કાગ રાજાએ બધાને આ વયોવૃદ્ધ મંત્રી કહે તેમ કરવા સમજાવ્યા. વૃદ્ધ મંત્રીએ કહ્યું, તમે બધા મારા ઉપર હુમલો કરો, મને ઘાયલ કરો અને પેલા પર્વત પાસે ગુવળની ગુફા આગળ નાખી આવો, પછીનું કામ હું કરી લઈશ. બધા કાગડાઓએ ભેગા થઈ આ વૃદ્ધ મંત્રીના થોડા ઘણા પીંછા તોડી નાખી લોહી કાઢ્યું અને પેલા ગુવળની ગુફા આગળ મૂકી આવ્યા. રાત્રે ગુવળી ગુફામાંથી બહાર નીકળતા જ આ ઘાયલ થયેલા કાગડાને જોયો અને પૂછ્યું, તું અહીં ક્યાંથી? શત્રુના જ બારણામાં ક્યાંથી આવી પડ્યો? તારી આવી દશા કોણે કરી? મહારાજ, હું આપને શત્રુ માનતો નથી. મેં કાગડાઓ આગળ તમારા વખાણ કર્યા એટલે બધા કાગડાઓએ ભેગા થઈને મારી આવી દશા કરી. હું આપને શરણે આવ્યો છું. લોહી લુહાણ થયેલા વૃદ્ધ કાગડાને જોઈ ગુવળને દયા આવી, તેથી તેને પોતાને ત્યાં આશ્રય આપ્યો. વૃદ્ધ કાગડો અહીં શાંતિથી રહેવા લાગ્યો. રાત્રે ગુવળ શિકારે નીકળે અને પરોળીએ પાછો આવે ત્યારે કાગડા માટે કંઈ ને કંઈ ખાવાનું લેતો આવે. વૃદ્ધ કાગડો સારું સારું ખાઈ ઘડીકમાં સાજો સમ થઈ ગયો. ગુવળ શિકારે જાય ત્યારે કાગડો આજુબાજુથી લાકડાના નાના નાના ઝાંખરા ગુફા નીચે ભેગા કરવા લાગ્યો. ધીમે ધીમે ત્યાં લાકડાનો મોટો ઢગલો થઈ ગયો. એક દિવસ આ વૃદ્ધ કાગડાએ કાગ રાજાને સમાચાર મોકલ્યા કે હવે તમે ગમે ત્યાંથી સળગતું લાકડું લાવી નીચેના ઢગલામાં નાખી દિવસે આગ ચાંપો. વૃદ્ધ કાગડાના કહેવા પ્રમાણે બીજે દિવસે કાગડાએ સળગતું લાકડું લાવી કાગડાના ઢગલામાં નાખ્યું. પવનનો સપાટો લાગતા જ લાકડાનો ઢગલો ભળ ભળ કરતા સળગી ઉઠ્યો. તેનો ધુમાડો ગુફામાં જતાં જ ગુવળ તેના બચ્ચા ગુંગળાઈને નાસભાગ કરવા લાગ્યા. જેમ જેમ ગુફામાંથી એક એક ગુવળ બહાર નીકળતું ગયું તેમ તેમ સળગતી આગમાં પડીને બળી જવા લાગ્યું. આમ બધા જ ગુવળ બળી માર્યા. વૃદ્ધ કાગડાની ચતુરાઈથી પોતાના શત્રુઓનો સદાને માટે અંત આવ્યો.

મોટું સરોવર હતું. આ સરોવરની નજીકમાં એક જૂનું ઉજ્જડ બની ગયેલું નગર હતું. અહીં મનુષ્યોનો વસવાટ રહ્યો ન હોવાથી સમય જતાં અસંખ્ય ઉંદરડાઓએ આ સ્થળે વસવાટ કર્યો હતો. આ ઉંદર નગરીથી ઘણે દૂર એક ગાઢ જંગલ હતું. આ જંગલમાં હાથીઓનું એક મોટું ટોળું રહેતું હતું. એક વિશાળ કાય ગજરાજ આ ટોળાનો રાજા હતો. એકવાર બિલકુલ વરસાદ ન પડ્યો, એથી જંગલના નદી નાળા અને તળાવ સુકાઈ ગયા. હાથીઓને પીવાના પાણીના સાંસા પડવા લાગ્યા. પાણીની શોધ કરતા હાથીઓને આ ઉજ્જડ નગરની પાસેના સરોવરની ભાળ મળી. તેથી હાથીઓનું આખું ટોળું પેલા સરોવર ભણી ચાલી નીકળ્યું. માર્ગમાં પેલી ઉજ્જડ ઉંદર નગરી આવી. પાણી માટે ઉતાવળા થયેલા હાથીઓએ આ ઉંદર નગરીની વચ્ચે થઈને દોડવા લાગ્યા. દોડતા હાથીઓના પગ તળે ઘણા ઉંદરના ચગદાઈ ગયા અને મરી ગયા. ઘણા ચુંદાઈને ઘાયલ થયા. કેટલાય ઉંદરડાઓના દર ભાંગીને ખેદાન મેદાન થઈ ગયા. હાથીઓના ગયા પછી બાકી રહેલા બધા ઉંદરોએ સભા ભરી. એક વૃદ્ધ ઉંદરે કહ્યું,

0: ઘરેથી જતી વખતે આપણામાંથી ઘણાને મારી નાખ્યા, પણ જો તેઓ પાછા ફરતી વખતે અહીંથી પસાર થશે તો આપણામાંથી કોઈ જ બચી શકશે નહીં, માટે અત્યારે જ આનો કંઈક ઉપાય શોધવો જોઈએ. છેવટે બધાએ વિચાર કરીને એક વયોવૃદ્ધ ઉંદરને હાથીઓને વિનવવા મોકલ્યા. વૃદ્ધ ઉંદર કેટલાક સાથીઓને લઈને હાથીઓના ટોળા પાસે પહોંચી ગયો. તેણે ગજરાજને પ્રણામ કરી અને બોલ્યા, મહારાજ, આપ જેમ આ હાથીઓના રાજા છો તેમ હું સઘળા ઉંદરોનો આગેવાન છું. આપ સૌ અમારાથી ઘણા મોટા અને શક્તિશાળી છો. આપની આગળ અમે નાનકડા જંતુ જેવા છીએ. અહીંથી થોડે દૂર આવેલી ભૂમિમાં અમે વંશ પરંપરાથી કુટુંબ કબીલા સાથે વસેલા છીએ. આપ સૌ અહીં પાણી પીવા આવ્યા તે વખતે અમારામાંના ઘણા ઉંદરો આપના પગતળે છૂંદાઈને મૃત્યુ પામ્યા છે. આથી હવે અમે આપને એક વિનંતી કરવા આવ્યા છીએ. ગજરાજે કહ્યું, ભાઈઓ, તમારી શી માંગણી છે? વૃદ્ધ ઉંદરે કહ્યું, ગજરાજ, જો આપને અમારા ઉપર દયા આવતી હોય તો આપ પાછા ફરો ત્યારે અમારી ભૂમિમાં થઈને ન જતા બીજે માર્ગેથી જજો. એથી અમારા સૌના જીવ બચી જશે. આપ આટલી કૃપા કરશો તો અમે તમારો ઉપકાર કદાપી ભૂલીશું નહીં. વળી અમે પણ ક્યારેક તમારા કામમાં અવશ્ય આવીશું. ગજરાજે કહ્યું, તમે નાનકડા જીવ, અમારા કામમાં શું આવવાના? પરંતુ ભલે, હવે પાછા ફરતી વખતે અમે દૂરના બીજા માર્ગેથી જઈશું. વૃદ્ધ ઉંદર અને તેના સાથીઓ હરખાતા પાછા ફર્યા. આ વાતને કેટલાક વર્ષ વીતી ગયા. નજીકના એક રાજાને પોતાની સેના માટે હાથીઓની જરૂર પડી. તેણે હાથીઓ પકડવા માટે પોતાના માણસોને જંગલમાં મોકલ્યા. આ માણસોએ જંગલના મોટા અને ઊંડા ખાડા ખોદ્યા અને ઘાસથી ઢાંકી દીધા. હાથીઓનું ટોળું આ ખાડા ઉપર ઢાંકેલા ઘાસ પર આગળ ચાલ્યું કે તેમાંના ઘણા હાથીઓ ખાડામાં પડ્યા અને ફસાઈ ગયા. રાજાના માણસોએ આ બધા હાથીઓને જાડા દોરડા વડે મોટા મોટા જાળ સાથે બાંધી દીધા. એ પછી એ માણસો રાજાને સમાચાર આપવા માટે નગરમાં પાછા ગયા. જાળ સાથે બંધાઈ ગયેલા હાથીઓમાં ગજરાજ પણ હતા. તેને ચિંતા થઈ કે હવે આ બધાને છોડાવવા કઈ રીતે. એટલામાં તેને પેલા ઉંદરના યાદ આવ્યા. પકડાયેલા ટોળામાંથી બચી ગયેલા એક હાથી મારફતે ગજરાજે પેલા ઉંદરોને સંદેશો મોકલ્યો. હાથી પર આવી પડેલી આફતની વાત સાંભળતા જ હજારો ઉંદરો ત્યાં દોડી આવ્યા. તેઓ પોતાના તીણા દાંતો વડે હાથીઓના દોરડા કાપવા માંડી પડ્યા. તેમણે જોતજોતામાં બધા દોરડા કાપી નાખ્યા અને બધા હાથીઓને બંધનમાંથી મુક્ત કર્યા. ગજરાજે બધા હાથીઓ વતી ઉંદરોનો આભાર માન્યો. બીજા દિવસે રાજાના માણસો હાથીઓને પકડીને લઈ જવા માટે મોટા કાફલા સાથે જંગલમાં આવ્યા. પણ અહીં એકેય હાથી નહોતો. અહીં માત્ર ઝાડ અને કપાયેલા દોરડા જ પડેલા હતા.
1: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પાને રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો અને આપણે મળીશું ફરીથી બાળ ગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુરની સાથે.
2: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-88 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-96-88 95-12-99-66.

8888 તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હેલો પાલનપુર, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. હું આરજે જ્યોતિ લાવી છું આજે એક નવી જ વાર્તા. મહારાષ્ટ્રના એક નાના એવા શહેરમાં રહેતો એક રિક્ષા ડ્રાઈવર જે માંડ માંડ કરીને એનું જીવન નિર્વાહ કરતો હતો. એક સાંધે ત્યાં તીર તૂટે એવી પરિસ્થિતિમાં ટકી રહેવા માટે આ ઓટો રિક્ષા ચલાવનાર ભાઈએ તેના મોટા દીકરાને ભણતો ઉઠાડી દેવાનો નિર્ણય કર્યો. શાળાએ જઈ શિક્ષકને વાત પણ કરી, પરંતુ છોકરો હોશિયાર હતો એટલે શિક્ષકે છોકરાનો અભ્યાસ આગળ વધારવા માટે એના પિતાને સમજાવ્યા અને આ રિક્ષા ડ્રાઈવર ભાઈ માની પણ ગયા. એક દિવસ કોઈ પોલીસવાળાએ આ રિક્ષા ડ્રાઈવર પાસે લાંચ માંગી. રોજનું કમાઈને રોજ ખાતા હોય અને એમ કોઈને થોડીક પણ લાંચ આપવી પડે તો કેવી તકલીફ પડે, એ તો જેણે અનુભવ્યું હોય એને જ સમજાય. રિક્ષા ડ્રાઈવરે ઘરે આવીને બધી વાત કરી. પેલા છોકરાને આ વાતથી ખૂબ આઘાત લાગ્યો. એણે ત્યારે જ નક્કી કર્યું કે મારે મોટા થઈને અધિકારી બનવું છે અને લોકોની મદદ કરવી છે. જ્યારે છોકરાએ પરિવારના બધા જ સભ્યોને એના સપના વિશે કહ્યું ત્યારે બધા લોકોએ કદાચ હસ્યું પણ ખરા અને મજાક પણ બનાવી, પરંતુ છોકરો તો એના જીવનનું ધ્યેય નક્કી કરી ચૂક્યો હતો. એ છોકરાએ હવે પોતાની પૂરી શક્તિ સરકારી અધિકારી બનાવવા માટે લગાવી દીધી. UPSC ની પરીક્ષા પાસ કરીને સીધા જ કલેક્ટર બનવા માટે તેણે તનતોડ મહેનત કરી. પોતાનો ખર્ચો નીકળવા માટે તે ભણતા ભણતા
1: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, PM આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજનાથી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતાં વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, એક એવો સંબંધ કે જે આપણને જન્મથી નથી મળ્યો અને જન્મ સુધી નિભાવવાનું કોઈ બંધન પણ નથી. કહે છે ને કે ખાલી હાથે આવ્યા અને ખાલી હાથે જઈશું, કશું જ સાથે લઈને નથી આવ્યા અને કશું જ આપણી સાથે આવવાનું નથી. પરંતુ આ બધી જ બાબતોમાં સંબંધો એક અલગ વાત હોય છે. માતા પિતા ભાઈ બહેન કે પછી પતિ પત્ની અને અન્ય કોઈ પણ સંબંધ એ માણસના જન્મ સાથે જોડાઈ જતો હોય છે. પણ એક એવો સંબંધ છે કે માણસ પોતે અર્જિત કરે છે, પોતે એને કમાય છે અને જિંદગીભર કોઈ પણ નફા ખોટના નુકસાન વગર નિભાવી રાખે છે, અને એ છે દોસ્તીનો સંબંધ. સાંભળતા રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો 90.4 FM પર.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર

0: અને લાગી ચૂકી છે. તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
1: અરે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું.
2: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર.

મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા.

ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે. પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારે નહીં કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્ય ઘર .gov.in પર.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: रेडियो पालनपुर।
1: ए आओ ना, दिल है बेकरार।

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં હું મૃગાક્ષી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, હંમેશની માફક અમે આજે પણ આપની સમક્ષ કૃષિ ઉપયોગી માહિતી લઈને ઉપસ્થિત થયા છે. મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમનો આજનો આપણો વિષય છે ચોમાસું વરિયાળી પાકમાં ધરુવાળિયાનો ઉછેર. વિષય અંતર્ગત માહિતી તથા માર્ગદર્શન આપવા માટે આજના આપણા વિષય નિષ્ણાંત છે ડોક્ટર પોપટભાઈ જે પટેલ સાહેબ. મિત્રો, સાહેબનો પરિચય આપું તો તેઓ સરદાર કૃષિ યુનિવર્સિટી મહેસાણા ખાતે મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવે છે. તો ચાલો સાહેબને મળીએ અને તેમની પાસેથી માહિતી તથા માર્ગદર્શન પ્રાપ્ત કરીએ. નમસ્કાર સાહેબ, સૌપ્રથમ તો અમારા કાર્યક્રમમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. હવે સાહેબ, આપણે ધરુવાળિયાના ઉછેર વિશે વાત કરીશું એ પહેલાં અમારા જે દર્શક મિત્રો છે એમને જણાવો કે આજે ખાસ કરીને વરિયાળીનું જે ધરુવાળિયું છે તો એનું શું મહત્વ છે, એટલે શું
1: ધરુવાળિયું? એટલે કોઈ પણ પાક ખરો તેને શરૂઆતના તબક્કામાં નર્સરીમાં ઉછેરવામાં આવે છે, ત્યારબાદ તેને ફેર રોપણી કરવામાં આવે છે, જેને ધરુવાળિયું કહે છે. એટલે પાકનો ઝડપી વિકાસ થાય છે.
0: બરાબર છે. તો ધરુવાળિયું શા માટે બનાવવામાં આવે છે સાહેબ?
1: ધરુવાળિયું શા માટે બનાવે છે કે પાકનો એક સરખો વિકાસ થાય તેના માટે, બિયારણનો બચત થાય છે, ધરુવાળિયાથી એ સારી ગુણવત્તાના રોપા તૈયાર થાય છે, તેમજ રોગ અને જીવાતનું સમયસર નિરાકરણ કરી શકાય છે, તેમજ એક સરખો વિકાસ થવાથી પાકમાં ઉત્પાદનમાં પણ સારો એવો વધારો થાય છે અને નીંદણનું પણ નિયંત્રણ કરી શકાય છે.
0: બરાબર છે. એટલે એવું કહી શકાય કે જો વ્યવસ્થિત રીતે ધરુવાળિયું બનાવવામાં આવે તો જે ખેડૂત મિત્રો છે એમને પાછળ જે મુસીબતો આવે એનાથી રક્ષણ મળી શકે છે. જી સાહેબ, હવે આપણે આગળ વાત કરીએ કે ભાઈ આ જે ધરુવાળિયું બનાવવાનું હોય તો એ શું કોઈ પણ જમીન

0: બનાવી શકાય કે એના માટે કોઈ ખાસ જમીન તૈયાર કરવી પડે કે કોઈ ખાસ જમીન ઉપર બને?
1: ખાસ જમીન ધરુવાડી માટે ખાસ જમીનની જરૂરિયાત છે, કારણ કે ધરુવાડીયામાં ઊંચાણવાળી ચોમાસામાં ધરુવાડી કરવાનું હોવાથી જો નીચાણવાળી જમીન હોય તો તેની અંદર પાણી ભરાવાની શક્યતાઓ રહે છે, એટલે ધરુ ફેલ જવાની શક્યતાઓ ખૂબ રહેલી છે. તેથી ઊંચાણવાળી સારી નીચાણવાળી જમીન હોય જેની અંદર નિંદણ રોગ જીવાતના અવશેષો ન હોય, તેમજ ફળદ્રુપ જમીન હોય અને પાણીની પિયતની સુવિધા નજીકમાં પિયતની સુવિધા હોય તેવી જમીન ધરુડિયા માટે વધારે અનુકૂળ છે.
0: બિલકુલ. હવે સાહેબ, આપણે વાત કરી રહ્યા છીએ ખાસ કરીને ચોમાસુ વરિયાળુ જે પાક છે તો એના ધરુવાળી વિશે, તો જ્યારે વરિયાળીનું ધરુવાળી બનાવવાનું હોય તો એના માટે શું વિશેષ કાળજી રાખવી પડે?
1: ધરુવાળિયાનું વિશેષ કાળજી ખૂબ જ જરૂરી છે, કારણ કે ધરુવાળિયું જો સારું ન થાય અથવા સમયસર ન થાય તો આપણે તેમાં પાક આપણે જે આપણી આયોજન હોય તે પ્રમાણે આપણે ઉત્પાદન મેળવી શકીએ નહીં. તેથી ધરુવાળિયું બનાવતા પહેલાં જે જમીન હોય તેની અંદર અવશેષો જે ગૌણ પેદાશ હોય બીજા પાકની એનો અડધા ફૂટ જેટલો સ્થળ બનાવી એને રાબિંગ એટલે બાળી દેવામાં આવે તો જે કૃમિ હોય નિંદામણના હોય અથવા રોગ જીવાતના જે જીવાણુઓ હોય તેનો નાશ પામે છે. પછી ત્યારબાદ તેને જમીનની અંદર છાણિયું ખાતર અથવા વર્મી કમ્પોસ્ટ નાખી અને જમીન તૈયાર કરવી જોઈએ.
0: બરાબર. તમે જેમ કીધું કે ભાઈ ખાસ કરીને જ્યારે ધરુવાળી જે બનાવવાનું હોય એમાં ખાતર અને વર્મી કમ્પોસ્ટ નાખવાનું હોય તો ધરુવાળીમાં આશરે કેટલું ખાતર નાખવું પડે?
1: ધરુવાળીમાં આશરે જે સારું કોવાયેલું છાણિયું ખાતર 10-12 કિલો પ્રતિ ચોરસ મીટરે અથવા જો વર્મી કમ્પોસ્ટની આપણા પાસે સગવડ હોય તો 2-3 કિલોગ્રામ પ્રતિ ચોરસ મીટર પ્રમાણે વર્મી કમ્પોસ્ટ નાખવું જોઈએ. તેમાં જો રાસાયણિક ખાતરની વાત કરવામાં આવે તો DAP છે એ 25-30 ગ્રામ પ્રતિ ચોરસ મીટર અને યુરિયા છે એ 10-15 ગ્રામ પ્રતિ ચોરસ મીટરે રાસાયણિક ખાતર નાખવું જોઈએ. અને રાસાયણિક ખાતરનો ધરુવાળિયામાં બહુ જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ. જો વધુ પડતો રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે તો છોડનો વિકાસ થતો નથી અને છોડ બહુ દુબળા રહે છે, એટલે જરૂરિયાત પૂરતો જ ખાતરનો ઉપયોગ કરવો જોઈએ.
0: જી બિલકુલ. હવે સાહેબ, આપણે જાણીએ છીએ કે દરેક પાક જે હોય એનો એક બિયારણ દર નક્કી કરેલો હોય છે, તો ખાસ કરીને જ્યારે આ ચોમાસુ વરિયાળીનું જે ધરુવાળી બનાવવામાં આવે તો એમાં કઈ રીતે બિયારણ દર હોય છે?
1: તો બિયારણની વાત કરીએ તો આપણને જો આપણું આયોજન 1 હેક્ટર વરિયાળી વાવેતર કરવાનું આયોજન હોય તો 1 હેક્ટર માટે 10 ચોરસ મીટર એટલે કે 9 ગુંઠા જમીનની જરૂરિયાત પડે છે અને જેના માટે 1.5 કિલોગ્રામ એટલે કે 1.5 કિલોગ્રામ બિયારણની વરિયાળીના બિયારણની જરૂરિયાત રહે છે.
0: જી બિલકુલ. હવે સાહેબ, આટલી ઉપયોગી માહિતી તો તમે આપી કે ખાસ કરીને કેવી રીતે ધરુવાળી બનાવવું જોઈએ, આ સાથે સાથે ધરુવાળી બનાવતી વખતે શું કાળજી રાખવી જોઈએ, બિયારણ દર વિશે પણ માહિતી આપી. હવે અમારા જે ખેડૂત મિત્રો છે એમને જણાવો કે જ્યારે બિયારણ લેવું હોય તો એ વખતે જે નિર્ધારિત કરેલી જે સુધારેલી જાતો બહાર પડેલી છે તો કઈ કઈ જાતોનો ઉપયોગ કરી શકે?
1: એ બહુ અગત્યનો પ્રશ્ન છે, કારણ કે જો સારી જાત એ જ 50% ઉત્પાદન આપણી જાત ઉપર ખેડૂતને જાતની પસંદગી ઉપર રહેલું છે. તો વરિયાળી 2 રીતે વાવેતર કરવામાં આવે છે, ચોમાસામાં કરવામાં આવે છે તેમજ શિયાળામાં વરિયાળીને કરવામાં આવે છે, એટલે બંને માટે અલગ અલગ જાતો શોધવામાં આવેલી હોય છે. એટલે ચોમાસું વરિયાળી માટે ખાસ કરીએ તો અમારી શરૂઆતમાં ગુજરાત વરિયાળી 12 નંબરની જાત શોધવામાં આવેલી હતી. એ જાતનું ખાસ એ ખાસિયત છે કે જે ચોમાસું અને શિયાળુ બંને ઋતુ માટે અનુકૂળ છે. જ્યારે હમણાં ગત વર્ષે એટલે છેલ્લા વર્ષમાં હાલની નવીનતમ જાત ગુજરાત વરિયાળી 3 અમારા કેન્દ્ર તરફથી બહાર પાડવામાં આવેલ છે. આ જાતના 12 નંબર કરતો આ જાતના છોડ થોડા નીચા રહે છે, ચક્કરની સંખ્યા વધારે આવે છે, ચક્કરની અંદર જે દાણા હોય છે દાણા પણ બહુ મોટા અને બોલ્ડ હોય છે અને એકદમ ઘટ ચક્કરની અંદર દાણા એકદમ ઘટ ચક્કર હોય છે, તેથી ખેડૂતોને ઉત્પાદન સારું એવું મળે છે. તેમજ આ જાતના છોડ થોડા નીચા રહેવાથી શિયાળાની અંદર ઝાકળ પડવાથી રોગ જીવાતનું જે પ્રમાણ વધારે હોય છે તે આ જાતનો જો વાવેતર કરવામાં આવે તો એમાં પ્રમાણ રોગ જીવાતનું પ્રમાણ પણ ઓછું જોવા.
0: આજના કાર્યક્રમમાં આપણે વાત કરી રહ્યા છીએ ચોમાસુ વરિયાળી જે છે એના ધરુવાળિયાને ઉછેર વિશે. જો આપ પણ ચોમાસાની આ ઋતુ આવવાની છે એના માટે જો ધરુવાળિયા બનાવવા માંગતા હોય વરિયાળીનું તો એના માટે શું કાળજી રાખવી જોઈએ એના વિશે આપણે આજે ખૂબ જ ઉપયોગી માહિતી મેળવવાના છે. જેમ આપણને આજના

0: તેમણે જણાવ્યું કે ભાઈ ખાસ કરીને ધરુવાળું કેવી રીતે બનાવવું જોઈએ, એમાં શું કાળજી રાખવી જોઈએ, સાથે સાથે કયા પ્રકારનું બિયારણ આપવું જોઈએ. સાહેબ, હવે આપણે આગળ વાત કરીએ તો જ્યારે ખરીફ ઋતુનું જે આપણે જો ધરુવાળું બનાવવાના હોય તો ખેડૂત મિત્રો ક્યાંથી જાગૃત થવું જોઈએ, એના માટે ધરુવાળીઓ બનાવવાનો યોગ્ય સમય કયો છે?
1: ધરુવાળીયા બનાવવાનો યોગ્ય સમય જોઈએ તો જૂનનું પ્રથમ પખવાડિયું, એટલે કે જો જૂનના પ્રથમ પખવાડિયાની અંદર ધરુવાળીયું બનાવવામાં આવે તો આપણો ગુજરાતની અંદર સામાન્ય રીતે 15 જૂન પછી વરસાદ આવતો હોય, એટલે જો જૂનના પ્રથમ પખવાડિયામાં ધરુવાળીયું તૈયાર કરવામાં આવે તો પાછળના વરસાદનો પણ લાભ લઈ શકાય, અને વરસાદના વાદળ થયા વાતાવરણના એના કારણે આપણું જે ધરુવાળીયું છે એ બહુ સારું એવું ઝડપી એવી રીતેનો વિકાસ પણ થાય, એટલે જૂનના પ્રથમ પખવાડિયાની અંદર ધરુવાળીયાનું આયોજન કરવું જોઈએ.
0: જી બિલકુલ. હવે સાહેબ, તમે જેમ અગાઉ જણાવ્યું કે ધરુવાળીયું જ્યારે તૈયાર કરાવે તો એ વખતે જમીનને ખાસ રીતે તૈયાર કરવાની હોતી હોય છે, સાથે સાથે સારા પ્રકારના બીજ આપણે વાવવા જોઈએ, લેવા જોઈએ, અને ભલામણ કરેલા બીજ લેવા જોઈએ. આ સિવાય બીજને કોઈ માવજત આપવાની રહે છે ખરી, જેથી કરીને ખેડૂત મિત્રોને વધુ સારું ગુણવત્તાયુક્ત ઉત્પાદન મળી શકે?
1: હા, બહુ અગત્યનો પ્રશ્ન છે, કારણ કે જો બીજને જ આપણે માવજત આપીએ તો જે ખેતરમાં રોપ્યા પછીના જે પ્રશ્નો આવે છે એનો આપણે સારી રીતે નિરાકરણ કરી શકીએ. એટલે ધરુવાળીયામાં બીજને વાવતા પહેલાં આપણે 24 કલાકની અંદર જો પલાળી રાખવામાં આવે અને ત્યારબાદ તેને સાયામાં સૂકવવામાં આવે તે જેથી તેનો ઉગાવો જલ્દી થાય છે, ત્યારબાદ આ બિયારણને 1-3 ગ્રામ થાયરમ નામની જે દવા આવે છે 1 કિલો બીજના પ્રમાણે પટ આપી અને બિયારણને જો વાવણી કરવામાં આવે તો જે બિયારણને વાવ્યા પછી જે મૂળના કોવારાના અથવા બીજા કંઈ જે રોગ આવતા હોય છે તેનું આપણે તેની સામે આપણે રક્ષણ મેળવી શકીએ છીએ.
0: જી બિલકુલ. હવે સાહેબ, બીજો એક પ્રશ્ન એ થાય કે ખાસ કરીને અમુક વખત એવું થતું હોય છે કે બધી જે પ્રક્રિયા કર્યા બાદ જ્યારે ધરુવાળીયા બનાવ્યા હોય એ વખતે જો યોગ્ય અંતર ના રાખવામાં આવ્યું હોય તો પણ ઉત્પાદનમાં ફરક પડે છે, તો એક વિષય નિષ્ણાંતની દ્રષ્ટિએ તમે શું સલાહ આપશો કે બે ક્યારે વચ્ચે ખાસ કરીને ધરુવાળીયું જ્યારે બનાવવાનું હોય તો કેટલું અંતર રાખવું જોઈએ?
1: આ એક બહુ અગત્યનો પ્રશ્ન છે, કારણ કે વરિયાળીની અંદર જો તમારું એકસરખું એક સાથે જો ઉગાવો ન થાય તો આપણે જે ટ્રાન્સપ્લાન્ટિંગ અથવા જે ફેર રોપણી કરવાની છે એ આપણે એક સાથે કરી શકીએ નહીં અને પૂરતા રોપા મળે નહીં, એટલે ધરુવાળીયા જે બનાવવામાં એમાં ખાસ બહુ કાળજી રાખવી પડે. એવા નાના ક્યારા બનાવવા જોઈએ કે જે 3 મીટર અથવા 1 મીટર લંબાઈના હોવા જોઈએ અને એકદમ સમતલ હોવા જોઈએ, જેની અંદર પાણી ભરાઈ ન રહે અથવા વધુ પડતું પાણી ન મળે એવા ક્યારા સમતલ ક્યારા બનાવવામાં આવે તો તેની અંદર ઉગાવો પણ સારો થાય છે અને પિયત પણ એકસરખું રહેવાથી તેને સમયસર પિયત આપીએ તો વારંવાર પિયત પણ આપવું પડતું નથી.
0: બરાબર છે. એટલે જો યોગ્ય રીતે યોગ્ય અંતરના ક્યારા બનાવ્યા હોય તો ખેડૂત મિત્રોને પિયતનો જે પ્રશ્ન છે એ હલ થઈ જાય છે. હવે વાવણીની વાત કરીએ સાહેબ, તો ખાસ કરીને જ્યારે ધરુવાળીયામાં વાવણી કરવાની હોય તો એ કેવી રીતે કરવી જોઈએ?
1: વાવણીની વાત કરીએ તો ધરુવાળીયાની અંદર જે આપણે અગાઉ મેં કહ્યું એ પ્રમાણે બીજને પલાળીને સીડ ટ્રીટમેન્ટ આલીને પટ આપીને તેને નાના નાના ક્યારાની અંદર સૌ પ્રથમ પૂંખી દેવામાં આવે, પૂંખી અને તેને પંજેથી વડે જમીનની અંદર ભેળવી દેવી જોઈએ, એટલે તેમાં જો જમીનમાં ભેળવવામાં ના આવે તો આનું બિયારણ સારું વજનમાં હલકું હોવાથી પાણી આપીએ ત્યારે એ તરી જાય અને એક જગ્યાએ બધું એકઠું થવાની શક્યતા રહે છે, એટલે પંજેથી વડે એ બિયારણને બરાબર જમીનમાં ભેળવી દેવું જોઈએ, ત્યારબાદ હળવું પિયત આપી ધરુવાળીયાને કરાંઠી અથવા ગ્રીન નેટનાથી ઢાંકી દેવું જોઈએ જેથી કરીને એ સીધો પ્રકાશ ન મળવાથી એ ઝડપી ઉગાવો થાય છે અને એક સરખો સારો એવો ઉગાવો થાય છે, અને ત્યારબાદ હળવા પિયત આપવા જોઈએ, જો ભારે પિયત આપવામાં આવે તો બિયારણ એક જગ્યાએ એકઠું થવાની અથવા વધારે ઊંડું જવાથી ઉગવાની પ્રશ્ન રહેતો હોય છે.
0: જી બિલકુલ. તો સાહેબ, બીજા બધા પ્રશ્નોનો તો તમે હલ આપ્યો કે ભાઈ વાવણી કેવી રીતે કરવી જોઈએ, ધરુવાળીયું કેવી રીતે બનાવવું જોઈએ, પણ ખેડૂત મિત્રોને એક પ્રશ્ન નહોતો હશે નીંદણનો, તો ધરુવાળીયામાં જે નીંદણ નિયંત્રણ કરવું હોય તો એ વખતે સૌથી પહેલાં તો નીંદણ નિયંત્રણ કેવી રીતે કરવું અને નીંદણ એમ ના થાય એના માટે શું કાળજી રાખવી?
1: નીંદણ એ બહુ અગત્યનો પ્રશ્ન છે. ધરુવાળીયામાં જો નીંદામણ હોય તો તેની અંદર રોગ જીવાતનો પ્રશ્ન પણ ઉપસ્થિત થતો હોય છે અને જે ધરુના રોપા છે એનો પણ વિકાસ

0: જાય છે અને પીડા પડી જતા હોય છે. એટલે સમયસર નિંદામણ કરવું ખૂબ જ જરૂરી છે. અને નિંદામણ ન થાય એના માટે જ્યારે તમે વાવણી કરો, વાવણી કરી અને જ્યારે પિયત આપો છો, તો પિયત આપ્યા બાદ જ્યારે વરફ થાય ત્યારે તુરંત જ પેન્ડીમિથાલિન નામની જે દવા હોય છે, જેનું બજારું 3.3 કિલોગ્રામ હોય છે, તો 1 કિલોગ્રામ પેન્ડીમિથિલિન દવાના જે દર છે એ પ્રમાણે જમીનની અંદર તરત જ સાચવી જોઈએ, જેથી નિંદામણનો ઉગાવો થાય નહીં.
1: નિંદામણ વિશે આપણે વાત કરી, હવે સાથે સાથે વાત કરી કે ધરુવાળી જ્યારે બનાવતું હોય ત્યારે ધરુમાં અમુક પ્રકારના રોગ આવતા હોય છે, તો આ રોગ નિયંત્રણ કેવી રીતે કરી શકાય?
0: ધરુવાળિયાની અંદર ખાસ કરીએ તો ધરુની અંદર જે વરિયાળીનું ધરું છે એમાં ધરુના કોવારાનો મેઇન રોગ, મુખ્ય રોગ આવતો હોય છે, કે જે જ્યારે ચોમાસાની અંદર હવાની અંદર ભેજનું પ્રમાણ વધારે હોય અને ગરમી હોય, આ બે ગરમી હોય ત્યારે જે છોડ છે એ પીળા પડી જાય છે, પછી ઉપરથી નમી જાય છે અને છોડ સુકાવા લાગે છે અને એને છેલ્લે તેના મૂળની અંદર કોવારો લાગી જાય છે, આને ધરુનો કોવારો કહે છે. જેના નિયંત્રણ માટે જે બજારમાં ટોબાયુક્ત દવાઓ જેવી કે કોપર ઓક્સીક્લોરાઇડ નામની દવા મળે છે, જેનું 40 ગ્રામ પ્રતિ 10 લિટર પ્રમાણે દ્રાવણ બનાવી જેને મૂળની અંદર મૂળ બરાબર ભેજાય તે રીતે મૂળની અંદર રેડવું જોઈએ, જેથી મૂળના કોવારાના રોગનું નિયંત્રણ થઈ શકે.
1: આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવી રહ્યા છીએ ચોમાસું વરિયાળીના પાકમાં ધરુવાળિયાના ઉછેર વિશે. તો અત્યાર સુધીમાં સાહેબે આપણને ખરેખર ખૂબ જ ઉપયોગી માહિતી પૂરી પાડી, અને ખાસ કરીને વિરામ પહેલાં આપણે વાત કરી રહ્યા હતા કે જ્યારે ધરુવાળિયું બનાવતા હોય ત્યારે ધરુમાં ખાસ કરીને કયા પ્રકારના રોગ આવતા હોય છે. હવે સાથે સાથે રોગની તો વાત કરી સાહેબ આપણે, પણ હવે જીવાતો પણ ઘણી બધી આવતી હોય છે, તો એમાં ધરુમાં કયા પ્રકારની જીવાત આવતી હોય છે જ્યારે ધરુવાળિયું તૈયાર કરે?
0: ધરુની અંદર ખાસ કરીને જો નિંદામણ રહેતું હોય, જો સમયસર તમે નિંદામણ ના કર્યું હોય તો તેની અંદર તૃષિયા પ્રકારની જીવાતો આવવાનો બહુ શક્યતાઓ રહેલી છે. તૃષિયા પ્રકારની જીવાતો જેવી કે મોલો, સફેદ માખી, થ્રીપ્સ, આ પ્રકારની જીવાતો જોવા મળતી હોય છે.
1: બરાબર. અને આ જે જીવાતો જોવા મળે છે સાહેબ, તો એના નિયંત્રણ માટે ખેડૂત મિત્રોએ શું પગલાં લેવા જોઈએ?
0: ખાસ તો ધરુવાળિયાને જીવાતો મુક્ત રાખવી હોય તો નિંદામણ મુક્ત પહેલાં રાખવું જોઈએ. ધરુવાળિયું આખું નિંદામણ મુક્ત રાખવું જોઈએ. તેમ છતાં જો જીવાત જોવા મળે તો ચૂસિયા પ્રકારની જીવાતોના નિયંત્રણ માટે શોષક પ્રકારની જંતુનાશક દવાઓ જેવી કે ઇમિડાક્લોપ્રિડ, ડાયમિથોઇડ, થાયોમેથાક્ઝામ નામની જે દવાઓ મળતી હોય છે શોષક પ્રકારની, તેનો જો છંટકાવ કરવામાં આવે તો જીવાતનું યોગ્ય આપણે નિયંત્રણ કરી શકીએ છીએ.
1: જી બિલકુલ. સાહેબ, રોગ અને જીવાતના નિયંત્રણ વિશે તો વાત કરી, હવે આપણે આગળ વાત કરીએ કે જે ધરુવાળિયું છે તો એમાં ખાસ કરીને વ્હાઇટ ગ્રુપ એટલે કે મૂંડા જે આવતા હોય તો એના નિયંત્રણ માટે શું કરવું જોઈએ?
0: મૂંડાની વાત કરીએ તો એ એક જાતનો સફેદ ડોળ હોય છે, જે છોડ સુકાઈ ગયો જો એની બાજુમાંથી સહેજ પણ તમે આમ આંગળી વડે જો ખૂતરવામાં આવે તો નીચે અંદરથી સફેદ ડોળ મળતો હોય છે, જેને મૂંડા અથવા વ્હાઇટ ગ્રુપ કહેતા હોય છે. એટલે આ ખાસ કરીને આ મુંડા રહ્યા એ તમારું ધરુવાળિયુંની આસપાસ જો લીમડાના ઝાડ હોય, વાડ હોય, તો એના કારણે એ જે એના ફૂદીઓ છે એ ઈંડા મૂકી અને ડોળ જમીનની અંદર આવતા હોય છે. તો શરૂઆતમાં જ્યારે ધરુવાળિયું કરો એ પહેલાં તેના નિયંત્રણ માટે આજુબાજુની વાડ સાફ કરવી જોઈએ, કે આ સાફ કર્યા પછી જમીનની અંદર જે દાણાદાર ડોળ માટેની દવાઓ મળતી હોય, જંતુનાશક દવાઓ, એને જમીન ધરુવાળિયું બનાવતા પહેલાં જો જમીનની અંદર નાખવામાં આવે તો એનું નિયંત્રણ થઈ શકે છે. તેમ છતાં જો તમે આ રીતના પગલાં ન લીધા હોય અને ધરુવાળિયું બનાવ્યા પછી જો ડોળનો ઉપદ્રવ જોવા મળે તો બજારમાં મળતી ક્લોરપાયરીપોસ નામની દવા કે જેનું 4-5 મિલીલીટર પર લિટર પ્રમાણે દ્રાવણ બનાવી જો ધરુવાળિયાની અંદર ડ્રેન્જિંગ એટલે રેડવામાં આવે તો આ મૂંડાનું નિયંત્રણ કરી શકાય છે.
1: હવે સાહેબ, વરિયાળીનો જે પાક છે તો એમાં ફેર રોપણી માટે જે ધરું તૈયાર કરવાનું હોય છે, તો એ ધરું ક્યારે તૈયાર કરવાનું હોય?
0: ધરુંની બહુ અગત્યની વસ્તુ છે કે તમે ધરુવાળિયું તો બનાવી દીધું પણ એને ક્યારે ફેર રોપણી કરવી જોઈએ એ બહુ, જો સમયસર રોપણી કરવામાં આવે તો આપણો જે મેઇન હેતુ ધરુવાળિયું બનાવવાનો છે એ ખેડૂત મિત્રોનો સર થઈ શકે. તો આપણે ફેર રોપણી ઓગસ્ટના પ્રથમ પખવાડિયાનામાં ફેર રોપણી કરવી જોઈએ, અને ફેર રોપણી કરતી ખાસ તો જ્યારે વાતાવરણ ભેજવાળું હોય, વરસાદવાળું વાતાવરણ, ત્યારે એની ફેર રોપણી

0: ऐसे फेर रोपणी નો સમય તો તમે કીધો, પરંતુ ફેર રોપણી કરતી વખતે ખેડૂત મિત્રોએ કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, શું કાળજી લેવી જોઈએ જેથી કરીને એમને સારી ગુણવત્તાવાળું ઉત્પાદન મળી શકે?
1: ફેર રોપણી કરતી વખતે ખાસ તો જ્યારે તમે ફેર રોપણી કરવાની થાય એ પહેલાં જમીનમાં ધરવાડિયામાં હળવું પિયત આપવું જોઈએ. પિયત આપવાથી જે છોડ તમે ઉખાડશો તો એની અંદર જે બધા મૂળ છે એ મૂળ સાથેનો આખું ધરવું છોડ ઉખાડશે, અને મૂળ હશે તો જ ધરવું ચાટશે. તો ધરવાડેને પિયત આપી ધરવને એ તેને ઉખાડવા જોઈએ. અને ખાસ કરીને ફેર રોપણી ઝરમર ઝરમર વરસાદ હોય ત્યારે ફેર રોપણી કરવામાં કરવી જોઈએ. અને ફેર રોપણી કરીએ ત્યારે જે જનરલી આપણે ફેર રોપણી 90 બાય 30 સેન્ટીમીટરની ચોકડી પાડી અને એની અંદર ધરું રોપતા હોય છે, તે જ્યારે ધરું રોપવામાં આવે ત્યારે એને આંગળીથી આપણે ખાડો પાડી અને બરાબર દબાવવું જોઈએ. દબાવવાથી શું થાય કે જે ખાડાની અંદર હવા ન રહે અને પાણી ભરાઈ ન રહે. પાણી જો પાણી ભરાઈ રહે તો તેની અંદર મૂળનો કોવારો લાગવાની શક્યતા રહેલી છે. આ રીતે એને અંગૂઠા વડે બરાબર દબાવવું જોઈએ. અને જો ફેર રોપણી કર્યા બાદ જો વરસાદ ન હોય તો હળવું પિયત આપવું જોઈએ, એની ખાસ કાળજી રાખવી જોઈએ.
0: બિલકુલ, ખરેખર સાહેબ ખૂબ જ સારી એવી માહિતી અમારા દર્શક મિત્રોને આપી. બીજો એક પ્રશ્ન એ થાય કે જે ધરુવાળ્યું છે તો એમાં કયા કયા પ્રકારની ખાસ કાળજી લેવી જોઈએ?
1: ધરુવાડિયામાં ખાસ કાળજીની વાત કરીએ તો ધરુવાડિયું જ્યારે તમે બનાવો ત્યારે જ્યારે ધરું બીજ વાયા પછી એને ગ્રીન નેટ અથવા કરાઠીથી ઢાંકી દેવી જોઈએ. ઢાંકશો તો તેનો શરૂઆતમાં એનો જે ડાયરેક્ટ તડકો નહીં લાગવાથી એનો તો અને ભેજ ઉડી ન જવાથી એનો ઉગાવો એક સરખો ધરવાડિયામાં જોવા મળશે. અને જ્યારે ઉગાવો બરાબર થઈ જાય ત્યારે આ ગ્રીન નેટ અથવા કરાટીને દૂર કરી લેવી જોઈએ. અને દૂર કર્યા પછી ધરવાડિયાની અંદર નિયમિત પાણી, જ્યારે જ્યારે પાણીની જરૂરત, પાણીની ધરવાડિયાની અંદર ખેંચ પડવી ન જોઈએ, નિયમિત પ્રમાણે પાણી આપવું જોઈએ. અને સમયસર નિંદામણ મુક્ત ધરુવાડિયું રાખવું જોઈએ. તેથી જો રોગ જીવાતનો પ્રશ્ન ઉભો થાય ઓછો થશે, અને જો ધરુવાડિયામાં રોગ જીવાત આવી જાય તો તમે જ્યારે ફેર રોપણી કરશો ત્યારે તેના પાકમાં પણ આવશે. એટલે ધરુવાડિયામાં રોગ અને જીવાત મુક્ત રાખવા જોઈએ, નિંદામણ કરવું જોઈએ, અને જરૂરમાં જરૂરિયાત મુજબનું જ ખાતર ખાશે. જો વધુ પડતું ખાતર આપવામાં આવે તો છોડ પીળા પડી જાય છે અને એનો વિકાસ અટકી જાય છે અથવા બળી જાય છે ટાઈપના થાય. તો ખાતર પણ જરૂરિયાત મુજબનું જ આવવું જોઈએ. અને એક બીજો અમારો સંશોધનનો એક હેતુ પરથી ફલિત થયેલું છે કે ધરુને જો 300 મેશના નાયનોલ નેટમાં ઉછેરવામાં આવે તો જે પાકમાં પર્ણગુચ્છ નામનો જે રોગ જોવા મળતો હોય છે તો તેની સામે આપણે રક્ષણ મેળવી શકીએ છીએ.
0: બિલકુલ, તો સાહેબ ખરેખર ખાસ કરીને અમારા જે ખેડૂત મિત્રો છે એમને ચોમાસું વરિયાળીના પાકના જે ધરું ઉછેર છે એના વિશે તમે ખૂબ જ સારી એવી માહિતી પૂરી પાડી. જતાં જતાં અમારા જે ખેડૂત મિત્રો છે, અમારા જે દર્શક મિત્રો છે, એમને કોઈ સંદેશ આપવા માંગતા હોય તો શું કહેશો?
1: સંદેશમાં એ કહે છે કે તમે જો ચોમાસું વરિયાળીને જો ધરું ડાયરેક્ટ બિયારણ કરતા જો ધરુંમાં ઉછેરી અને ધરુંની જો ફેર રોપણી કરવામાં આવે તો તેની અંદર તમારો આ છોડનો વિકાસ ઓછો થાય છે, બિયારણનો બચત થાય છે, અને જે તમે દાણાથી તમે જે અંતર જાળવવું જોઈએ બે છોડ વચ્ચે અથવા બે પ્લાન્ટ વચ્ચે એ જાળવી નહીં શકતા, ધરુવાડિયાથી રોપવાની કરવામાં આવે તો એની અંદર અંતર જાળવવાથી શિયાળાની અંદર રોગ જીવાતનું પ્રમાણ વધારે થાય છે, તે ઓછું જોવા મળે છે, તેમજ પાકનું ઉત્પાદન પણ સારું એવું વધારે જે ડાયરેક્ટ તમે શીળથી વાવો એના કરતાં ધરુવાડિયાથી જો તૈયાર કરી અને જો વાવેતર કરવામાં આવે તો એની અંદર ચોક્કસથી તમને ઉત્પાદનમાં ફાયદો થતો હોય છે. અને એની અંદર આ રીતે જો તમે વાવણી કરવામાં આવે તો એમાં જેમ જેમ ચક્કર કાપતા થાય, જેમ જેમ ચક્કર થોડા ઘણા તમારા પાકી જાય એને જો કાપણી કરવામાં આવે અને જો રીલા રાખી અને સાયડાની અંદર સૂકવવામાં આવે તો એની એકદમ ગુણવત્તા બહુ ઊંચી ક્વોલિટીનું તમારું વરિયાળી રહે છે, તો એનો ભાવ પણ તમને બજાર ભાવ પણ સારો મળશે. અને ઉત્પાદન તમે 1 વીણી 2 વીણી 4 વીણી 5 5 6 વીણી કરવામાં આવે તો એમ તમારું ઉત્પાદન વધારે મળશે. અને તમે માર્કેટમાં જોશો તો વરિયાળીના 20 કિલોગ્રામના ભાવ 1500 થી 8000નો ભાવ હોય છે. આટલું બધું વેરિએશન કેમ હોય છે તો જે વરિયાળીની ગુણવત્તા વધારે, લીલો રંગ હોય, જેમાં રેસાનું પ્રમાણ ઓછું હોય, કાપણી કરી હોય,

0: નો ભાવ વધુ આવતો હોય છે. માટે ખેડૂતોએ આ રીતે બહુ ખાસી કાળજી રાખવા માટે હું ખેડૂત મિત્રોને આગ્રહ કરું, ભલામણ કરું.
1: તો સાહેબ, તમે અમારા કાર્યક્રમમાં આવ્યા, અમારા ખેડૂત મિત્રોને ચોમાસું વરિયાળીના પાકમાં તરુવાડિયાના ઉછેર વિશે આટલી ઉપયોગી માહિતી પૂરી પાડી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હવે સમય થઈ ગયો છે આપ સૌથી રજા લેવાનો. આશા રાખીએ કે તમને અમારો આજનો કાર્યક્રમ પસંદ આવ્યો હશે. આપને મળેલ માહિતીનો ભરપૂર ઉપયોગ કરીને આપના વ્યવસાયમાં સફળ થાવ તેવી આશા સાથે ફરી મળીએ. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.

0: लगभग पूरे जर्मनी की जनसंख्या के बराबर तो सिर्फ किसान क्रेडिट कार्ड दे चुकी है भारत सरकार 8 करोड़ किसानों को। तभी तो किसान कहता है कि बीज से बाजार तक देश उनके साथ है।
1: हमारा छोटा किसान बाजार से महंगे ब्याज पर ऋण लेने के लिए मजबूर था। हमने ऐसे करोड़ों छोटे किसानों को भी किसान क्रेडिट कार्ड की सुविधा से जोड़ा।
0: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
2: आपको पता है जो सपना कुछ विकसित देशों की बेटियां भी नहीं देख सकती हैं, वो सपना भारत की बेटियां साकार कर रही हैं। बेटी बचाओ बेटी पढ़ाओ से लेकर के सेना में स्थायी कमीशन तक, ड्रोन से लेकर फाइटर जेट्स उड़ाने तक, भारत की बेटियां नामुमकिन को मुमकिन कर रही हैं।
3: हमारी माँ बहनों का गर्व, उनका योगदान, उनका सामर्थ्य आज देश अनुभव कर रहा है।
2: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
4: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત। આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો। સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો। રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88। ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર। મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજનાથી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજિસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

શ્રીલંકા આપ સર્વે શ્રોતા મિત્રોનું સ્વાગત કરું છું. આપને બહોળો પ્રતિસાદના કારણે અમે ફરમાઈશ કાર્યક્રમમાં કમિટી દ્વારા પસંદ કરાયેલા શ્રોતાઓના પત્રોનું વાંચન કરીએ છીએ, સાથે સાથે આપને ફરમાઈશ પણ સંભળાવીએ છીએ. તો બસ આમ જ અવિરતપણે અમને પ્રતિભાવ મોકલતા રહો. કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલાં આપ સર્વેને આપની ફરમાઈશ અને પ્રતિભાવ વિશેની માહિતી આપી દઉં છું. રેડિયો પાલનપુર 90.4 એફએમના વોટ્સએપ નંબર 95-12-66-88 પર આપ વોઇસ રેકોર્ડિંગ કે સંદેશો લખીને મોકલી શકો છો. તો શરૂઆત કરીએ આજના ફરમાઈશ કાર્યક્રમની. તો આજના આપણા પ્રથમ ફરમાઈશ કરતા છે મીત. મીતે આપણને ફરમાઈશ કરી છે 1964માં આવેલા સોંગ લગજા ગલેની. લગજા ગલે એક ફેમસ સોંગ છે, લતા મંગેશકરના અવાજમાં ગાવામાં આવેલું છે. અને આ ગીતની જે પોપ્યુલારિટી છે એ અત્યારે પણ એવી ને એવી જકબંધ છે. કોઈ સોંગ હોય ને લતા દીદીના અવાજમાં ગાવામાં આવ્યું હોય અને ફેમસ ના હોય એવું બને જ નહીં. અને લગજા ગલે આ એક એવું સોંગ છે કે જે અત્યારે બી લોકો દિલથી રિલેક્ટ કરે છે. લતા દીદીના અવાજમાં ગવાયેલા દરેક સોંગ એ અલગ જ ફીલ લાવે છે. અને આ ગીત એ તમને એવું લાગે ને કે તમે એક અલગ જ દુનિયામાં જતા રહો છો આ ગીત સાંભળતી વખતે. તો ચાલો સાંભળીએ મીતની ફરમાઈશ.

નેક્સ્ટ ફરમાઈશ કરતા છે પૂર્વાંશ. પૂર્વાંશે આપણને ફરમાઈશ કરી છે સોંગ બેરન. આ સોંગની ફરમાઈશ ફરીથી આવી છે. ગઈ વખતે પણ આ સોંગની ફરમાઈશ આવી હતી અને આ વખતે ફરી આવી છે. અને આ સોંગ અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે. હરિયાણવી સોંગ છે અને હરિયાણવી બ્રધર્સ દ્વારા ગાવામાં આવેલું છે. મોસ્ટ પોપ્યુલર સોંગ અત્યારે બેરન કહી શકાય છે. એટલા માટે પૂર્વાંશે આપણને આ ફરમાઈશ કરી છે. તો ચાલો સાંભળીએ પૂર્વાંશની ફરમાઈશ.

આવેલું છે. આ સોંગની વાત કરીએ તો આ સોંગ જે મોહમ્મદ શાહ હતા એમનો એક સૂફી પંથ છે, અને એમના પંથની અંદર બેઝિકલી જે રીતે સોંગ ગાવામાં આવે છે એની ઉપરથી આ ગીત બનાવવામાં આવેલું છે, બુલ્લે શાહના ઉપરથી. એટલા માટે આ સોંગ બહુ ફેમસ થયું છે. અને અનિરુદ્ધ આપણને કહે છે કે એમને સુલતાન મૂવી બહુ જ ગમે છે અને એના દરેક સોંગ ગમે છે, અને એની અંદર આ સોંગ જે બુલ્લેયા છે એની અંદર જે સૂફીનેસ છે, જે પીસ છે, એમને વધારે ગમે છે. તો ચાલો સાંભળીએ અનિરુદ્ધની ફરમાઈ.

આગળના ફરમાઈશ કરતા છે નિધિ. નિધિ બાપાને ફરમાઈશ કરે છે બહેતી હવા સાથ આવો. નિધિ આ સોંગ એ પોતાના ફ્રેન્ડને ડેડિકેટ કરવા માંગે છે. એ કહે છે કે કોલેજમાં એમનું એક ફ્રેન્ડ સર્કલ હતું અને એમાં એમનો એક બેસ્ટ ફ્રેન્ડ હતો, પરંતુ હવે થોડા સમયમાં આ ફ્રેન્ડનો જે કોન્ટેક્ટ છે એ કશો જ નથી. એમને એમનો ફ્રેન્ડ બહુ યાદ આવે છે, એટલા માટે પોતાના ફ્રેન્ડને એ આ સોંગ ડેડિકેટ કરવા માંગે છે. આ સોંગની વાત કરીએ તો 3 ઇડિયટ મૂવીની અંદર આ સોંગ આવેલું અને શાન અને શાંતનાના અવાજમાં ગાવામાં આવેલું હતું. તો ચાલો સાંભળીએ નિધિની ફરમાન.

આજના આપણા છેલ્લા ફરમાઈશ કરતા છે અવંતી. અવંતી આપણને ફરમાઈશ કરી છે તેરે સંગ યારા. આ સોંગ એ રુસ્તમ મૂવીની અંદર આવેલું હતું, જેની અંદર ઇલિયાના ડિક્રુઝ અને અક્ષય કુમાર એ લીડિંગ રોલની અંદર હતા. અને આ સોંગ અને આ મૂવી એ બંને બહુ ફેમસ થયેલા, અને આ સોંગ ગાવામાં આવ્યું છે મનોજના અવાજમાં. તો ચાલો સાંભળીએ અવંતીની ફરમાઈશ. બા હોય તો બહુ ગરમી લાગે, એસી ચાલુ કરે તો ગરમી લાગે.

શ્રોતા મિત્રો, ફરી મળીશું આવતા રવિવારે આપની બીજી ફરમાઈશ અને પ્રતિભાવ સાથે. યાદ રાખજો, આપની ફરમાઈશ અને પ્રતિભાવ સંદેશ સ્વરૂપે, ઓડિયો અને ટેક્સ્ટ સ્વરૂપે અમારા વોટ્સઅપ નંબર 9512-6688 પર મોકલી આપો. યાદ રાખજો, જો ગીત 1965 પહેલાંના હશે તો અમને સરળતા રહેશે. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત પાલમપુરનો અવાજ અને આપા સમુદાયનો એકમાત્ર સામુદાયિક રેડિયો સ્ટેશન એટલે રેડિયો પાલમપુર 90.4 FM. રેડિયો પાલમપુર 90.4 FM ને માણતા રહો. અને હું છું આરજે પ્રિયંકા. ફરી મળીશું આવતા રવિવારે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલમપુર 90.4 FM.

0: સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ, હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા પાકો, પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: હેલો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર હું છું આરજે એઆર, આપ સૌનો દોસ્ત, આપ સૌનો હોસ્ટ. લઈને આવું છું આપણા સમુદાયિક રેડિયો સ્ટેશન એટલે કે રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આપણા શહેરના અવાજ સમા આ રેડિયો સ્ટેશન પર આપ સૌને મનને ગમતી એવી કેટલીક ગુજરાતી ભાષાની પુસ્તકોની એવી સુંદર મજાની રચનાઓને કે જે આપણને સૌને હકારાત્મક અભિગમ આપે, ઐતિહાસિક આપણી અસ્મિતાથી આપણને પરિચિત બનાવે. આવું જ એક પુસ્તક આપણા સૌના લાડીલા ડૉક્ટર ગિરીશ ઠાકર એટલે કે ગુરુએ સૌમ્ય તેજસ્વીની લખ્યું છે. આ પુસ્તક તેઓએ પોતાના ઓએસડી કાળ દરમિયાન એટલે કે સોમનાથ યુનિવર્સિટીમાં જે તેમણે આસપાસના વિસ્તારો અને તેની કથાઓ સાંભળી છે, વાંચી છે, અનુભવી છે અને પૌરાણિક દ્રષ્ટિએ સત્ય હકીકત લાગી છે તેને લોકભોગ્ય ભાષામાં અને આપણી ગુજરાતી માતૃભાષામાં વર્ણવવા માટે આ પુસ્તક લખ્યું છે. અને હું આજે યાર આપ સૌને તે પુસ્તકના પ્રકરણના અંશોને સંભળાવી રહ્યો છું. ગત એપિસોડમાં આપણે વાત કરી હતી પ્રકરણ 8 પૃથ્વીની તર્જની શું દેરુ, અને તે શિવાલયમાં એક અપ્સરા સમી એની પૂજારણ એટલે કે ભક્તિમય ભક્તિ કરતી શિવની એ યુવતી પૂજા કરી રહી છે અને યવન એને જોઈ જાય છે અને કહે છે કે આપણા પાતશાહને આપણે આ નારીને ભેટ સ્વરૂપે ધરીશું. ત્યારબાદ શું થાય છે તે સ્થળની તે કથા છે, તેને આપણે આ એપિસોડમાં માણીશું. પરંતુ સમય થયો છે એક વિરામનો, વિરામ બાદ હું ફરી પાછો આવું છું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

ગત એપિસોડમાં આપણે અટક્યા હતા કે શિવાલયમાં વેણી એ શિવ આરાધના માટે આવે છે અને યવન અને તેના મિત્રો સાથીઓ તેને જોઈ જાય છે. પાતશાહ સુધી તેને ભેટ સ્વરૂપે લઈ જવા માગે છે અને આ બધી જ વાત જેને વેણીને પ્રથમ જોઈ હતી તે કહે છે અને વાત આગળ વધે છે. અરે પગલે, હજુર તો બાદ મેં, પહેલે તો તું હી ઉસે દેખ કે પાગલ હો જાયેગા. તો ઠીક હૈ, હમ પહેલે ઉસ રસીલી આમ કો ચખ લેંગે, ફિર પેશ કરેંગે હજૂર કો ખાને કે વાસ્તે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર સૌમ્ય તેજસ્વીની ડોક્ટર ગિરીશ ઠાકર દ્વારા લિખિત આ પુસ્તકના પ્રકરણ 8 પૃથ્વીની તર્જની શું દેરું ના અંશોને. અને થોડીક જ વારમાં તે હેવાનો એટલે કે રાક્ષસોનું આ ટોળું રૂમઝૂમ ચાલે ચાલી આવીને મલિકાએ હુસ્નને જોઈ રહ્યું. ચાલમાં તાલ, દેહ વશિષ્ઠ લહે અને સ્વર તો શંભુને પ્રસન્ન કરવા પ્રગટતો હોય પછી તે સ્વર્ગીય જ હોય ને. થોડીક ક્ષણે ફાંટી આંખે જોઈ રહ્યા અને પછી અચાનક ભાનમાં આવ્યા અને વિચાર્યું કે આને પકડવી છે ને એક હેવાને બૂમ પાડી, અય મલિકાએ હુસ્ન રૂક જા. પણ તન મન ચરણ ઈશ્વરમાં જ લીન હોય તે ક્યાં સાંભળે આવી વાત. બે દુષ્ટોએ આગળ વધીને રસ્તો રોક્યો. એ છોકરી સાંભળતી નથી, ઊભી રહે. વેણી ઝપકી, રૂપાની ઘંટડી જેવા અવાજે બોલી, શું છે વીરા, કોણ છો તમે, શું કામ છે, બોલો. મારે પ્રભુના પૂજનમાં વિલંબ થાય છે, રસ્તો છોડો. બે આવા કર્કશ અવાજ સાથે એક હેવાન ગરજ્યો, પૂજા તો અમે તારી કરવાના છીએ, ચાલ પાછી વળ આગળ થા. ને ન થાવતો, વેણી હવે વાત સમજતી જતી હતી. તો ઉઠા કે લે જાયંગે, કચ્ચી ખા જાયંગે, ને બીજો ચાલ ફેંક થાળી ને આજા બાહો મેં, એમ કરીને બોલી ઉઠ્યો. વાત આગળ શું વધી તે માણીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર

હવે પેલી દેવઘેલી દીકરીને પરિસ્થિતિનો પૂરો ખ્યાલ આવી ગયો. દુષ્ટો, નરાધમો, રાક્ષસો, મારો નાથ ત્રિપુરાંતક તમને જોઈ લેશે, ભાગો મારાથી દૂર. અવાજમાં રૂપાની ઘંટડી ન હતી, શંકરના ડમરૂનો નાદ હતો. હેવાનો ક્ષણાર્ધ ખચકાયા, પણ વાસનાને વિવેક ક્યાંથી હોય. પકડ સાલીને એક બોલી ઉઠ્યો અને પૂજારણમાંથી વિરાંગના બની ગયેલી વેણી ક્ષણમાં જ મામલો વર્તી ગઈ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ઝ પર સૌમ્ય તેજસ્વીની પુસ્તક, જેના લેખક છે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર, તેના પ્રકરણ 8 પૃથ્વીની તર્જની શું દેરું ના અંશોને. હાથમાંની થાળી એક રાક્ષસ પર ચક્રની જેમ ફેંકી, એકનું ગળું ચિરાઈ ગયું, બીજાની આંખમાં થાળીમાંથી કંકુ ભરાઈ ગયું અને મોંમાંથી ગંદી ગાળોનો વરસાદ. પકડો, ભાગી ન જાય. એક બે તો ભરાડ્યા, પણ પહેલો શાંત હતો. એ બોલ્યો, જશે ક્યાં? અહીંથી ક્યાંય જવાય એમ નથી. જઈ જઈને જશે એના દેવલા પાસે, ને એ પથરો પડ્યો જ રહેશે. આપણે ધીરેથી ત્યાં જશું, પંખીણીને પકડશું અને પીંખશું, ને પછી પથ્થરને પણ તોડશું. હા, સુના હે કાફર લોગ અપને દેવ કે બુદ્ધ કે નીચે ભી હીરે મોતી જવાહરાત રખતે હૈ, પથ્થર તોડ કે લૂટ લેંગે સારે કા સારા માલ. અને બીજી બાજુ ગળામાંથી રાડ ફાટી ગયેલી હરણી એ બોલી ઉઠે છે, બચાવો બચાવો, નાથ નાથ, તમારી વેણી લૂંટાઈ જશે, જાગો. બોલતી શક્ય એટલી તાકાતે દોડતી જતી હતી, દેવાલય ભણી. દોડતી, ભાગતી, અથડાતી, કૂટાતી, પછડાતી પહોંચી શિવાલયમાં, ને એનું માથું ભટકાયું ત્રિલોચનની ત્રીજી આંખના સ્થાને. દેવ, પ્રભુ, નાથ, લઈ લો મને, લઈ લો. અને એક ઘન ગંભીર અવાજ ગૂંજી ઉઠ્યો. પછી શું થયું વાતને માણીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શાંતતા વહેણી, નિર્ભયતા, તારે મને મળવું છે, સમાઈ જા મારામાં, લે. અચાનક શિવલિંગના બે ભાગ થઈ ગયા. વહેણી જીવતે જીવ એ ગહન ગ્વહરમાં સમાઈ ગઈ. ફરી શિવલિંગ હતું એવું જ થઈ ગયું. પૂરી અધમતાના આત્મવિશ્વાસથી મદમસ્ત ચાલતા રાક્ષસો ક્યાં જવાની છે, રમવા દો છુપા છુપી, એમ વિચારતા મંદિરમાં પ્રવેશ્યા. ક્યાં છે, ક્યાં છે ઓષ્ણ પરી, આજા તુજે જન્નત દીખા દેંગે, એમ અનાપ શનાપ બોલતા ચો તરફ ખોળવા લાગ્યા. ત્યાં જો, પણ જો ઠીક સે દેખ, ને એક જણની રાડ ફાટી. અરે દેખો દેખો, ઉસ બૂત મેં સે પરી કે બાલ દીખ રહે હૈ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ઝ પર આરજે એઆર ના સ્વરમાં. સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશો, જેના લેખક છે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર, અને તેના પ્રકરણ 8 ના અંશોને આરજે એઆર ના સ્વરમાં. વાણી તો શિવમાં સમાઈ ગઈ હતી અને એક લટ વેણી બહાર રહી ગયેલી એ દેખાઈ. હે, મૂર્તિ એને ગળી ગઈ ન હોય, થોડો ભય, થોડો ક્ષોભ અને ઘણો ગુસ્સો. તો તોડી નાખો એ પથ્થરને, પાડી નાખો આ મંદિરને. અચાનક વિના વાદળે મેઘની ઘેરી ગર્જના સંભળાય એવો અવાજ શરૂ થયો. ઘું ઘું ઘું, અને ધીમે ધીમે અવાજ મોટો થવા લાગ્યો. અરે એ ક્યાં હે, એમ પૂછે ત્યાં તો બધા હરામખોરો હજારો લાખો ભમરાઓના ટોળામાં ઘેરાઈ ગયા. દોડો ભાગો મર ગયે, અને બીજા ચીસા ચીસ કરતા ભમરાઓના ડંકથી પીડાતા રાડો પાડતા ધીરે ધીરે શાંત થઈ ગયા. મૃત્યુંજયે મૃત્યુને ભેટ આપી, અને ભમરાઓના ટોળા એમની છાવણી સુધી ધસી ગયા. બધું વેરણ છેરણ થઈ ગયું. આજે પણ પાટણના પાદરે વેણેશ્વરનું દેવાલય યથાવત ઊભું છે. બહાર નાનકડી વાવ કાળના કારમાં ઘા સહીને મરણાસન્ન છે. આજે પણ ભક્તિપૂર્વક ભગવાનને અભિષેક કરવા જનાર ભક્ત અચૂકપણે વેણીને એ સ્પર્શીને પાવન થાય છે. થોડા જુદા સંદર્ભે કહેવાયેલું એક કવિનું વાક્ય પણ અહીં યાદ આવી જાય છે. પૃથ્વીની તર્જની શું દેરું હજી પણ ઊભું છે. વિરામ બાદ વધુ અંશોને માણીશું. મસ્ત રહો, વ્યસ્ત રહો, ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

હિરણનો કાંઠો બન્યો કાલિંદીનો કાંઠો. આજે પ્રકરણ 9નું નામ, ગુજરાતી પુસ્તક જેની હું વાત કરી રહ્યો છું તે સૌમ્ય તેજસ્વીની, જેના લેખક છે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર, તેમના પુસ્તકના આ પ્રકરણ 9ના અંશો હવે હું કહીશ. હિરણ નદીના નીર રત્નાકર સાગરમાં સમાઈ જવા તસમસી રહ્યા છે. એની રૂમઝૂમતી મદમાતી ચાલે પોતાની મંથર ગતિ છોડવા તત્પર બને ત્યાં ગોલોક ધામનો પીપળો નજરે પડ્યો. ગતિ કરીને મંથર

અહીંથી જ કનૈયો પોતાની લૌકિક લીલાને સંકેલીને સર્વદેહે સ્વધામ ગયેલો. હિરણ જાણે હિરણને જ કહે છે. અલી, અહીં જ તો તે એમાં ચક્રધારી કુંડલ સ્વરૂપના દર્શન કરેલા. હા, ભૂલોકમાં એના છેલ્લા દર્શન ત્યાં જ કરેલા. અને કૃષ્ણના છેલ્લા સ્પર્શનો રોમાંચ જાણે તાજો થઈ જતા ભૂલી ગઈ. છેલ્લે બહેનપણીઓની સાથે મળી સમુદ્રને ભેટવું છે બસ, રોમહર્ષ. આ રોમહર્ષનો આનંદ શમે ન શમે ત્યાં વળી બિંદુ બિંદુને પુલકિત કરી દે એવા કાનાની વાંસળી જેવો મધુર સ્વર સંભળાયો. અધરમ મધુરમ વદનમ મધુરમ મધુરાધિપતિ રેખિલમ મધુરમ. અને ફરી હિરણ બોલી ઉઠે, અરે ઉતાવળી જરા જોઈ તો લે આ સ્વર સંધાન. અને હિરણ ઉર્મીઓને ઊંચી કરીને જુએ છે શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુ, પુષ્ટિ સંપ્રદાયના પ્રવર્તક, અહીં તીર ઉપર જ ભાગવત કથા રસનું પાન કરાવી રહ્યા છે. પણ આશ્ચર્યની અવધિ તો હજી બાકી છે. આકાશમાંથી આ કયું તેજ પૃથ્વી પર ઉતરી રહ્યું છે જો તો ખરી. ભસ્માંગ રાગ ત્રિલોચન પ્રભુ સોમનાથ સ્વચરણે જો ઉતર્યા ધીરેથી તારે કાંઠે, સુખાસન ધારણ કરીને બેસી ગયા. કથા શ્રવણ કરતા શ્રોતાઓની સાથે તન્મય થઈ અને સાંભળી રહ્યા છે. ધન્ય થઈ ગઈ હિરણને, ધન્ય થયો હિરણનો આ કાંઠો. અહીં જ એક જુદી ત્રિવેણી રચાઈ ગઈ. વલ્લભના કંઠે વહેતી સરસ્વતી, શિવની જટામાં શોભતી ગંગા અને હિરણ તો ક્યારની એક કાલિંદી બની ગઈ છે. વેદોએ ક્યારેક ગાયું હતું, યત્ર ગંગા ચ યમુના ચ યત્ર પ્રાચી સરસ્વતી યત્ર સોમેશ્વરો દેવઃ તત્ર મામ અમૃતમ કૃધિ. આ વાતના અંશોને માણીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

अरे गांडा, हरि ने हर तो एक छे ने आ तो प्रभास था। हरि ने हर बनने, नटराज ने नटवर बनने ने प्रभास प्रिय, तने खबर छे? भाव बृहस्पति नो शिलालेख बोले छे, सोमनाथ नु मंदिर कृष्णे नवो बनावेलू चांदी नु। अहो, तो हूँ केटला मोटा ब्रह्मा हतो, भगवान मने कई सत्य तो समझाओ। आपना रहस्यो समझवानी मारी तो शक्ति नथी ज, आत्माना उद्धार माटेनो रस्तो तो बताओ। ते भक्त बोले छे, तमे सांभळी रह्या छो रेडियो पालनपुर 90.4 मेगाहर्ट्ज़ पर सौम्य तेजस्विनी पुस्तकना अंशो, जेना लेखक छे डॉक्टर गिरीशभाई ठाकर, अने तेनुं प्रकरण 9 हिरणना कांठे बन्यो कालिंदीनो कांठो, तेना अंशो ने। भक्तना ते वाक्य पछी प्रभु जवाब आपे छे। ભગવાન સોમનાથના મુખેથી એક જ શબ્દ નીકળ્યો, આત્મનિવેદન અને શંકર અલોપ। ભક્ત વધુ મૂંઝાયો, સામે હવે શંકર પણ ન હતા। ઊંચેથી બોલી ઉઠ્યો, એ વળી શું પ્રભુ? ને ગંભીર અવાજ ગુંજી ઉઠ્યો, એ મને ન પૂછ, જા વલ્લભને જઈને પૂછ, એ જરૂર તારી જિજ્ઞાસા પૂરી કરશે। માત્ર મૂર્તિમાંથી શાંત પ્રકાશ આવતો રહ્યો ને દિગ્ભ્રાંત સમો ભક્ત તો ચારે બાજુએ ફાટી આંખે જોયા કરે। જાણે આંખોમાંથી દિશાઓને ફંફોડતો હોય અને અચાનક જ ભાન થયું હોય એમ શિવલિંગ સામે દંડવત થઈ ગયો। જઈશ પ્રભુ, જરૂર જઈશ। જે કથારસનું આ કંઠ પાન કરવા મારો પરમેશ્વર તરસતો હોય ત્યાં તો હું ધસીને જાઉં, મને ત્યાં તમારા પણ દર્શન થશે જ। બોલતો બોલતો ભક્ત બીજા દિવસના અરુણોદયની પ્રતીક્ષા કરવા લાગ્યો। ભૂખ તરસ બધું જ ભૂલાઈ ગયું ને બીજે દિવસે પહોંચ્યો હિરણના કાંઠે। સ્નાનાદિથી પાનથી પાદુકાઓને પ્રણામ કરી મહાપ્રભુજીની કથામાં પહોંચી ગયો। કથા શ્રવણ કરીને સીધો જ વલ્લભાચાર્યના ચરણોમાં જોયું તો બાજુમાં જ સુખાસને બેઠેલા શિવ મંદ મંદ હાસ્ય કરી એને પ્રેરતા રહ્યા। બધા જ પ્રશ્નોના ઉત્તર આપ મેળે મળી ગયા। જિજ્ઞાસા શાંત થઈને બોલ્યો, મને શરણમાં લો આચાર્ય। અરે કૃષ્ણના શરણે જા, બોલ શ્રી કૃષ્ણ ત્વાસામી દાસહ, શ્રી કૃષ્ણ શરણમ મમ। અને ફરી એકવાર હિરણનો કાંઠો કાલિંદીનો કાંઠો બની રહ્યો। મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર।

દેવાલય તજી ક્યાં કોને દર્શન દેવા પધાર્યા હતા તમે પ્રભુ? કોણ છે એ બળભાગ્ય એના લીધે તમે મને વિલંબ કર્યો દર્શન આપવામાં? દર્શન દેવા નહીં, વત્સ, દર્શન કરવા ગયો હતો. માનતો નથી? દેવાધિદેવ, મહાદેવ, સર્વેશ્વર, જગદીશ્વર વળી અન્યના દર્શન કરવા જાય? અસંભવ. જાય વત્સ, જાય. મથુરામાં નંદના ઘરે નાનકડા બાલકૃષ્ણના દર્શને હું દીન થઈને દોડેલો, પણ તને ક્યાંથી ખબર હોય? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે એઆરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશો, જેના લેખક છે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર, અને તેનું પ્રકરણ 9, જેનું નામ છે હિરણનો કાંઠો બન્યો કાલિંદીનો કાંઠો. વિસ્ફારિત આંખે ભક્ત ભગવાન તરફ જોયા જ કરે છે. મનાતું નથી કે દેવ, મારા પ્રભુ, એ દર્શને જશે એ પણ બીજાના, અને આ રહસ્ય પ્રભુ મને તો સમજાતું નથી તેવું તે કહે છે. હજુ તમે સ્પષ્ટ નથી કહેતા કે પછી હું પાત્રતા નથી ધરાવતો? ફરી પ્રસન્ન વદને મુખે શંકર જાણે ઉપહાસ કરતા કહે છે કે અરે ગાંડા ભાઈ, એવું કાંઈ નથી. તો ગયા ક્યાં હતા પ્રભુ તમે, કહો? શિવ શંભુ એક કૃપા દ્રષ્ટિ કરીને અદૃશ્ય થઈને બોલ્યા, નહીં સાંભળ, હું હતો કૃષ્ણના ગોલોક ધામ પાસે હિરણના કાંઠે. ત્યાં આચાર્ય વલ્લભ ભાગવત કથાનું રસપાન કરાવે છે. ત્યાં વાક્ય પૂરું થાય ત્યાં સુધીમાં ભક્ત રોકાય.

દેખાઈ ન શક્યો. ભગવાન, આપ સ્વયં સમસ્ત બ્રહ્માંડ જેના હસ્તમાં છે તે આપ? કથા સાંભળવા સ્વયં ગિરીશ, સ્વયં વાગીશ્વર વાક શ્રવણાર્થી? અરે ગાંડા, આ તો વલ્લભની વાણી ને ભાગવત તો વેદ વ્યાસનું શુકમુખે આસ્વાદ બનેલું અમૃત ફલ. સાંભળ્યું છે? નિગમ કલ્પતરોગ લીતમ ફલમ.

પણ પ્રભુ, ભાગવતમાં તો વિષ્ણુના અવતારની કથા છે. અટહાસ્ય સાથે શંકર બોલી ઉઠ્યા, અરે ભોળિયા, વિષ્ણુ અને શિવ જુદા છે એવું વળી તને કોણે શીખવ્યું? ભક્ત બચાવમાં કહે છે, પણ દેવ. તે પછીનો અનુસંધાન માણીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

सौम्य तेजस्विनी पुस्तक जेना लेखक छे डॉक्टर गिरीशभाई ठाकर केवदंतीओ लोककथाओ पुराणों में जेनो उल्लेख छे तेने लोकभोग्य भाषा में गुजराती भाषा में वार्ता स्वरूपे रजू करवानुं भगीरथ कार्य आपणा गुरुए कर्युं छे। आ पुस्तकना नव प्रकरणनी नव वार्ताओ नव स्थळो विशेनी एटली सुंदर छे के हवेथी सोमनाथ जवानुं थाय त्यारे आ स्थळोनी मुलाकात वखते आपणने तेनी ऐतिहासिक प्रीति करावशे। ચોક્કસથી તમને પણ ગમી રહ્યું છે આ પુસ્તક અને એને વાંચવા માટે તમારે આ પુસ્તક ઘરે વસાવવું જોઈએ, ભેટ આપવું જોઈએ આપણી અસ્મિતાના પરિચય સમૂહ આ પુસ્તક સૌમ્ય તેજસ્વીની તમારે ચોક્કસ વસાવવું જોઈએ। તમને અભિપ્રાય મોકલવા માટે મારું ઈજન છે આ કાર્યક્રમ અને બીજા કાર્યક્રમ વિશે, આ માટે 95 12 99 66 88 પર માત્ર વોટ્સએપ કરો કે પછી ઇન્સ્ટાગ્રામ ફેસબુક એક્સ કે ઈમેલ થકી radiopalanpur@gmail.com પર તમારા પ્રતિભાવ તમે તમારા સ્વરમાં રેકોર્ડ કરીને કે પછી ટેક્સ્ટ મેસેજીસ લખીને મોકલી શકો। મોબાઈલ એપ્લિકેશનને તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરો, ગૂગલ અને આઈફોન બંનેમાં ઉપલબ્ધ છે, આઈટ્યુન સ્ટોર અને ગૂગલ પ્લે સ્ટોર પર। આ સાથે રેડિયો ગાર્ડન થકી ઇન્ટરનેટના માધ્યમથી વિશ્વના કોઈપણ ખૂણામાં પાલનપુરની અસ્મિતા પાલનપુરના અવાજને તમે પહોંચાડો અને સાંભળતા રહો। તમારા અભિપ્રાય અમારા માટે અમૂલ્ય છે। ફરી મળીશું।

આવતા એપિસોડમાં નવા રૂપ નવા રંગ સાથે આ રેડિયો પાલનપુર સતત તમને આનંદિત કરતો રહેશે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે.

ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: જોડાવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

હેલો પાલનપુર, હું છું આરજે અંજલી. રસોઈની રંગતમાં હું તમારા સૌનું સ્વાગત કરું છું. તો આજની આપણી રેસીપી છે અમીરી સેવ ખમણી. આઈ એમ શ્યોર તમારા મોઢામાં પાણી આવી ગયું હશે, હે ને? સેવ ખમણીનું નામ આવે એટલે સુરતની ફેમસ સેવ ખમણી યાદ આવી જાય, નહીં? હમણાં તો ઠેર ઠેર ફાસ્ટ ફૂડની શોપ પર સેવ ખમણી જોવા મળતી હોય છે, પરંતુ એવો સ્વાદ ઘરે કેવી રીતે લાવો? પણ ડરશો નહીં, કેમ કે આપણે એ રેસીપી

0: રેસિપી બનાવવા જઈ રહ્યા છીએ અને આઈ એમ શ્યોર તમને એ સ્વાદ ઘરે પણ મળશે. તો ચાલો સેવ ખમણી બનાવવા માટેની સામગ્રી જોઈ લઈએ. ઘરે બનાવેલા ખમણ, તેલ, રાઈ, ઝીણું સમારેલું લસણ જોઈશે, ઝીણા સમારેલા લીલા મરચાં, હિંગ, પીસેલી સાકર, દાઢમ, સમારેલી કોથમીર, તાજું ખમણેલું નારિયેળ અને ઝીણી સેવ. હવે તમે કહેશો કે આટલી બધી સામગ્રી, તો આપણી સેવ ખમણી એકલી નથી બનાવવાની, અમીરી સેવ ખમણી બનાવવાની છે. એટલે કે અમીરી જેવો થોડો લુક તો આવવો જોઈએ ને, એટલે આ બધું જોઈશે. ગુજરાતીઓ એટલે ખાવાના શોખીન, એટલે તો ગુજરાતી વાનગીઓ દેશ વિદેશ સુધી વખણાય છે. દરેક રાજ્ય અને શહેરને એમની ઓળખ પ્રમાણે વાનગીઓ હોય છે અને ગુજરાતમાં તો ઠેર ઠેર વાનગીઓના ખજાના જોવા મળે છે. નહીં, એવી જ વાનગી છે સેવ ખમણી. તો સામગ્રી તો આપણે જાણી લીધી અને આઈ હોપ કે તમે નોટ ડાઉન પણ કરી લીધી હશે. હવે એને બનાવવાની રીત પણ જાણી લઈએ. અમીરી સેવ ખમણી બનાવવા માટે ખમણનો ભૂક્કો કરી વાટકીમાં નાખી દો અને બાજુમાં મૂકી દો. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો, એમાં રાઈ મેળવો. જ્યારે રાઈ બરાબર તતડવા માંડે ને, એટલે એમાં લસણ, હિંગ નાખો અને ધીમા તાપ પર સાંતળો. તૈયાર કરેલો વઘાર, જે ખમણનો ભૂક્કો હતો ને, એના ઉપર નાખી દો, એટલે કે બરાબર મિક્સ કરી દો. હવે એમાં પીસેલી સાકર, દાઢમ, કોથમીર અને નારિયેળને નાખીને ફરીથી મિક્સ કરો. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, ઝીણી સેવ નાખો અને ગરમા ગરમ પીરસો તમારા ગેસ્ટ માટે યા તો પોતાના માટે. તો લો, તમારી અમીરી સેવ ખમણી તૈયાર છે. આઈ હોપ કે તમને આ રેસીપી એકદમ મસ્ત લાગી હશે અને ગમી હશે.
1: અહીંયા લઈએ છીએ એક નાનકડો વિરામ અને પાછા ફરીએ છીએ આ નાનકડા વિરામ પછી.

પાલનપુર, હું છું આરજી અંજલી ને તમારું સ્વાગત કરું છું રસોઈની રંગતમાં. આજે નવી વાનગી લઈને ફરીથી આવી ગઈ છું તમારી સમક્ષ. આજની વાનગી છે બટાકાના કુરકુરે. જેટલું જોરદાર અને ટેસ્ટી નામ છે ને, એટલી જોરદાર વાનગી પણ છે, અને બોલે તો બનાવવામાં પણ એકદમ ઈઝી. તો ચાલો સામગ્રી જોઈ લઈએ. સામગ્રીમાં છે બાફેલા બટાકા, સમારેલા ફુદીના પાન, ઝીણા સમારેલા લીલા મરચા, 1 કિલો જીરું પાવડર, લીંબુનો રસ, મીઠું સ્વાદ અનુસાર, મેંદો, ભૂક્કો કરેલા પૌઆ, તેમજ તળવા માટેનું તેલ. આઈ હોપ તમે સામગ્રી નોટ ડાઉન કરી લીધી હશે, છતાં પણ હું ફરી એકવાર સામગ્રી બોલી લઉં છું. બાફેલા બટાકા, સમારેલા ફુદીનાના પાન, ઝીણા સમારેલા લીલા મરચા, 1 કિલો જીરું પાવડર, લીંબુનો રસ, મીઠું સ્વાદ અનુસાર, મેંદો, ભૂક્કો કરેલા પૌઆ, તેમજ તળવા માટે તેલ. હવે નામ કુરકુરે પરથી ખબર પડી જાય કે જે બી બનશે એ એકદમ ક્રિસ્પી હશે. શું કહેવું તમારું છે ને? અને આ વાનગી પર ક્રિસ્પી તેમજ ટેસ્ટી બનવાની છે. તો ચાલો હવે બનાવવાની રીત પણ જાણી લઈએ. તો બનાવવાની રીત આ પ્રમાણે છે. સૌથી પહેલાં બાફેલા બટાકાને મસળી લો. પછી મસળેલા બટાકા, ફુદીનો, લીલા મરચાં, જીરું પાવડર, લીંબુનો રસ તેમજ મીઠું ભેળવી સારી રીતે મિક્સ કરી લો. આ મિશ્રણના બરાબર ભાગ કરી દો અને દરેક ભાગને હાથની મદદથી ગોળ દડા જેવો આકાર આપી દો. આવી જ રીતે બાઉલ્સ બનાવીને સાઈડમાં મૂકતા જાઓ. હવે મેંદામાં થોડું પાણી ભેળવો અને હલાવો. જાડું પેસ્ટ બને ત્યાં સુધી એને હલાવતા રહો. હવે બનાવેલા બોલ્સને મેદાની બનાવેલી પેસ્ટમાં ડૂબાડી ભૂક્કો કરેલા પૌઆમાં ફેરવો, જેથી તેના પર એક સરખું આવરણ ચડી જાય. હવે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. બનાવેલા બોલ્સને ગરમ તેલમાં નાખો. બોલ્સ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળતા રહો. પછી તેને ટીશ્યુ પેપર પર સૂકા થવા મૂકો, જેથી વધારાનું તેલ ટીશ્યુ પેપર પર શોષાઈ જશે. તો તૈયાર છે આપણા ક્રિસ્પી બટાકા કુરકુરે. તેને સ્વીટ અથવા તીખા સોસ સાથે તમે પીરસી શકો છો. આઈ હોપ તમે ઘરે આ રેસીપી જરૂરથી ટ્રાય કરશો અને એના રિવ્યૂઝને ફીડબેક અમને મોકલી આપશો ફેસબુક પર યા અમારા વોટ્સએપ નંબર પર. અમારો વોટ્સએપ નંબર છે 9512996688. ફરી એકવાર નોંધી લો, 9512996688. તો નેક્સ્ટ ટાઈમ ફરીથી મળશું નવી રેસીપી સાથે, ઓનલી ઓન રસોઈની રંગત, આજે અંજલિની સાથે. તો મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

છાપાનો છેલ્લો કાગળ ખોલતા પહેલા રતિલાલના હાથ થંભી ગયા. વાઢણાની વેળામાં બાપાએ વૈકુંઠ વહાલું કર્યું હતું. રતિલાલને તો મોડી ખબર મળેલી. ક્રિયા પાણી પતી ગયા કેળે. આમે છેલ્લા દાયકામાં બાપ બેટા વચ્ચે અબો

ખલાસ થઈ ગયેલા. એ પહેલાંય મન દુઃખ અને એકબીજાના અહમ કે કથલાવેણ એમને મળતા રોકતા હતા. સવારનો સૂરજ બગીચાની લોન ઉપર પથરાઈ ગયો. જંગલી મેંદીની વાડ ફૂલી ફાલી છે અને એના ઉપર ચઢેલા અજાણ્યા ફૂલવેલા હવે ઋતુ ઉલવા સાથે સુકાઈ જવા માંડ્યા હતા. સામેના મકાનોની ભીત ઉપર બાજી ગયેલી ચોમાસુ લીલ પણ હવે તો કાળી પોપળીઓ બનીને ખરવા માંડી હતી. પત્ની રેવતીએ બે દિવસથી દિવાળીની સાફસૂફી સારું ઘર માથે લીધું છે, તેથી રતિલાલ તો ઘર બારા જેવા જ થઈ ગયા છે. બનેવીએ મોકલેલો બાપાનો છેલ્લો કાગળ ફોડતા પહેલા પાછું રતિલાલનું મન ભરાઈ આવ્યું છે. પોતાના રૂમમાં છાનામાના જઈને આંખોમાં ભરાયેલા આજ સુધીના બધા આંસુ વહાવી દેવા એ જાણે આઘા પાછા થઈ રહ્યા. નાનકડા બંગલાના કમ્પાઉન્ડમાં એક તરફ ઓસરેલા પારિજાત નીચે ખુરશીમાં કાગળ લઈને એ બેઠા છે. પોતાના પાર વિનાના કામ અને ઘણી બધી સમસ્યાઓને યાદ કરીને રતિલાલ અડગ થયા. જૂના અને પીળા પડી ગયેલા લીટીવાળા કાગળોમાં બાપાએ લાંબો પત્ર લખ્યો હતો. ચીની વયે ધૂસતે હાથે અને ઝાંખી આંખે એમણે એવું તે શું લખવાનું હશે, મને તે આટલું કષ્ટ કર્યું હશે એમ વિચારતા રતિલાલે કાગળ ખોલી ઘોડા ઉપર સામાન માંડતા હોય એમ મનને સાબદુ કરી વાંચવા માંડ્યું. સ્વસ્તિ શ્રી ગામ રાજપુરા મધ્ય વસનાર ભાઈ શ્રી રતિલાલજી, અખંડ સૌભાગ્યવતી રેવતી વહુ અને મોટા થઈ ગયેલા બાળકોને એતાન શ્રી ગામ કોળિયાકથી ચાહી કરીને યાદ કરનાર તમારા બાપા લવજી કોદરના છેલ્લા વેલા રામ રામ વાંચજોજી. અહીં બધા રાજી ખુશીમાં છે, ત્યાં તમે સૌ મનમોજમાં હશો એવી ગોકુળનાથજીને પ્રાર્થના. દ્વારકાનો નાથ તમને સૌને લાંબી ઉંમર આલે અને તમારી કમાણીમાં બરગત નેપજે એવા મારા આશીર્વાદ લેજો. કાગળ પેનના ઠેકાણા નથી, આંખોમાં ઝાખપ હોવા સાથે લખતા લખતા પોણી વળે છે. સચમાં કાઢી કાઢીને લૂસવાના અને લખવાનું તે વિપત ઓછી નથી. અધૂરામાં પૂરું ધરુસતો હાથ, પણ હવે જીવતરમાં જ્યાં જાજુ લખવા રહેવાનું છે. ગમે તે એકદમની હવાર પડશે ને હું નહીં હોઉં એ દાડાના ઉજ્જા આથમના જેટલી નક્કી વાત છે. તમને ઘણા વર્ષો સુધી માનપાનથી કાગળ લખ્યા ને બોલાયા, આજે તું કહીને લખવાનું છેલ્વારકું મન છે. અક્ષરો ને શબ્દો ગોઠવાતા કહટાવાનું થાય છે, લખવા બોલવાનું બધું શેળભેળ થાય છે, તો નભાવી લેજે. તું જાણે છે એમ હું સ્ટેટ વખતમાં ચાર ઇંગ્રેજી ભણેલો ને માસ્તરની નોકરી મળવાની હતી. ત્યાં મોટાભાઈ મરતા મારે મારા ઘરડા બાપને હળલાકડામાં મદદ કરવા ખાતર બધું મેલી દેવું પડેલું. જો એમ ના થયું હોત તો તમારું ઘડતર ને સૌનો ઉછેર જુદા હોત. તને મારા વાસ્તે જે ફરિયાદો રહીશે એ ના હોત. પણ જિંદગીનો નકશો આપણા હાથમાં નથી હોતો ભાઈ. કાળના ગર્ભમાં આપણી જીવનવાટ ઉપરવાળા કોઈકે દોરેલી તૈયાર હોય છે. હું માસ્તર થયો હોત તો નોકરી છૂટવાની ઉંમરમાં તો કેળવણી ખાતાનો કોઈક અમલદાર થયો હોત, પણ કરમમાં લખેલા ડોળિયા કે જીયા ક્યાંથી ખાવાના. પણ રતિભાઈ સાચું કહું તો મને આ બધી વાતોના હૈયા બળેવડા નથી થયા. કામ કરતો ગયો, કામ લેતો ગયો અને જે મેળવ્યું તે વેચી ખાધું. ને એવું કેમ લાગતું રહ્યું કે હું તમને ફળાવો આંબો ગણીને વેડતો રહ્યો છું? મારા મનનો આ કોયડો આ જન્મારે તો ઉકલવાનો નથી. મેં તને મહિનાની આખરમાં કાગળો લખ્યા. પૈસા માગવામાં હું કદી તારા બાળગોપાળની અને વ્યવહારની વાતને ધ્યાનમાં લેવાનું ચૂકી ગયો હોઈશ. પણ મારે અહીં બચરવાર ઘર ચલાવવાનું હતું અને ન્યાતમાં બંધાયેલી ચા ફાસવવા સમાજની ફકર ચિંતા કરવાના હતા. મારા હાથ પગ બંધાયેલા હતા. ઘરનો દીકરો શહેરમાં કમાતો હોય ત્યારે હાથ ઉછીના પૈસા એ લોક નથી આલતો, એટલે તારી ખેત જાણ્યા કેડે હું પૈસા માગતા રહેલો.
લોક ઉસીના લીધેલા તે માગવા આવે.

બીજા તારી આવક જાણીને ઊંચીને હારું વસન નાખતા આવે છે, ત્યાં હું ક્યાં જવાનો હતો? આકાશી ખેતી અને ટૂંકી જમીન, રસ્તા માથે ઘર અને મોટો વસ્તાર, હું રાતદન રઘવાયો રહ્યો છું ને એમાંથી ચીડિયો સ્વભાવ, તને ઘણીવાર આંકડા વેણ કહીને પસ્તાયો છું, પણ તને એની ક્યાંથી ખબર? તારી બાનો મંદવાળ અને ભાઈ બહેનોના ખર્ચા, તારી સાથે કદી જીવ ઠારીને વાત થઈ હોત તો આટલો બળાપો જીવતરના આ છેડે ના રહ્યો હોત, પણ નકશામાં વિધાત્રીએ જે દોર્યું એ ના દોર્યું થોડું થાય છે? બધાએ મને આકરો ગણ્યો ત્યાં સુધી તો ઠીક મારા ભાઈ, પણ હું કંઈ લાગણી વિનાનો બોથડ કે જડથો તો નહોતો જ. તોય આજે જે મારી પાસે રહીને મને ખાવા પીવાનું આપવામાં ઉપકાર સમજે છે, એ તારા ભાઈઓ ભોજાઈઓ મને ક્યારેક કઠોર ને ક્યારેક કપાતર ગણે છે. એમનું આલેલું ઉચકારથી હડસેલી આલેલું ન ભાવતું ખાવાનું ગળે ઉતારી ગયો છું, પણ બધા મને કઠોર કહે એ નથી બેઠાતું હવે. મારું દૂજતું રૂદ્યું તને જેમ કરીને દાખવું, મારી આપદાઓનો કોઈ આરોવારો નથી. હવે તો દોરી તૂટે અને અંગૂઠે આગ મેલાય એ જ ઉપાય. આ કાયામાં જીવને ભરાઈ રહેવાનું કોઈ કારણ નથી. તોય તું આગ મુક્તિ વેળા હાજર હોય, હું ચાઈને કહું છું કે તું મારું મરણ સુધારવા આવજે. તું બોલજે, નાચજે પ્રાણીયા આગ આવે. થોડા ખુલાસા કરવા મારો જીવ કદાચ ત્યાં કશે ઘુમરાયા લેતો હશે. જોજે. રતિલાલના ગળે ડૂમો બાજ્યો. કોઈ જોતું નહોતું. એમણે આંખો સાફ કરી ગળું ખૂંખાર્યું. વેગળા પડી ગયેલા બાપા, એમની આપદાઓ, આ કાગળમાં લખાયેલી વાતો, તો શું એમણે જે બાપા જોયા હતા એ એવા નહોતા? અરે, એકવાર જે ધારણા બંધાય તે કદી ખરી ખોટી છે એમ ભૂલવાય પણ નહીં. બાપા વાસ્તે તો સવે એકવાર જે દેવ સ્થાપતા એ સ્થાપતા. એકવાર ઉનાળે રતિલાલ ઘરે વતનમાં ગયેલા. ભાઈ બહેનોના સંતાનો માટે સગાઈની ઉતાવળ કરીને બાપાએ કેટલુંક નબળું સગું કરાવેલું, તે વિશે એમણે બાપાને બે વાતો કહેવી હતી. પણ એની ગંધ પારખી ગયેલા બાપા બે દિવસ સુધી રતિલાલથી આઘાને આઘા રહેલા. વાણ ભરેલા ખાટલાઓની આડશને પેલે પારે ઊંધું ઘાલીને ચકડીમાં ભીંડી વીંટતા હતા. બીજી વાર ગયા ત્યારે રતિલાલે જ એમની ઉપેક્ષા કરેલી. બાપા કશી વાત કરવા ઈચ્છતા હતા ને રતિલાલની આસપાસ ફરતા હતા, પણ રતિલાલે ખબર જ નહીં પૂછેલી એટલે અકળાયેલા. છતાં જો આંખો મળે તો તક લેવા બાપા તૈયાર હતા. રતિલાલને વતનમાં ઘણી વાર અડવું લાગતું. તે દિવસે એમને એકલવાયું પણ લાગેલું. ઘર આંગણે ચણતા કબૂતરોમાં એક ધોળું કબૂતર આવી ચડેલું. રતિલાલ એને જોઈ રહેલા. ક્યાંથી આવ્યું છે? ને પેલા ઘર ગામના કબૂતરો, એ પાસે આવે છે કે અડધા? આઘા પાસા કેમ થઈ જાય છે? એ બિચારું બધાની સાથે ઉડતું અને પાછું આવતું, બધાની સાથે ને સાથે હતું, તોય જાણે કે અજાણ્યું એકલું કેમ લાગતું હતું. મોટા ભાઈના આંગણામાં ઘરડો બળદ નિવૃત્તિ ભોગવતો હતો. બીજા ઢોર ખેતરોમાં ચરવા જતા. આંગણામાં એ એકલો બાંગડતો ને પાછો શાંત થઈને બેસી રહેતો, થોડો વાગોળતો અને અટકી જતો. બાપા સામા ઘરની ખાલી પડસાળે ખાટલે સુનમુન બેસી રહ્યા હતા ને રતિલાલ બસ પકડવા નીકળી ગયેલા. બાપા જરાક સળવળી ઉઠવા જેવું કરીને પાછા બેસી રહેલા. એમના ચહેરાની ઉદાસી, ના ના, માત્ર ઉદાસી જ નહીં, પીડા, વેદના ભરી એકાકીતા રતિલાલને આખે રસ્તે દેખાયા કરી. આજે પત્ર વાંચતા પુનઃ એ બધા દ્રશ્યો એમને ઘેરી ઉભા. એમણે પત્ર આગળ વાંચવા માંડ્યો. જોકે હવે છેલ્લે ખુલાસા કરવાનો કશો અર્થ નથી, પણ જીવને લાલચ

શકતી નથી, તું તો મારાથી વધારે ભણેલો છે ને શહેરમાં મોટો માણસ ગણાય છે, અને બે ત્રણ વાતો કહીને હળવા ફૂલ થઈ જવું છે. જાણું છું કે જૂની વાતો ઉખેડવા હળવા થવાને બદલે ભાર વધી જવાનો છે, પણ હવે આજે પેટ છૂટી વાતો લખવા બેઠો છું તો ભલે ને. તું હોશિયાર હતો એટલે તું ઘણું ભણીને મોટો માણસ થાય એવી મારી મંશા હતી, પણ મારી ત્રેવડ નહોતી. સમાજનો સંપાયેલો, દેવામાં ડૂબેલો, મેં તને જળજટ પીટીસીનું ભણીને માસ્તર થઈ જવાનું કહેલું. એમાંય તારી બુદ્ધિનો ઘર કુટુંબ માટે ઉપયોગ કરવાની મારી ગણતરી હતી. જ્ઞાતમાં દાંડિયા અને હાંડિયા બેઉને તું પહોંચી વળે એમ હતો. ગામમાંય લડવાડિયા હોય ત્યારે મોટો તો ભોળ્યો એનું કામ નહીં. મને હતું કે તું જો આટલામાં માસ્તર થઈ જાય તો આ પેઢીઓથી હેન્ડી આવતી આગેવાની અને ભાંજગઢમાં પહેલી પંગત ફસવાઈ રહે. બાકી ધાર્યું ધણીનું થાય તે થઈને જ રહ્યું. તારા મનમાં મારા કાજે થઈને એક ડંખ રહી ગયાનું તું થઈને કહેતો હતો. તું પહેલી વાર નોકરીએ નીકળ્યો ત્યારે તને ઠેઠો ઠેઠ મૂકવા આવવાનું મન હતું. ઘરમાં પૈસા નહોતા તોય ઉશીના લાવત, પણ પછી થયું કે તું તો સાબદો છે, એકલો એકલો શેરોમાં ફરનારો ભણનારો, જાતે બધું ઉસકીને જઈશ ને એમ પહોંચી વળે. તને એકલો કાઢ્યો એ ભળભાખડું હું હજી ભૂલ્યો નથી, પણ તું કશેથી પાછો નહીં પડે એની ધરપત બેઠેલી. આજે આ મોટા નાનાની ચિંતા છે એટલી તારી ફકર નથી થતી. માળામાંથી જે ચકલું વહેલું ઉડી જાય એ વહેલું ગોઠવાઈ જાય છે. તું નહીં માને પણ હું તારી જેમ આખો જન્મારો, મને એકલો કશા આધાર વનાનો નોંધારો લાગ્યો છું. મને ટાઈમે જે જોઈએ એ કદી નથી મળ્યું. વાલાઓએ વખની વેણા આણી હતી ને દખના દાડાઓમાં બધા પોતપોતાના હકમાં ડૂબેલા હતા. મારી આંખોમાં તારી જેમ મહુડા જેવા અહવા આવ્યા છે ને મહી માતાના સોગન મારાય ઘોઘળે ડૂમો ને સાતીમાં ડસુરો બાજ્યો છે. ખપરવા દાડોમાં અને પ્રસંગ ટાણે હાથ ટૂંકા પડ્યા અને તમને ભાઈ બહેનોને દુભાઈલે મોઢે ઉભેલા જોયા એટલી બધી વાર હું મૂંઝાયો છું, પણ મરદથી પોચકા ના મુકાય રતિભાઈ. હું બધું હઠાવવા આકરો થઈને ઘરોકવા માંડતો, ગુસ્સાના જોરમાં બધા કામ થઈ રહેતા. સૌથી વધારે દુશ્મન તો તારી મરનારી બાનો થયો છું, એણે તો કામ કુટવામાં આડે હક ભાડ્યું જ નથી. એમાંય રાજરોગનો રંજાડ ઓછું હોય એમ મારા ડાકાને ઘુરક્યા, કદી પ્રેમથી અને પવાલું પાણી પાયાનું પૂર્ણ નથી પામ્યો. મારી આજે જે વલે થઈ છે એમાં એના નેહાકા નહીં હોય તો એની કકળતી આંતરડીનો પંચાયો હશે એમ હું માનું છું. પણ હાસું એ છે કે મેં મારા હક માટે કાંઈ નથી કરાવ્યું, બધું સંસાર નભાવા ખાતર. હોય તને શાંત પાડતા કહે છે કે પાકતાય લેંબોળી મેઠી ના થઈ, તે જાણું છું, પણ ક્યાંથી થાય? લેંબોળીને વરસાદના ઝાપટા ટાઢવે, ભીના વાયરા ટાઢા લેપ કરે, એમ હવામાન સારું બંધાય ત્યારે કડવી લેંબોળી જરાક મેઠાશ પકડે. આજે થાય છે કે તમને સૌને ભેગા કરીને વાતો કરું, હસીએ ને ઘડી ભાર ઉતારીએ, પણ આ તારી ભોજાઈઓના બોલ તો તને ખબર છે, જાણે બાપને ત્યાંથી બાંધી લાવ્યું હોય એમ કડવા વેણ બોલે છે. બે ટકના રોટલાને નાવા ધોવાની સોય કરતા ઝટકા વાગે. 5-15 લાખની મિલકતના ધણીની આવી વનોગત દુશ્મનની ના થઈજો ભાઈ. રતિલાલ પાછા અટક્યા, વેળા ગરમાવે ચઢી ગઈ છે. દેવતીએ ઘરનો ઘણો સામાન બગીચામાં કમ્પાઉન્ડમાં આડેધડ મૂકી દીધો છે. કામવાળી અને બીજા બે નોકરો ઘર સફાઈ અને સામાન ઝાપટવામાં પડેલા છે. આ ફેરા બધોય જૂનો સામાન કાઢી નાખવો, ભંગારમાં આપી દેવો અને રહી જાય તો બધો બાળી દેવો છે, દેવતી કહે છે. બધું ચોખ્ખું ને માફકસર જોઈએ, આ જૂના પેટી પટારા ને બડા બુટોય ના જોઈએ. હવે જૂનાને શું સાંતીએ મારવાનું?

मोतीलाल ने आज ये शब्द कठो। अरे रे दादा पण नहीं, गळा में जरा खखरी बाजी, खुर्शी पर तड़को आवता पासा पारिजातनी साया में सेर्या, केटला फूल हजी करमाया नोता, लवाणिया डुंगरानी नेळमा पारिजातनु वन हतु, बापा अने मोटा भाई दिवाळी पछी एनी डाळीओ सोटीओ कापीने भारा बांधी लावता, गाल्लानी सादळी अने उरेडा एमांथी वणाता, लोक एने शाळिया कहता। रतिलाल पण आ शाळिया एज पारिजात छे એવું ઘણા વર્ષો પછી જાણતા થયેલા। એમને થયું પારિજાત જેવા દેવતરુને પણ નહીં જાણનારી જાડી પ્રજા વચ્ચે બાપાનો આખો જન્મારો જ પૂરો થઈ ગયો। અફસોસ। કમ્પાઉન્ડ વોલ પર એક કાગડો આવી બેઠો, શ્રાદ્ધ પક્ષ પણ પૂરો થઈ ગયો છે ત્યાં ગિરનારી કાગડો। રતિલાલ ટીકીને જોઈ રહ્યા, જાણે કે બાપાનું બાકી તર્પણ માગવા ના આવ્યો હોય, એમ જોતો તાકતો બેઠો છે ને જતોય નથી મારો વાલો। રતિલાલે કાગળ આગળ વાંચવા માંડ્યો, મને બરોબર સાંભળે છે, તને કોલેજ વખતે પૂરતા પૈસા નતા અપાતા, ક્યાંયથી ના મળે ત્યારે માણેક કાકા પાસે જતો ને એ આલતા, સગા પાસે તો મેં ખાસ કરીને વ્યવહાર પૂરતા માંગેલા ને દૂધની ભેંસો વેચીને એવા દેવા ભરેલા, તું માંદો થઈને પૈસા લેવા આવેલો અને હું હાસેટ છૂટી પડેલો, તું ભાંગલા પગે પાછો વળી ગયેલો, એ ઘડીએ બહુ લાચારી હતી। મુદ્દાની વાત એટલી કે તે છાપા વેચીને ભણવાના પૈસા જોઈડા તો મેં વાંસ પુવાડનો વેપાર કર્યો, અને બપોરની ચા મિત્રો પાસેથી મળતી ને મારે તો એ નહીં, વાંસ પુવાડની ટક ભરવા જતો તો ત્યાં ફાંકો ભૂસું ખાઈને બબ્બે તન કાઢવા પડતા, પેટમાં ચૂકનું દર્દ મને ભજવતું, ઘર આખામાં પેટ દાબીને ગબડતો ને લહણ ડુંગળી શેકી ખાઈને વાયુ ચક્રી મટાડતો, ઝેર ખાવાય પૈસા ચ્યાં મળતો, પછી ખાવાની તમાકુથી એ દર્દ કાબુમાં આવેલું, પણ તમાકુ એ કાયાને ઓગાળી મેલી, છેવટે એ છોડી તો આજે ડીલમાં હાંધે હાંધે વાસે ભઈ, પણ હવે તો બોધ ગઈને થોડી રહી વાળી વાત છે, આપણે ક્યાં રાજાને રાવ કરવા જવાના હતા હે, એ રાજાએ જોઈ લીધા છે, મેં તો પણ એક વાત લખતા લખતા આજે આંખો મહી માતાનું રૂપ ધારી લેશે એ વાત થાય છે કે રહેવા દઉં નહીં કેવી, તારી સમજણમાં એ આવી જશે, આપણી તો નાતરિયા નાચ, હું 40ની જોવનાઈમાં ઘરભંગ થયો ત્યારે 2-3 રંડાપો ગાળતી ને છૂટાછેડવાળી બાઈઓના માગા આવેલા, હું ન પૂરો ઘરમાં કે ન પૂરો ઘર બારો, જાણે અડધી વાટે હતો અને તારી બા એકલો કરી ગઈ, હાથે બળવાનું અને ભજેતી જેવી ખેતી સંભાળતા સંભાળતા ગોબરા સમાજને પહોંચી વળવાનું, ઘણાએ વણમાગી સલાહ આલેલી, લવજીભાઈ નાતરું તો કરવું પડે ઘર ચમનું ન ભે, પણ તારા ભેબુનોના તમારા હવના નભાયા મૂઢા ભાળીને મેં જોવનાઈને કબજે કરેલું, હવ હારાવાના થયા એમાં મારે ઓછું વેઠવાનું નથી આવ્યું, એ વેઠ્યું વેવામાં કસર નહીં રાખી તોય મારું શું થયું, મને શું મળ્યું એમ પૂછ્યું તો તને નહીં ગમે ને મારે કાંઈ જોઈતું નથી, પણ જશને માથે જુતિયાવાળી કે સાચી ઠરી, અરે જશની માને કૂતરા પૈણી ગયા, પણ લાખોના ધણીની 2 ટકના રોટલા માટેની થાળી ઓલા ઘેરને પેલા ઘેર ઠેલાયા કરે છીછરા પેટની, જોકે ખાનદાન વેલાની ગણીને ઓરેલી 2 વહુઓ માણસાઈમાંથી ગઈ, દોષ કોનો, જેવા આપણા નસીબ, મેઠા વેલાના તુમડામાંય કડવાશ પેઠી ભલા ભગવાન, ઘરડો માણસ શું તે સીડાતોય રહું, ખોટું થતું કે બગડતું ના દેખાય એનો ટકટકારોય, તમે ના પાડેલી તોય છૂટતો નથી, દહેજથી તું વેગળો થયો તોય તેણે ભયનું મેં તો હરખું ભલું ચાયું છે, ભલે મોટી વાતોના મારા અભરખા અડધી વાટે અટવાયા,

જૂનું ઘર પાડી ઉતારીને નવી વસાહતમાં લાવવાની વાત તને નથી ગમી એ હું જાણું છું. મને મારું કરેલું નવા જેવું ઘર પાડતા મનમાં પરસી વલોપાત થયેલો, પણ હું તો આવનારી પેઢીના ભલામાં રાજી. નદીના પોણી ભારે વરહે ગોમમાં પેસે, કાયમ ભો ને ભો રે. નવી વસાહતની મોખાની જગ્યા પછી ચ્યાં મળવાની હતી? એમાં કડાણાનો ડેમ બંધાયા પછી મારું મન નહોતું માનતું. મોરબીનો ડેમ તૂટ્યો ને શેર જેવું શેર તણાયું, તણે આ તો મગતરા જેવડું ગામ. એને તણાતા વાર થાય કઈ ને મેં ગાંઠ વાળેલી. આજે ટેકરી માથે નેર પાસે ચાર રસ્તાની બગલમાં બધાને વસેલા જોઈને પેલી કશી ચિંતા નથી રહી. જૂના ઘર આંગણામાંના તારી ધોરી ન જેવા તે પોણી પાઈને ઉછરેલા લેમડા કાપતા કપાવતા મારું કાળજું કાપેલું, પણ પૈસાના વખા ત્યાં શું કર્યા વના ચાલે. ભાઈઓ તને તારો બધો ભાગ ગણીને આલે એવી જોગવાઈ મેં તો કરી છે. અત્યારે એમનામાં કશો કળજગ નહીં પેઠો. કાલની વાત જાણે દ્વારકાનો નાથ. છેલ્લી વાત, મારી પાટી ચોખ્ખી રાખીને જીવવો છું. કોઈનું ખોટું તાક્યું નથી ને ભાંજગઢમાં ન્યાયને પક્ષે રહ્યો છું. જ્ઞાતમાં ખવડાઈને હાથ ઉપર રાખ્યો છે ને સમાજમાં વ્યવહારો હસવીને આબરૂ કમાયો છું. વાટે જતા નહીં બોલાઈને ખવડાયું છે. બાપ દાદાના જમીન ઘર હસવીને એમાં શક્તિ ઉમેરણ કરી શક્યો છું. ઉજળો વસ્તાર છે, વધારે શું જોઈએ. ઘટફણમાં જે બેઠું છું એ મારા કરમ હશે. આ મોટો નાનો તો આ સમાજમાં સમાવેશ પામે એવા છે. તારા મોટા છોકરે મનગમતું લગ્ન કર્યું તેમાં સંમતિ હાલી. જેવું ઘડતર એવું વરતવું પડે. તું હામે સડીને કન્યા જોવા કોલેજમાંથી સીધે સીધો ગયેલો ને એ વાતે હું નામક્કર ગયેલો, તને યાદ હશે. પણ ના પાડી નહીં મેં તારી મરજી વિના તને નહોતો પવિણાયો. રેવતી તને ગમેલી, સાચું કહું તો મને એ સમજી હકેલી. એની પાસે મને ફાવતું. એ જેટલું ઘેર રહે એટલા ધન એને કોઈ વાતે કહેવું નથી પડ્યું, પણ મને શેર ન જ શકતું. ને આ પણ બેને ઊભા રે ના બને. ત્યાં રેવતી બહુ લાખ રૂપિયાની હોય તો મારે તો આ લગડા તળેની લખનજીઓને જ વેઠવાની ને. તારો ઉજળો વસ્તાર ડુંગરોમાં વાટ પાડી લેનારો છે એટલે વધારે તો શી ચિંતા. પણ નાથ સમાજ છોડીને લવજી કોદરનો છોકરો એના વસ્તારને બહાર વરાવે એ ટીકાનો વિષય તો રહેવાનો જ. મને વહમું લાગે, પણ જમાનો બદલાયો અને શહેરમાં ઉછરેલા પાછરેલા ને અહીં વનવગડાની જાડી પ્રજામાં અઘરું પડે. સમજું છું, લોક તો બેઉ બાજુની કરવત છે, તો ઘણા વાયરો જોઈને ઉપડનારા છે. આ લોકો પછાત વિચારના છે, એમાં મીનમેખ નથી. જડતા જાજી, જાડું ખાય, જાડું પહેરે ને જાડું બોલે વર્તે. તારે હરખ જોઈતું હોય તો હવે આપ આ લમણો ના વાળે છે. આ મલકને ભૂલવામાં જ તારી ભલાઈ છે. અહીં તો ભણેલાય જૂની પેઢીને સારી કેવડાવે એવા નખે જ છે. મને જે એક વાતે દખ રહી ગયું તે એટલું કે જો તારા જીવતરનો એકાદો અવસર આ બાપદાદાના ગામમાં ઘર આંગણે ઉજવાયો હોત ને જ્ઞાતને એઠો હાથ કરાવ્યો હોત તો તને અહીં મોટા ઉજળા થવાની તક મળી હોત. ભલે તે એવું ના ધાર્યું હોય, મારે તો હવે નાથ સમાજમાં કશા ધખારા નથી રહ્યા. ને ટીકા કરનારાએ જાણે છે કે રતિલાલે જે કહ્યું છે એ કાંઈ ખોટું નથી. જ્ઞાત સમાજને ટકવું છે એટલે એ તો એને કાટલે બધાને જોખે. આપણે તો આવનારી કાલને ભાળવી. જે થયું તે ગયું. લાંબી વાતના ગાલ્લા થાય, ઓછું લખ્યું ને જાજુ કરીને માનશો. ને રતિભાઈ, વખતે આ નાના મોટાની ખબર તો રાખજો. દૂરથી થાય એ ટેકો કરજો. મારો રામ તમને ઘણું હાલ છે. જીવતે જીવ ના મળીએ તો મારા ખોળિયાને ખભો હાલવા આવજે. હું મસાણની આગ સુધી તારી વાટ જોતો હોઈશ. એ જ લિખિતંગ લવજી કોદરના રામ રામ. સહી દસ્તક પોતે.

રતિલાલ માંડ માંડ ટકી રહ્યા. આ ક્યાં લવજીક ઓદર હતા. જાતને સો સો ફટકા મારવાનું મન થયું. આંખો સૂકા ખક કુવા બની રહી. રતિલાલ તો જાણ્યું નહીં ને કમ્પાઉન્ડમાં વેરાયેલું ઘર પાછું સંકેલાઈ ગયું હતું. કમ્પાઉન્ડને ખૂણે રદ્દી કાગળ કાપડ ઢૂસા સળગતા હતા ને સાંજ ઘેરાતી હતી. રતિલાલ આગ તરફ વળ્યા. જાણે એમને કોઈ દોરતું ન હોય, બધું બળતું હતું. એ નીચે નીકળ્યા. કોઈએ પકડાવી હોય એમ એમણે સળગતી દંડી પકડી. મનોમન એ કાપણાની ગોળ ગોળ ફરતા હતા. શું ક્ષણવાર થયું કે ના, એ આગમાં લવજી કોદર નહીં પણ રતિલાલ લવજીની કાયાને ખડકવામાં આવી છે. દંડીનો દેવતા ઢગલામાં ચાપતા એમનાથી બોલાઈ ગયું, નાજે પ્રાણીયા આગ આવે. બધું બળીને ખાક થઈ ગયું ત્યાં સુધી એ બેસી રહ્યા. પછી ઉઠીને બારણા તરફ વળ્યા. બારણું જાણે જોજનું છેટવું હોય એમ એ હાફી ગયા. છેક પાસે પહોંચ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે લાઈટ ગઈ છે. એ અટક્યા. આખો કાગળ પાછો મનમાં વંચાવા લાગ્યો. એ ટીપે ટીપે ઓગળતા હોય એવું અનુભવી રહ્યા. પાછી બધે નજર કરી તો કશું જ નહોતું. બધી બાજુથી ઉતરી આવેલો અંધકાર વધુ ને વધુ ઘટ્ટ થતો જતો.

0: સ્વસ્થ રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
1: આપકો પતા હૈ જો સપના કુછ વિકસિત દેશો કી બેટિયા ભી નહીં દેખ સકતી હૈ, વો સપના ભારત કી બેટિયા સાકાર કર રહી હૈ. બેટી બચાઓ બેટી પઢાઓ સે લેકર કે સેના મેં સ્થાયી કમિશન તક, ડ્રોન સે લેકર ફાઇટર જેટ્સ ઉરાને તક, ભારત કી બેટિયા નામુમકિન કો મુમકિન કર રહી હૈ.
2: હમારી માં બહેનો કા ગર્વ, ઉનકા યોગદાન, ઉનકા સામર્થ્ય આજ દેશ અનુભવ કર રહા હૈ.
1: 12 સાલ વિશ્વાસ કે વિકાસ કે જન કલ્યાણ કે

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: હેલો, હાય, નમસ્કાર. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. આપણે આવી ગયા છીએ 25મા એપિસોડમાં. શરૂ કરીએ છીએ. અહીં ડાયરીના બે પાના કોરા છોડાયા છે. માનવીના મનોજગતનું પાર પામવું તે સ્વયં બ્રહ્માજી માટે પણ કઠિન ગણાતું હોય.

કોરા છોડેલા આ બે પાનાઓ પર તેણે શું લખવા ઈચ્છ્યું હશે તે મને ખબર નથી. હા, ચારેક પ્રસંગો વિશે હું જાણું છું તે તમને જણાવું. કદાચ કોઈને કંઈક અર્થ મળી પણ આવે. પહેલો પ્રસંગ તો લ્યુસી વિદાય થવાની હતી તે પહેલાં સુપ્રિયા, લ્યુસી અને તે શાસ્ત્રીને મળવા ગયેલા ત્યારનો છે. લ્યુસી શાસ્ત્રી પાસે બેસીને વાતો કરતી હતી. સુપ્રિયા અને હું રેલિંગ પાસે ઊભા ઊભા નીચે વહેતી નદીનું કલરવ સાંભળી રહ્યા હતા. હું વનિતાને મળ્યો હતો તે સુપ્રિયાને કહું કે ન કહું તે વિચારે મૂંઝાતો હતો. ત્યાં અચાનક સુપ્રિયાએ મને પૂછ્યું, કેમ હતી મારી માં? મોં તો ઢાંકેલું જ રાખે છે, તમે ઓળખી એને? હું ઘડીક ભર અવાક બની ગયો. પછી મહાન બોલતો હોઉં તેમ કહ્યું, સુપ્રિયા, મેં તેમના પ્રત્યક્ષ દર્શન કર્યા. મેં કહ્યું, પણ માં કેમ હતી? તે પ્રશ્નનો ઉત્તર હું આપી ન શક્યો. એ જ ક્ષણે મંદિરમાં આરતીનો ઘંટ વાગ્યો. અમે બંને રેલિંગ પાસેથી દૂર મંદિર સામે જઈ હાથ જોડીને ઊભા રહ્યા. રાત્રે એ લ્યુસી પોતાનો લેખ તૈયાર કરતી હતી. શાસ્ત્રીજી પાઠ કરતા હતા. હું ચાંદની રાતે લટાર મારવાના ઈરાથી નદી કાંઠે જવા ઉતર્યો. સુપ્રિયા પગથી બેઠી હતી, તે પણ સાથે ચાલી. ચાંદની રાત્રે સુમસાન નદી તટે અમે બંને દૂર દૂરથી વહી આવતા આદિવાસીઓના ભજનો અને ઢોલકનો આછો અવાજ સાંભળતા ચાલ્યા જતા હતા. સુપ્રિયાએ કહ્યું, લ્યુસી ઈચ્છે છે કે તમે યુનિવર્સિટીમાં પાછા જાઓ. મેં સુપ્રિયાની વાતનો કોઈ જવાબ ના આપ્યો. સુપ્રિયાએ મારી સામે જોયું. ચાંદનીનું પ્રતિબિંબ તેની આંખોમાં ચમક્યું. સુપ્રિયાએ આગળ કહ્યું, કેન્દ્ર પર એક ટેકનિકલ તાલીમ શાળા પણ થાય તો કેવું? સારું, મેં ઉપર છેલ્લો જવાબ આપ્યો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર.

એમ નહીં, તમને કેમ લાગે છે તે પૂછું છું. હું એકલી હાથે બધે પહોંચી ન શકું. તમે અને થોમસ બંને તમારો નિર્ણય ગણીને આ કામ ઉપાડી લો તો તેવું થઈ શકે? આમ તો કશી મુશ્કેલી નથી, મેં ચાલતા જવાબ આપ્યો, પણ હું કંઈક બીજું વિચારું છું. લુસીનો આગ્રહ છે કે હવે હું પાછો જઉં, પરંતુ એને પણ મેં હજી હા નથી પાડી. થોડી વારે મેં સુપ્રિયા તરફ ફરીને પૂછ્યું, તમને લાગે છે કે હું લુસીને સાચવી શકીશ? આ અણધાર્યા પ્રશ્નથી સુપ્રિયા નવાઈ પામી હોય તે મારા સામે જોઈને ઊભી રહી. પછી સ્પષ્ટ શબ્દોમાં બોલી, તમે અને લુસી સાથે રહી શકો એટલી મને ખબર પડે છે. કોઈને પણ સાચવવું તે તો ઘણી મોટી વાત છે, એથી આગળ હું ન કહી શકું. આમાં હું તમારી કે લુસીની ટીકા નથી કરતી, મને લાગ્યું તે કહ્યું. સુપ્રિયાના આ જવાબથી મને નવાઈ ન લાગી. તે સ્પષ્ટ વિચારી શકે છે અને સ્પષ્ટ કહી પણ શકે છે. મને થયું કે તેના પોતાના જીવન અંગે તેણે શું વિચાર્યું છે તે પૂછું, પણ હું કંઈ પૂછું તે પહેલાં જ તે બોલી, હું તમને અહીં રોકાઈ જવાનો આગ્રહ નહીં કરું. તમે અહીં રહેવાનું નક્કી કરો તો પણ તમારી ઈચ્છાથી તેમ થવું જોઈએ. તેની આ વાત સાંભળ્યા પછી કંઈ પણ ન બોલવું મને યોગ્ય લાગ્યું. પાછા ફરીશું? મેં પૂછ્યું, અને અમે બંને મંદિર તરફ જવા નીકળ્યા. બીજે પ્રસંગે મેં તેને અને લ્યુસીને સાગર સંગમ પર પાણીમાં હાથ ઝબોળતા જોયા. તેઓને સાગર સંગમ બિંદુ પર લઈ જતી હોડીનું સડ પવનથી ફૂલીને હોડીને વેગ આપતો હતો. લુસીના ભૂખરા વાળ હવામાં ફરફર ઉડતા હતા. બંને જણ પોતાનો હાથ પાણીમાં ઝબોળીને હોડીની સામસામી કિનારા પર બેઠા હતા. અચાનક લુસીએ કહ્યું, તમે એકવાર પૂછેલું કે હું પુનર્જન્મમાં માનું છું કે નહીં. હા, મેં કહ્યું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી.

0: અચાનક લ્યુસીએ કહ્યું, તમે એકવાર પૂછી લ્યું કે હું પુનર્જન્મ માનું છું કે નહીં.
1: હા, મેં કહ્યું,
0: પણ હવે મને જવાબની રાહ નથી.
1: લ્યુસી ખડખડાટ હતી, પછી સ્વસ્થ થઈને બેઠી અને એક એક શબ્દ છૂટો પાડતા બોલી, છતાં સાંભળો,
0: પુનર્જન્મ થતો હોત તો મારો જન્મ ફરી લ્યુસી સ્વરૂપે જ થાવ. મેં લ્યુસી સામે જોયા કર્યું.
1: રાતની ગાડીમાં લ્યુસીને વળાવીને હું ભોપાલની ટ્રેન પકડવાનો હતો. લ્યુસી બારી પાસે આવી અને તેણે આટલું બધું ફરવામાં સાથ આપવા બદલ
0: મારો આભાર માન્યો.
1: મેં તેનો હાથ હાથમાં લઈને થપથપાવ્યો અને કહ્યું,
0: તું અહીં આવી તે જ મને ખૂબ ગમ્યું
1: અને તારી સાથે તો હું હોઉં જ છું ને.
0: તમને રિઝર્વેશન મળ્યું?
1: લ્યુસીએ પૂછ્યું. હજી નથી મળ્યું. મારી

ને હજી વાર છે. ટીસીએ મને રાતે 1 વાગે બોલાવ્યું છે. કંઈ ગોઠવણ થશે તો તે કરી આપશે તેમ કહેતો હતો. ગાડી ચાલી. મારી સૂટકેસ પ્લેટફોર્મ પર રહેવા દઈને ચાલતી ગાડી સાથે હું થોડું આગળ ગયો. ગાડીએ ગતિ પકડી. મેં ઊભા રહીને લુસી દેખાય ત્યાં સુધી હાથ ફરકાવ્યા કર્યો. પાછો ફરીને જોઉં છું તો એક કાળો જંત્રીયાળો માણસ મારી બેગ લઈને વેગથી જતી ટ્રેનના છેલ્લા ડબ્બામાં ચડી ગયો હતો. મેં બૂમ પાડી પણ વ્યર્થ. સદભાગ્ય મારો ખભા થેલો મારી પાસે જ હતો. મેં જોયું તો થેલામાં ડાયરી પત્રો અને થોડા ફોટોગ્રાફ સિવાય કંઈ હતું નહીં. પૈસા વગર હું શું કરીશ તે વિચારતા જ હું સ્ટેશનની બહાર આવી. સામે જ ટેલિફોન બૂથ જોઈને મને રાહત થઈ. ત્યાં જઈને મેં કહ્યું, મારે ફોન કરીને પૈસા મંગાવવા પડે તેમ છે. તમે મને એક ફોન કરવા દો, પૈસા આવશે કે તરત આપી જઈશ. જાણે હું ભિક્ષા માંગતો હોઉં એટલો ક્ષોભ મને થયો. બૂથ પર બેઠેલા માણસે હકારમાં માથું હલાવ્યું. 3-1 માણસો ફોનની લાઇનમાં હતા. તેમાંના એક જણે મને પૂછ્યું, પરકમમાં લીધી છે? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો

મારા વેશ તરફ જોયું. ગઈકાલથી બદલાયા વગર પહેરી રાખેલો જબ્બો, કદાચ વાળ પણ સવારથી ઓળ્યા નહીં હોય, કેન્દ્રથી નીકળ્યા પછી દાઢી પણ કરી નથી. મેં થૂથવાઈને કહ્યું, જી. ફોનમાં પૈસા ન બગાડશો, ચાલો હું તમને સગવડ કરી આપું છું, કહી તેણે પોતાના સાથીદારને કહ્યું, આમને જડેશ્વર મૂકતા આવીએ અને આપણું કામ પણ રૂબરૂ જ બતાવતા આવીએ. ફોન કરતા તે આગળ પડશે. તે બેઉ જણે મને કહ્યું, ચાલો. રાત રોકાઈ જવાની જેટલી વ્યવસ્થા થઈ જાય તે વધુ અગત્યનું લાગતા હું તેમની સાથે સ્કૂટર પર બેસી ગયો. રાતભર મને ઊંઘ ન આવી. મેં પરિક્રમા નથી લીધી એવું મારે કહી જ દેવું જોઈતું હતું. રાતે પ્લેટફોર્મ પર પણ પડી રહેવાય. સવારે ઉઠીને હું નર્મદા તટે ગયો. તે ક્ષણે મને ગંડુના શબ્દો યાદ આવ્યા. મેં ફકીર હું, અપને આપસે ધોકા નહીં કરી શકતા. હું ફકીર તો નથી જ, પણ જાતની છેતરિયાનું કોઈ પાપ હોય તો તેનું પ્રાશ્ચિત મારે કરવું જ રહ્યું. મેં નિર્ણય કર્યો કે હવે કેન્દ્ર પર જવા માટે અહીંથી નર્મદા તટે પગપાળા જ ચાલતો જઈશ. આ ત્રીજા પ્રસંગે પણ મેં તેને જોયું. તે ભરૂચ પાસે જડેશ્વરના કિનારેથી ઉતરીને નદીમાં એકલો ઊભો હતો. નદીના જળમાંથી અંજલિ ભરીને તે બોલ્યો, હું મારા નામનો ત્યાગ કરું છું, મારા પરિચયનો ત્યાગ કરું છું, મારા જ્ઞાનનો ત્યાગ કરું છું, તમામ માન્યતાઓનો ત્યાગ કરું છું. પછી ઢોળાવ ચડીને મંદિર તરફ ચાલતો ગયેલો. પરેકમમાં લીધી છે? અનસુયાજીમાં મળેલો સંન્યાસી ઘણી વાતો કરતો હતો. ના, અમે ઉપરવાસ નર્મદા કિનારે જ રહીએ છીએ, ત્યાં સુધી નદી કિનારે ચાલતો જઈશ, અર્ધ પરિક્રમા પણ નહીં થાય, મેં કહ્યું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

પછી અહીંથી ચાલતા શા માટે જાઉં છું? નદી કાંઠે ચાલવું જ હોય તો પણ અલીરાજપુર કે ધામનોદ સુધી બસમાં જતા રહો, તે જ સારું થશે. તમારાથી સૂલપાનની જાળી પાર નહીં થાય, સંન્યાસીએ કહ્યું. કેમ તે? પેલાની નવાઈ લાગી. ખબર નથી, જાળીમાં કાબા સામે મળશે ને લૂંટી લેશે. મારી પાસે લૂંટી લેવા જેવું કશું જ નથી, મેં કહ્યું. તો માર મારશે, સંન્યાસી હસ્યો. એ અનુભવ બાકી છે, તે પણ ભલે થઈ જતો, મેં મારો નિર્ણય કહ્યો. ભલે તો તમારી મરજી, સંન્યાસીએ કહ્યું. સૂલપાણ કે હંપેશ્વર સુધી તો કદાચ હું પણ આવીશ. બાકી કેટલાય જણ કડી પાણીથી બસ પકડીને ઝાડીવાળી યાત્રા ટૂંકાવે છે. સંન્યાસી ફરી હસ્યો અને બોલ્યો, રોટલો ખૂટે ત્યારે પરકમ્માને નીકળે એ માણસ ઝાડીમાં ચાલે જ નહીં. બધા આ જાણે છે, તોય પરકમ્મા વાસીને લોક સાચવે છે, શ્રદ્ધા ટકી રહી છે. મેં મારા નિર્ણયની યોગ્યતા તપાસી જોઈ અને સુયાથી તે અને પેલો સંન્યાસી સાથે જ ચાલ્યા હતા. મેં તેમણે ઘણે સ્થળે છેક હંપેશ્વર સુધી સાથે જોયા, પણ ઝાડીમાંથી બહાર નીકળી તે અહીં સુધી આવ્યો ત્યારે સાવ એકલો જ હતો. પ્રિયજીની, તને આનંદ થશે કે રાણી ગુફા છે. તારા દાદા ત્યાં જ ગયા હશે તે વિશે શંકા નથી. નાના સાહેબ પણ ત્યાં રહેલા. રાણી ગુફામાં તો નહીં, તેની પાસેની બીજી જગ્યાએ. તારા માટે જે જાણવું મહત્વપૂર્ણ હતું તે મેં તને જણાવ્યું છે અને મને શ્રદ્ધા છે કે આટલું પૂરતું થશે. પત્ર પૂરો કરી કવર બેડીને કડી પાણી જનારા યાત્રાળુને આપતા મેં કહ્યું, આ ટપાલમાં નાખી દેશું. પત્ર સોંપીને પગથિયા ઉતરી હું નર્મદાના જળમાં જઈને ઊભો. ઘેરી વનરાજી, વાંસ અને નાના મોટા વૃક્ષો વચ્ચેથી આ પરમ પારદર્શક જળ વહી રહ્યા હતા. બને તેટલો સમય નદીના જળમાં કે જળ પાસે ચલાય તે રીતે કરવાનું મને મનોમન વિચાર આવ્યો. પ્રણાલી કાગળ પરિક્રમાના માર્ગથી આ જુદો હોય તો પણ જેમ જેમ આગળ ચાલતું ગયું તેમ તેમ વૃક્ષો ઓછા થતા ગયા. ઝાડી કહેવાતા આ પ્રદેશને મેં અરણ્યમય કલ્પેલો, પણ જૂના મોટા એકાદ બે વૃક્ષો સિવાય ક્યાંય કોઈ છાયાનું નામું નિશાન નથી. ખુલ્લી ટેકરીઓ અને કાળા ભૂખરા પથ્થરોના રણ વચ્ચે એકલી અટોલી નર્મદા મેવાડના મહેલો છોડીને રણમાં એકલી ચાલતી જતી મીરા જેવી સંન્યાસીની ભાસે છે. અનેક તીર્થોની સ્વામીની સ્વયં સંન્યાસીની હોય તેમ વહી ચાલી છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહું.

કાળી આ સ્થળે ખરેખર જાડી હશે. ક્યારેક આ ટેકરી ઉપર અડાભીડ ઘાસ અને વાંસ વનો છવાયેલા હશે. અહીં આકાશને આમતા વૃક્ષો ઊભા હશે. એક વખત લીલાછમ વસ્ત્રોમાં ગોપાઈને રહેતી આ ધરા આજે વસ્ત્રહીન ટેકરીઓ આકાશ ઓઢીને જાત ઢાંકવા મથતી સૂર્યના તાપે બળબળતી ઊભી છે. પથ્થરો પર તરણું પણ દેખાતું નથી. આવતા થોડા વર્ષોમાં તો આ સ્થળ પણ અઘાટ જળરાશિ તળે ધરબાઈ જશે. પછી નર્મદાને ન ઓળંગવાનો નિર્ણય લઈને નીકળેલા પરિક્રમાવાસીઓ ક્યાં જશે તે હું કલ્પી નથી શકતો. હું કદાચ ત્યારે અહીં નહીં હોઉં. મેં વિચારધારા રોકી નર્મદા પર નમીને પાણી પીધું, મોઢું ધોયું અને પાછળ ફરીને કેટલો માર્ગ કપાયો તે જોયું. હંપેશ્વરથી નીકળ્યો તે પ્રસંગ મને યાદ આવ્યો. મને વિદાય કરતા પહેલા મહંતે પ્રસાદ એક લાકડી અને એક નાનું ફાનસ આપ્યા. હું નીચે જતો હતો અને પેલો સંન્યાસી મને મળ્યો. ચાલીશું કે પછી? મારો જોડીદાર સંન્યાસી આવીને મારી પાસે કાળા ગુણ પાણીમાં ઊભો રહ્યો. મેં કંઈ જવાબ નહોતો આપ્યો. મેં કેમ કંઈ વિચારમાં? તેણે ફરી પૂછ્યું અને ઉમેર્યું, કડી પાણી દૂર નથી, બપોરે અલીરાજપુરની બસ જવાની છે. હું ફરી નિરુત્તર રહ્યો. ઝાડીમાં તો આમેય કોઈ તીરથ નથી, જે છે એ બધા ઝાડી પાર છે. તે સ્વગત બોલતો હોય તેમ બોલ્યો અને ફરી કહ્યું, તોય તમારી મરજી. મારી મરજી? મેં સંન્યાસી તરફ ફરીને કહ્યું, ઝાડી પાર જવાની જ છે. તેણે આશ્ચર્યપૂર્વક મારી સામે જોયું, ભમરો ચડાવી હાથના આંગળા પ્રશ્નાર્થ ભાવે મચકોડ્યા. પછી કહ્યું, સારું તમે નીકળો.

નીકળું તે ટેકરી તરફ પાછો ફર્યો. હવે તે કડી પાણી જવાનું, અલીરાજપુર પહોંચવાનું અને મારી આગળ જઈ ધામબોદમાં મને મળવાનું. તેનો વિચાર કરવાનું છોડીને મેં ચાલવાનું શરૂ કર્યું. નિતાંત સુંદર ખડકો, નાના નાના ગોળ પથ્થરો, ઝાડી કાંકરાવાળી રેતી અને અનંતકાળથી વહી રહેલા કાંડા બોર જળમાં ચાલવાનો આનંદ મારી રગે રગમાં પ્રસરી ગયો. નિર્મળ વહેતા જળમાં ઉપરવાસથી વહી આવતા કાગળના ડૂચા પ્રત્યે મારું ધ્યાન ખેંચાયું. કોઈએ પાણીમાં ફેંકી દીધેલું બિસ્કીટનું ખાલી ખોખું નજીક આવતા હું ક્ષણભર જોઈ રહ્યો. પછી તેને કિનારા પર મૂકીને હું આગળ ચાલ્યો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

વિચાર કરતા બે અઢી દિવસ થાય છે તેવું મેં મહંત પાસે સાંભળેલું. પેલા સંન્યાસીના ભયનું નિવારણ કરવાના તમામ પ્રયત્નો મહંતે કરેલા. ક્યાંક ક્યાંક લાકડાના વેપારીઓનો પડાવ હોય છે ત્યાં આશરો મળી રહે. મહંત તો આપણી સામે બેઠા બેઠા બોલતા હતા. મંદિરના ઓટલે નોંધપોથી લખતા હું સાંભળતો હતો. એ તો સમજ્યા, પેલો સંન્યાસી બોલ્યો, પણ કાબા લૂંટી લે ને તમે કહો છો તેવા વેપારીના દંગા ન હોય તો પાર કેમ થવું? તેમની પોતાની તૈયારી જાડી જેટલો ભાગ બસ રસ્તે પસાર કરી જવાની જ હતી. હું અહીં 10 વર્ષથી બેઠો છું, મહંતે તાપણી સતીશ કરતા કહ્યું. કોઈ પરક્રમા વાસી ઝાડીમાં રહ્યો સાંભળ્યો દીઠ્યો નથી, કોઈને કોઈ આશરો મળી જ જાય. આમ કહીને તે મૌન રહ્યા. પછી ઉમેર્યું, કંઈ ન મળે તો પણ મારી માં તો સદાય સાથે જ છે, એ તો સદા જાગતી ને જાગતી જ છે. મહંતે ઉઠલા પર લંબાવતા છેલ્લે કહ્યું, ને કાંબા લૂંટે તો લૂંટે, સંન્યાસીને ભીખ સાની? હું તો એક વાત જાણું છું, અહીં જે લઈ જાય છે એ પોતે જ આગળ આવીને આપી જાય છે, આપણને પરખ હોવી જોઈએ. મહંતના શબ્દો સાંભળતા જ મને તે રાત્રે ઢેબરા અલગ કાઢીને મૂકતી સ્ત્રી અને પેલી ગાયવાળી કિશોરી સાંભળ્યા. પણ જ્યાં સુધી નર્મદા સ્વમુખે પોતાની ઓળખ ન આપે ત્યાં સુધી તેના હોવા વિશેનું કોઈ કથન હું માનવાનું નથી. વિચારમાં અને વિચારમાં હું 5-1 માઇલ નીકળી આવ્યો હોઈશ. હવે માથા પર નમેલી ઝાડી આવવા માંડી. આર પાર ગળાઈ આવતા સૂર્યના નાના નાના ચાંદણા બપોર થયાનો સંદેશ આપે છે. મારા પગ સફેદ કરચલીઓ વાળા થઈ ગયા છે. નદી વચ્ચે એક પથ્થરની છાંટ પર પગ લંબાવીને બેસું છું. થાકેલા પગને પદ્માસનમાં આરામ આપતું આ રમ્ય નિર્જન સ્થાને અડધો તંદ્રામાં અડધો ધ્યાનમાં પડી રહું છું. કેટલો સમય આમ પસાર થયો તે યાદ નથી, પણ હવે ઉતાવળ કરવી રહી. રાત પહેલા જરા તરા સૂઈ શકાય એવું સ્થળ શોધવું તો પડશે જ, પણ એવું કોઈ સ્થાન નહીં હશે. કઠિયારાનો લાકડા ભેગા કરતા મજૂરોનો કે ટ્રેક્ટરોનો અવાજ સાંભળવા કાન સતીશ થઈ ગયા છે, પણ અપરિચિત પંખી ગાન સિવાયનો કોઈ પણ અવાજ સંભળાતો નથી. છેક સંધ્યાકાળે કિનારેની ઝાડીમાં એક કેળી નજરે પડી. તે કેળી પર થોડી આગળ જતા જ એક ખુલ્લા સ્થાનમાં ખાલી ગાડું પડ્યું છે. પાસે જ વાંસની થપ્પીઓ. સવારે ગાડીવાન આવીને વાંસ ભરી જવાનો હશે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર.

લઈને ચડીએ તો આવતીકાલની સફર નિરાંતે શરૂ થઈ શકે તેટલો આરામ તો આ ગાડામાં જરૂર મળવાનો. મેં લાલટીન પ્રગટાવીને ગાડા પર ટાંગ્યું, થેલામાંથી પ્રસાદ કાઢ્યો અને થોડું ખાઈ લીધું. હજી 1.5 દિવસ આ ખોરાકને સાચવવો પડશે. ફાનસના પ્રકાશે આકર્ષાયેલા જીવડા મારી નિંદ્રાને રોકી ન શક્યા. સવારે જાગ્યો ત્યારે લાલટીન આપોઆપ બુઝાઈ ગયેલું. થોડી વાર ગાડાવાળાની રાહ જોઈને હું ફરી આગળ ચાલ્યો. કેડી જાય ત્યાં સુધી કિનારા પર ચાલી શકાશે. પગના આંગળા કળતર કરતા હતા, તે સિવાય કોઈ મુશ્કેલી ઊભી થઈ નથી. 2-1 કલાકે હું એક વળાંક પાસે પહોંચ્યો. અહીંથી ફરી નદીમાં ઉતરવાનું થશે. નદીમાં ઉતરતા જ મેં મારી ડાયરી નાની થેલીમાં વીંટીને બાજુ પર મૂકી. પાણી પીવા વાંકો વળું છું તે સાથે જ નદીના જળમાં ઊભેલા 2 જણને મેં દીધા. આપી દે, એક જણ બોલ્યો અને બંને જણે કામઠા પર તીર ગોઠવ્યા. માત્ર લંગોટી, કાળા શરીર, ચમકતા કાળા વાળ, એવી ચમકતી આંખો અને શ્વેત દંત પંક્તિ. હુકુમ, આપી દે, બીજો બોલ્યો. મેં મારો થેલો ખભેથી ઉતારીને તેમની તરફ ફેંક્યો. એક જણે તે ઝીલી

હુકમ છે, મારા પર આ કાબાનો અને મને લૂંટવાનો હુકમ કાબા ઉપર કોનો? તેમના સરદારનો, કોઈ રાજાનો, કોઈ લૂંટારું ટોળકીનો? ના, એવું હોત તો આ કાબાઓ માર્ગો પર નાણાંની કોથળીઓ લૂંટતા હોત. આ સુમસાન નિર્જળ સ્થળે અકિંચન પદ પ્રવાસી નિષ્ઠકામ પરિક્રમાવાસીને લૂંટીને એમને શું મળવાનું? અને આવી ઠાલી ઠાલી લૂંટનો હુકમ પણ તેમને કોણ આપવાનું? આ પ્રદેશમાં વસ્યું ન હોત તો મને ક્યારેય ન સમજાતું હોત કે તેમના પર આવો હુકમ છે. આખી એક પરંપરાનો, સદીઓથી ચાલી આવતી પ્રણાલીનો, આ મહાન વિશાળ દેશને એક તાંતણે બાંધી રાખતી ગૌરવશાળી સંસ્કૃતિનો. કાબાને પૂછો કે આ હુકમ કોનો, તો એ કહેવાના, માનું, એટલે કે આ સદા શ્રોતા, સદા જીવન, પરમ સૌંદર્યમય નર્મદાનો, એક જળધારા જે ચેતનવંત મનાય છે, જેને આ દેશના હજારો લાખો માનવીઓ ખરેખરા અર્થમાં માનવ દેહ ધારિણી ગણે છે, જેને સુંદરતમ વન બાળા સ્વરૂપે નજરે નિહાળ્યાનું કહેનારા અને તેમનું કહેવું અક્ષરશઃ સત્ય માનનારા આ દેશના ખૂણે ખૂણે છે. તે નદીનો આ હુકમ, પેઢી દર પેઢી પળાતી આવેલી આજ્ઞા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

જબ્ભો ઉતાર્યો. એક પછી એક બધા વસ્ત્રો ત્યાગીને તેમના તરફ ફેંક્યા. જરા પણ અચકાયા વગર તેમણેથી લઈ લીધા. પોતે શા માટે કોઈને લૂંટી રહ્યા છે તેનાથી અજાણ કાબાઓને હાથે નદીનું આજ્ઞાનું પાલન થઈ રહ્યું છે. પરિક્રમા વાંસીને લૂંટી એમના વસ્ત્રો પણ ઉતારી લો. ભૂખ્યો તરસ્યો જીવવા માટે હવાતિયા મારતો વસ્ત્રવિહીન પ્રવાસી ઝાડી પાર કરીને નગરમાં પહોંચશે ત્યારે એના અહમના ચૂરે ચૂરા થઈ ગયા હશે. સંન્યાસ શું છે, ત્યાગ શું છે, જ્ઞાન શું છે, જીવન શું છે, આવા તમામ પ્રશ્નોના જવાબ તેને મળી ગયા હશે. આજે મારો વારો છે. આ સ્થળે આ ઘટના કેટલી અજાણી અને નાનકડી છે. અમારા ત્રણ સિવાય આ પૃથ્વી પર કોઈને પણ અત્યારે જે બની રહ્યું છે તેની ખબર નથી. છતાં આ નાનકડો બનાવ એક માનવ જાતની, એક આખી સંસ્કૃતિની ઓળખ જાળવી રાખવા સમર્થ છે. જગત પર અન્યત્ર ક્યાંક પણ કોઈ એક ઘટનામાં આટલું સામર્થ્ય હોવાનું મારી જાણમાં નથી. હજારો વર્ષો પૂર્વે આ જ સ્થળે કે આસપાસ મહારથી અર્જુન નતમસ્તક ઊભો હશે. કદાચ આ બે જણ વડવાઓની સામે રથ રહિત, દાસ રહિત, ગાંડીવ રહિત, વસ્ત્રો રહિત, મહાભારત વિજયના ગર્વ રહિત શ્રી કૃષ્ણનો પરમ મિત્ર, મહાન વિજેતા જ્યારે અહીંથી આગળ ગયો હશે ત્યારે કુરુક્ષેત્ર પણ મેળવવાનું બાકી રહી ગયેલું જ્ઞાન પ્રાપ્ત કરતો ગયો હશે. અત્યારે આ બંને કાબાઓ આ મહાજળ પ્રવાહના હુકુમનું અક્ષરશઃ પાલન કરી રહ્યા છે. તેમનું કાર્ય પૂરું થતાં મારી સામે કંતાનની લંગોટી ફેંકાઈ. પાછળ ફરીને લંગોટી પહેરીને ફરી જોઉં છું તો પેલા બંને ત્યાં નથી. જે માત્ર જળ પ્રવાહનો રમ્યનાદ, ઝાડીઓ આરપાર વહેતા પવનનો મંદ મધુર સ્વર, જનહીન એકાંત અને ગોળ ભૂખરા સફેદ પથ્થરોથી છવાયેલો મારો પંથ. મેં ડાયરી અને બીજા કાગળોવાળી થેલી ઉઠાવીને આગળ ચાલ્યો. બપોરે વાંસના કૂણા અંકુર, વૃક્ષોના પાન ન જાણે શું શું ચાવીને મેં શક્તિ ટકાવી રાખવા પ્રયત્ન કર્યો. અને નદી જળ વચ્ચે સુસવતી ઠંડીમાં ઊંચા પથ્થર પર બેસી સૂઈને જેમ તેમ રાત ગાળી નાખી. આજ વહેલી સવારથી તાવ છે. પાણીમાં પગ બોળતા જ ઠંડીના ઉકરાટા આવે છે. જેમ તેમ કરીને ચારેક માઇલ ચાલી ગયો, પછી કિનારાની રેતમાં બેસી ગયો. ફરી ઊભા થવાનો મારો પ્રયત્ન સફળ ન થયો. હજી કેટલું ચાલ્યા પછી વસ્તી આવશે તે ખબર નથી. અંગો જકડાઈ જવા માંડ્યા છે. આવી હાલતમાં હું ક્યાં સુધી જીવતો રહીશ તેની મને ખબર નથી. આ ક્ષણે મારે જોર જોરથી ચીસો પાડવી જોઈએ, મોટા અવાજે રડીને મારા સદગત માતા પિતાને સાથ પાડવા જોઈએ, આ વિજન તટને માનવ સ્વરની તીવ્રતમ ચીસોથી ભરી દેવું જોઈએ. પરંતુ હું આમાંનું કશું જ કરતો નથી. કશાકની કોઈકની રાહ જોતો હોઉં તેમ શાંતિથી પડી રહું છું. ધીમે ધીમે દ્રશ્યો ઓઝલ થતા જાય છે. સમય જાણે થંભી ગયું છે. અનાયાસ મારા હોઠ ફફડે છે. નર્મદે હર. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ એટલે કે તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

દેહર લેખાઈ લે કોઈ સાવ નજીકથી બોલ્યું. તાજી મકાઈનો એક ડોડો મારા હાથમાં અપાયો. આંખો ખોલીને મેં ઝાંખા દ્રશ્યો વચ્ચે તેને જોઈ. ઘાઘરી પુલકા પહેરેલી નાનકડી બાળા, લે ખાઈ લે, ફરીથી તેણે કહ્યું. મેં મકાઈનો એક દાણો ઉખેડી મોંમાં મૂકતા તેણે પૂછ્યું, તો કોણ છે માં? ઓળખ પૂછાય ત્યારે ઉત્તર આપવાની અમને આજ્ઞા નથી હોતી. પોતાના મનમાં ઉઠેલા કેટલાક પ્રશ્નોના ઉત્તર માનવીની શ્રદ્ધા કે પ્રજ્ઞા થકી જ શોધવાના હોય છે. છતાં ક્યારેક કોઈકની જીદનો સ્વીકાર કરવો પણ ઉચિત હોય છે. બ્રહ્માંડને બીજે છેડેથી આવતા હોય તેવા ઝાંખા પણ દિશાઓને ભરી દેતા નાદ સમા શબ્દો સમગ્ર વાતાવરણમાં પડઘાયા. રેવા, આપણે સાંભળી રહ્યા હતા ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. આ પુસ્તક આજે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ખરેખર આખી પુસ્તક વાંચ્યા પછી નર્મદાનું મહત્વ, પરિક્રમાવાસીઓનું મહત્વ, પરિક્રમાવાસીઓ અલગ અલગ સંસ્કૃતિઓ સાથે જોડાયેલી વાતો, વાર્તાઓ, કથાઓ આ પુસ્તક વાંચીને એક અલગ જ અનુભવ થાય. માં નર્મદાની પરિક્રમા, માં નર્મદા વિશે, એમની આજુબાજુ રહેતા એ લોકો વિશે કેટલું જાણવા મળે. જેટલું મને આજે જાણવા મળ્યું છે, મને આશા છે કે આના બધા જ એપિસોડ સાંભળીને તમને પણ એટલું જ ગમ્યું હશે. નેક્સ્ટ ટાઈમ આપણે બીજી કોઈ વાર્તા લઈને, બીજી કોઈ પુસ્તક લઈને જરૂરથી આવીશું. આ એપિસોડ કેવા લાગ્યા એના રિવ્યૂઝ અમને જરૂરથી લખીને મોકલાવશો. 95-92-66-88 અમને મેઇલ પણ કરી શકો છો radiopalampur@gmail.com પર. મળીએ નેક્સ્ટ ટાઈમ બીજી જ કોઈ વાર્તા સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.